சுஜலாம் சுபலாம் மலைய.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે થોડી જ વારમાં બરાબર 6 વાગે હિન્દીના સમાચાર દિલ્હીથી રિલે કરીશું.

દાસી જીવનની રચના આપ સાંભળી રહ્યા હતા ધનરાજ સુરા ગઢવીના સ્વરમાં. કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ કરસન બારોટનો સ્વર.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કૃષિ માહિતી. વિષય: સેન્દ્રીય પદાર્થોને સડવાની પ્રક્રિયામાં નાઇટ્રોજનનો ફાળો. પ્રસ્તુતિ સીડી કરમસિયાણી.

0: ખેડૂત મિત્રો, જ્યારે કોઈપણ જમીનમાં સેન્દ્રીય પદાર્થો બાબતે વાત કરવાની હોય ત્યારે જમીનમાં મુખ્ય ત્રણ ઘટકોની વાત કરવાની હોય છે. સેન્દ્રીય પદાર્થોના નાના ટુકડાઓ કે જે હજુ સડ્યા નથી, અને જમીનના સૂક્ષ્મ જીવોના અવશેષો. સેન્દ્રીય પદાર્થોના ટુકડાઓ કે જે સડી રહ્યા છે, સેન્દ્રીય પદાર્થોના અવશેષો કે જે પૂર્ણ રીતે સડી ચૂક્યા છે, અંતિમ પ્રોડક્ટને હ્યુમસ કહે છે. સેન્દ્રીય પદાર્થોના અનુકૂળ પરિસ્થિતિમાં સડવાની પ્રક્રિયાનો આધાર અને ગતિ જે તે સેન્દ્રીય પદાર્થોના કાર્બન નાઇટ્રોજનના પ્રમાણ ઉપર આધાર રાખે છે. જે પદાર્થનો કાર્બન નાઇટ્રોજન રેશિયો સાંકડો તેમ સડવાની પ્રક્રિયા ઝડપી બને છે. સૂક્ષ્મજીવોના મૃત શરીરનો કાર્બન નાઇટ્રોજનનો રેશિયો 4:1 થી 9:1 હોય છે, તેથી આ પદાર્થનું વિઘટન ઝડપથી થાય છે. જ્યારે ગળત્યું ખાતર કાર્બન નાઇટ્રોજન રેશિયો 20:1 થી 30:1 અને ખેતરાવ કચરાનો કાર્બન નાઇટ્રોજન રેશિયો 80:1 થી 100:1 જેટલો હોય છે. આમ સેન્દ્રીય પદાર્થોના સડવાની પ્રક્રિયાનો આધાર જે તે મટીરીયલના કાર્બન નાઇટ્રોજન રેશિયો મુજબ હોય છે. સેન્દ્રીય પદાર્થોની સડવાની પ્રક્રિયા દરમિયાન બેક્ટેરિયાને નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે, જે પૂરતી થવી જોઈએ. સેન્દ્રીય પદાર્થોની સડવાની પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થતી અંતિમ પ્રોડક્ટને હ્યુમસ કહે છે. ઉપજાઉ ખેતી માટે હ્યુમસનું મહત્વ એ કેન્દ્ર સ્થાને રહે છે. હ્યુમસની લાક્ષણિકતા અને ફાયદાઓની વાત કરીએ તો મિત્રો, જટિલ અને વિવિધ આકાર ધરાવે છે, કલીલ સ્વરૂપે રહે છે, જમીનના પાણીમાં સતત ઉપર નીચે ફરતું રહેતું કલીલ છે, તેથી એક્ટિવ દ્રવ્ય કહી શકાય. હ્યુમસના બંધારણના કાર્બન 50% અથવા 58%, ઓક્સિજન 35%, નાઇટ્રોજન 5%, હાઇડ્રોજન 5% અને અન્ય 2% હોય છે. આમ હ્યુમસનો કાર્બન નાઇટ્રોજન રેશિયો 10:1 થી 12:1 હોય છે. હ્યુમસ એ પીળું, બ્રાઉન કે કાળું હોય છે. હ્યુમસ એ નાના કણો હોવાથી બાહ્ય સપાટી વધારે હોય છે. હ્યુમસના દરેક કણ નેગેટિવ ચાર્જ ધરાવે છે, તેથી જમીનના કેટાયનોને પોતાની સપાટી પર સારી રીતે ચોંટાડવામાં સક્ષમ રહે છે. હ્યુમસનો કેટાયન એક્સચેન્જ કેપેસિટી ખૂબ જ વધારે હોય છે. હ્યુમસની ભેજ ગ્રાહ્ય શક્તિ ક્લે કરતા પણ વધારે હોય છે. હ્યુમસમાં ફ્લેવિક એસિડ, હ્યુમિક એસિડ અને હ્યુમિન એમ 3 ઘટકો હોય છે. હ્યુમસ એ એસિડિક હોવાથી ભાસ્મિક જમીનોમાં જમીનનો પીએચ ઘટાડી જમીન સુધારક તરીકે કાર્ય કરે છે. ફોસ્ફરસ તત્વને હ્યુમસ દ્વારા સપાટી પર ઝાટકી જમીનના અન્ય તત્વો જેવા કે કેલ્શિયમ સાથે સંયોજન અટકાવી ફોસ્ફરસની લભ્યતામાં વધારો કરે છે. હ્યુમસમાં ઘણા હોર્મોન હોય છે જે છોડની વૃદ્ધિ ઉત્તેજક છે. હવે મિત્રો, જમીનને જીવંત રાખવા માટે શું કરવું જોઈએ તેની વિગતે વાત કરીએ તો મિત્રો, જમીનમાં પૂરતો ભેજ જાળવી રાખો. જમીનમાં પાણી ભરાઈ ન રહે તેની નિતાર થઈ શકે અને હવાની અવર જવર જળવાઈ રહે તેવી માવજત કરવી. મલ્ચનો ઉપયોગ કરી જમીનનું ઉષ્ણતામાન અને ભેજ જાળવો. જમીનનો પીએચ તટસ્થ એટલે કે 6.5 થી 7.5 વચ્ચે જાળવી રાખવો. જીવાણુઓનો ખોરાક સેન્દ્રીય ખાતરો કે નિયમિત સેન્દ્રીય પદાર્થો જમીનમાં ઉમેરવા, શક્ય હોય તો લીલો પડવાશ જરૂર કરવો. હવે સેન્દ્રીય ખાતરો વાપરતી વખતે શું ધ્યાનમાં રાખવું તેની વાત કરીએ તો મિત્રો, છાણિયું ખાતર કોવાયેલ હોવું જોઈએ. ખોળ કે અન્ય સેન્દ્રીય ખાતરો મિક્સ કરીને જમીનની તૈયારી કરતી વખતે નાખવું જોઈએ. છાણિયું ખાતર ખરીફ ઋતુમાં જમીનની તૈયારી કરતી વખતે આપવું જોઈએ અને ખાતર જે ઉપલબ્ધ હોય તે બધા જ ખાતરો સરખી રીતે દર વર્ષે નિયમિત આપી જમીનમાં તરત જ મિશ્ર કરી દેવું.
1: આપ સાંભળી રહ્યા હતા સેન્દ્રીય પદાર્થોની સડવાની પ્રક્રિયામાં નાઇટ્રોજનનો ફાળો, આ વિષયે કૃષિ માહિતી. પ્રસ્તુતિ સીધી કરમસિયાળીની, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં સમાચાર દિલ્હીથી રીલે કરીશું.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ.

0: કાશ્મીર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની આજે 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરતા કહ્યું કે દરેક ગુજરાતીની પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આણંદમાં આડેસમાં નિર્માણાધીન રેલવે બ્રિજને ગેટ ધરાશાયી, કોઈ જાનહાની નહીં. અમદાવાદ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યરાત્રી બાદ વરસાદી ઝાપટા. અવૈધ સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસી ભરી આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના 9 દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય, પીએમઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતી ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સન્માનિત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં એવો સર્વાંગી વિકાસ સાધ્યો છે જેના કારણે દરેક ગુજરાતીને રાજ્ય પર ગૌરવની લાગણી થાય છે. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત નેતૃત્વ લઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે સુવ્યવસ્થિત રોડમેપ તૈયાર કર્યો છે. આવો કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યને 6 ઝોનમાં વિભાજિત કરી દરેક જિલ્લામાં સ્થાનિક જરૂરિયાતો અને સંભાવનાઓને ધ્યાનમાં રાખી વિકાસ કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચિરાગ દારૂવાલા લિખિત યોર કમ્પ્લીટ ફોરકાસ્ટ 2026 ધ ઇયર ઓફ સન પુસ્તકનું વિમોચન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જ્યોતિષ માત્ર માર્ગદર્શન આપી શકે, સફળતાનો સાચો આધાર તો વ્યક્તિનો પુરૂષાર્થ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેઓ સૌનો સાથ સૌનો વિકાસ કાર્ય મંત્ર સાથે આગળ વધી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર 24 ઇન્દિરાનગર વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રામનાથ દેવનંદન યાદવને 5 મહિનામાં જે દોષિત ઠેરવી જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિત બાળકી માટે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસની ઘટના 15 ડિસેમ્બર 2025 રોજ બની હતી. જિલ્લા સરકારી વકીલ સુનિલ પંડ્યાએ જણાવ્યું કે આ કેસમાં સ્પેશિયલ કોર્ટના જોન ડિસ્ટ્રીક્ટ જજ એસવી શર્માએ આજીવન કેદનો ચુકાદો આપ્યો છે. આ કેસ 5 મહિના અને 10 દિવસમાં પૂર્ણ થયો હતો. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો ભાંડો ફોડ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે માય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ખોલાયેલા 2 બેંક ખાતાઓનો ઉપયોગ દેશભરમાં સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવામાં આવી રહ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં કેનેરા બેંક અને એક્સિસ બેંકના 2 ખાતાઓ સામે એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 71 અરજીઓ નોંધાયેલ હોવાનું બહાર આવ્યું. આ બંને ખાતાઓમાં વળી અંદાજે 1.85 કરોડથી વધુની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું, જે વિવિધ રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. આ અંગે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા જેડી વાઘેલાએ વિગતવાર માહિતી આપી.
1: પેટ્રોલભરમાં એજ્યુકેશન ચરિટેબલ ટ્રસ્ટ નામનો હતો, કેનરા બેંક અને એક્સિસ બેંકના નામે આધાર કર્યા. એટલે એના પરથી લીડ મળતા એને તપાસ હાથ

0: જતી રેલવે લાઇન પર અડાસ ગામ પાસેના રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ગામથી હાઇવે તરફ જતા રેલવે ટ્રેકથી થોડે દૂર ગઇકાલે મોડી સાંજે નિર્માણાધીન પુલનો ઢાળ તરફનો એક ભાગ બે બમ વચ્ચેથી ધડાકાભેર નીચે ધસી પડ્યો હતો, જેથી આસપાસના રહેણાંક મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં પ્રાથમિક માહિતી પ્રમાણે કોઇ જાનહાનિ થઇ નથી. ગામની વચ્ચેના ત્રણ ગર્ડર વધુ વજન તથા અસંતુલનના કારણે મોટા ધડાકા સાથે નીચે બેસી ગયા હતા. આ વખતે બ્રિજ નીચે કોઇ અવરજવર કે વ્યક્તિઓ ન હોવાથી મોટી દુર્ઘટના સાથે જાનહાનિ થઇ ન હતી. આ ઘટનામાં એક પાણીનું ટેન્કર દબાયેલું જોવા મળ્યું હતું. આણંદ જિલ્લામાં ગત જુલાઈ માસમાં પણ ગંભીરા પાસે મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો. આજે તમાકુ નિષેધ દિવસ છે. તમાકુના કારણે થતા નુકસાન અંગેની જાગૃતિ ફેલાવવા માટે આજના દિવસે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં વર્ષ 2025-26માં ટોબેકો એસોસિએશન સેન્ટર દ્વારા 2 લાખથી વધુ તમાકુ સેવન કરનારાઓનું કાઉન્સેલિંગ કરાયું છે. સમગ્ર રાજ્યમાં એન્ફોર્સમેન્ટ સ્કવોડની 10,000થી વધુ સરપ્રાઇઝ વિઝીટના પગલે શાળાઓમાં તમાકુ સેવનમાં ઘટાડો જોવા મળ્યો છે.
1: લોકોને તમાકુના સેવનથી થતા ગંભીર નુકસાન અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ અંગે જાગૃત કરવા આજે 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવાશે. ત્યારે રાજ્યમાં વર્ષ 2025-26માં ટોબેકો સેશન સેન્ટર્સ દ્વારા 2 લાખથી વધુ તમાકુ સેવન કરનારાઓનું કાઉન્સેલિંગ એટલે કે તેમની સમસ્યાઓનો ઉકેલ કરાયો છે. સમગ્ર રાજ્યમાં અમલીકરણ ટુકડીને 10,000થી વધુ આકસ્મિક મુલાકાતના કારણે શાળાઓમાં તમાકુ સેવનનો ઘટાડો થયો છે. તેમજ એટલું જ નહીં, વર્ષ 2025-26માં 12,490 જેટલી શાળાઓને તમાકુ મુક્ત બની શકી હોવાનું.
0: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે તેમ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું.
2: आईपीएल का फाइनल यहाँ नरेंद्र मोदी स्टेडियम में होने वाला है. इसके लिए पुलिस लगभग 3,000 के करीब पुलिस हमने बंदोबस्त में हम यूज कर रहे हैं. इसके अलावा ट्रैफिक वगैरह का भी बंदोबस्त होगा. सभी तैयारियां में हमारी तरफ से BDDS के बम डिस्पोजल स्क्वाड वगैरह की टीम यहाँ रहेंगी. उसके अलावा एंटी ड्रोन की टीम भी यहाँ रहेगी. और यहाँ हमने पिछले करीब 2 महीने से यहाँ एक एडिशनल होल्डिंग एरिया हमने एड किया है, ताकि होल्डिंग एरिया से क्या है कि स्टैम्पेड की संभावना नेग्लिजिबल हो जाती है.
0: આજની મેચ માટે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે, જેને કારણે ક્રિકેટ ફેન્સને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે. આકાશવાણીની 9મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 4 કિલોમીટરની આ વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ છે. આકાશવાણી, દૂરદર્શન, સીબીસીના તમામ કર્મચારી અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
3: 8 જૂન 1936 થી શરૂ હોય આકાશવાણી કા યહ સફર 8 જૂન 1936 કો પૂરે મધ્યવર્ષ પૂરી કરા હૈ. ઇસી વર્ષ મેં પૂરે ભારત વર્ષ મેં પ્રોકેટન મેરાથન મ્યુઝિક કોન્સર્ટ કા આયોજન કિયા ગયા હૈ. આકાશવાણી અહેમદાબાદ થી આજ અપના પ્રોકેટન કા આયોજન રખા હૈ, જો કરીબ 4 કિલોમીટર હૈ ઓર 50 મિનટ કે આસપાસ મેં ઇંગ્લિશ મેં. અનંતમાં મુખ્ય સમાચાર ફરી
0: એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં આજે પોતાના વિચારો રજૂ કરશે. આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશે, કોઈ જાનહાનિ નહીં. અભેદ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રસાકસી ભરી આઈપીએલ ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના નવદાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે એક વોકાથોન યોજાઈ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ ગીતોનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ દેવકી પંડિતનો સ્વર.

0: सतीज भक्ति संगीत में कार्यक्रम वंदना अही समाप्त था। प्रसारण आकाशवाणी में भोज केन्द्र पर थी करवाना प्रस्तुत प्रासंगिक आज विषय विश्व तमाकू निषेध दिन संपादन परेश मारू कथन आशुतोष अंतानी।
1: દર વર્ષે તારીખ 31મી મેના વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે। આ વર્ષની વિશ્વ તમાકુ નિષેધ દિન ઝુંબેશનો મુખ્ય હેતુ તમાકુના સેવનથી થતી જીવલેણ બીમારીઓ અંગે જાગૃતિ ફેલાવવાનો અને લોકોમાં સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા આપવાનો છે, જેની થીમ ખાસ કરીને તમાકુ ઉદ્યોગની આકર્ષક માર્કેટિંગ રણનીતિને લીધે યુવાનોને આકર્ષવા માટે નવી નવી તરકીબો અપનાવી રહી છે, જેમ કે ફ્લેવર્ડ સિગારેટ, ઈ સિગારેટ, વેપિંગ ડિવાઇસ અને આકર્ષક ઉજાગર કરવાની સાથે સાથે નિકોટિનના વ્યસન સામે રકમ મદદ આપવા માટે પ્રેરિત કરે છે। આજના સમયમાં તમાકુ કંપનીઓ ફ્લેવર્ડ વેપિંગ, નિકોટિન પાઉચ અને આકર્ષક પેકેજિંગ દ્વારા યુવા પેઢીને નિશાન બનાવી રહી છે। સોશિયલ મીડિયા રીલ્સ અને ડિજિટલ કેમ્પેન શરૂ કરવા જે યુવાનોને સમજાવે છે કે કેવી રીતે ટેકનોલોજીના નામે તેમને વ્યસનના સકંજામાં ફસાવવામાં આવી રહ્યા છે, તેને સાચી હકીકત સમાજ સમક્ષ લાવવામાં આવે। આજની પેઢી પરંપરાગત સિગારેટથી નહીં પરંતુ ફેશન, ફિટનેસ અને સ્ટ્રેસ રિલીફના ફ્લેવર ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી પેઢીને લક્ષ્ય બનાવી રહી છે। નિકોટિન એક ખૂબ જ લત લગાવનારું રસાયણ છે, જે મગજની રિવોર્ડ સિસ્ટમને અસર કરે છે। શરૂઆતમાં તે તણાવ ઘટાડે તેવી લાગણી આપે છે, પરંતુ સમય જતા તે વધુ ગંભીર વ્યસનનું રૂપ ધારણ કરે છે। તમાકુના નિયમિત ઉપયોગથી કેન્સર, હૃદયરોગ, ફેફસાના રોગો અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધી જાય છે। ભારતમાં કરોડો લોકો તમાકુના કોઈને કોઈ સ્વરૂપનો ઉપયોગ કરે છે, જેમ કે બીડી, સિગારેટ, ગુટખા, પાન મસાલા વગેરે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અને યુવાનોમાં તેનો પ્રયોગ વધતો જાય છે। એક રિપોર્ટ મુજબ તમાકુના કારણે દર વર્ષે લાખો લોકોના મોત થાય છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે। વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ના મુજબ વિશ્વમાં

પર છાયા છે. કિશોરોમાં વેપિંગનું પ્રમાણ પુખ્ત વયના લોકો કરતા 9 ગણું વધુ જોવા મળે છે. તમાકુ વિરુદ્ધની લડતમાં માત્ર સરકાર જ નહીં પરંતુ સમાજના દરેક વર્ગ એટલે કે માતા પિતા, શિક્ષકો, ડોક્ટરો અને સામાજિક સંસ્થાઓની પણ જવાબદારી છે. શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો, કાઉન્સેલિંગ અને સકારાત્મક જીવન મૂલ્યનું વળતર મહત્વપૂર્ણ છે. તમાકુ છોડવું મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. સરકાર અને આરોગ્ય સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિ માટે સહાયમાં ડી એડિક્શન સેન્ટર્સ, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, કાઉન્સેલિંગ અને હેલ્પલાઇન જેવી સેવાઓ ઉપલબ્ધ છે. યોગ્ય માર્ગદર્શન અને ઇચ્છાશક્તિથી કોઈ પણ વ્યક્તિ આ વ્યસનથી મુક્ત થઈ શકે છે. સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત અને સંસ્કારી ભારત માટેનું દીર્ઘ દ્રષ્ટિપૂર્ણ રાષ્ટ્રીય મિશન તમાકુ

0: રાષ્ટ્રીય ઉત્પાદન ક્ષમતા, માનસિક શક્તિ અને કાર્યક્ષમતા પર ગંભીર અસર કરે છે. સ્વસ્થ યુવા શક્તિ જ વિકસિત ભારતનો સાચો પાયો બની શકે. શૈક્ષણિક અને માનસિક વિકાસ માટે જરૂરી પરિવાર અને સમાજમાં સકારાત્મક સંસ્કાર, સ્વસ્થ માનવ અને સ્વચ્છ પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે. આ સંદેશ માત્ર એક દિવસની ઉજવણી નથી, તે નવી પેઢીને નિકોટિનની જાળમાંથી બચાવવાનો સંકલ્પ છે. જો આજે જાગૃતિ, શિક્ષણ અને કડક નિયંત્રણ તરફ મજબૂત પગલાં ભરવામાં આવશે તો આવતીકાલ વધુ સ્વસ્થ અને વ્યસનમુક્ત બની શકશે. આકર્ષણની પાછળનો અંધકાર ઓળખી તમાકુ અને નિકોટિનથી નવી પેઢીને બચાવીએ.
1: આપ સાંભળી રહ્યા હતા વિશ્વ તમાકુ નિષેધ દિન. આ વિષયે પ્રાસંગિક સંપાદન પરેશ મારુ, પઠન આશુતોષ અંબાણી. તમારા પ્રસ્તુત છે સવારનું બુલેટિન.

आकाशवाणी भूज समाचार वीरल राणा वांचे छे। नमस्कार। प्रधानमंत्री नरेन्द्र मोदी आज सवेरे 11 वागे आकाशवाणी परथी प्रसारित करनारा मन की बात कार्यक्रममां देश विदेशना लोको समक्ष तेमना विचार रजू करशे। मासिक रेडियो कार्यक्रमनी आ 134मी कड़ी हशे। हिंदीमां मन की बातना प्रसारण बाद गुजरातीमां तेनो भावानुवाद प्रसारित कराशे। आ कार्यक्रम आकाशवाणी अने दूरदर्शनना समग्र नेटवर्क, आकाशवाणी न्यूज वेबसाइट अने न्यूज ऑन एआईआर मोबाइल एप्लिकेशन पर प्रसारित कराशे। तेमज आकाशवाणी समाचार, दूरदर्शन समाचार, प्रधानमंत्री कार्यालय, पीएमओ तथा माहिती अने प्रसारण मंत्रालयनी यूट्यूब चेनल पर तेनुं जीवंत प्रसारण कराशे। आ उपरांत आजे रात्रे 8 वागे राज्यना तमाम आकाशवाणी केन्द्रो परथी मन की बात कार्यक्रमना गुजराती भावानुवादनुं पुनः प्रसारण कराशे। मन की बात में आवरण लगतुं कच्छी बुलेटिन आज सांजे 7:07 आकाशवाणी भूज पर प्रसारित थशे। केन्द्रीय कृषि और खेडूत कल्याण मंत्री शिवराज सिंह चौहान जणाव्युं के खेत बचाओ अभियान ने खेतरो खेडूतो अने गामडाओने जोड़तुं व्यापक राष्ट्रीय अभियान बनावुं जोईए। मंत्रीए नवी दिल्लीमां खेत बचाओ अभियाननी तैयारी अंगे उच्च स्तरीय बैठकनुं आयोजन करती वखते आ वात कही हती। बैठक दरमियान तेमणे कह्युं के अभियाननुं ध्यान खातरोना संतुलित अने विविधपणे उपयोग, हवामान संबंधित प्रकारोने ध्यानमां राखीने खेडूतोने समयसर सलाह, पंचायत स्तरे सक्रिय भागीदारी अने योजनाओना लाभो सीधा गामडाओ सुधी पहोंचाडवा पर रहेशे। खेत बचाओ अभियान आवतीकाले 1 जून થી 30 જૂન સુધી દેશભરમાં ચલાવવામાં આવશે। કૃષિ અને કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેવીકે ઝુંબેશમાં ભાગ લેતી તમામ સંસ્થાઓ માટે મુખ્ય સંકલનકારોની ભૂમિકા સોંપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર રસ્તા પર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરીને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરવા પોલીસને સૂચના આપી। નિર્ણયના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન એટલે કે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન કાર્યક્રમ અંતર્ગત આવતી રજૂઆતોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા પર મુખ્યમંત્રી જિલ્લા તંત્રને સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે। સાથે જ રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં કુલ 4020 અરજદારોની રજૂઆતો સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવ્યું છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે। આ સમયગાળામાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું। દરમિયાન રાજ્યની સાથે કચ્છમાં પણ 6 જૂન સુધી હવે મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે। વરસાદના વરતાર વચ્ચે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાતા ધૂળની ડમી ઉઠતા જનજીવન પ્રભાવિત થયું હતું। ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલના આજે અંતિમ દિનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અંતિમ દિનનો આરંભ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે। તે સાથે લગભગ 2 વર્ષથી ચાલતી સ્પર્ધા પર પડદો પડી જશે। બેંગલુરુની ટીમે ગયા વર્ષે ખિતાબ જીત્યો હતો, જ્યારે ગુજરાતની ટીમ 3 વર્ષ પછી ફાઇનલ રમશે। મહિલાઓ સ્વરોજગાર મળી આત્મનિર્ભર બને તે હેતુથી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા જંગલ તાલીમનું આયોજન કચ્છમાં ભુજ ખાતે કરવામાં આવશે। આ તાલીમ તજજ્ઞો દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે। તાલીમનો સમયગાળો 1 માસનો રહેશે તથા તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે। તાલીમમાં જોડાવા ઇચ્છુક મહિલા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી રૂમ નંબર 203 સેવા સદન મુંદ્રા રોડ ભુજ ખાતેથી અરજી ફોર્મ મેળવી પોતાનું નામ નોંધાવવાનું રહેશે। આજે તમાકુ નિષેધ દિવસ અંતર્ગત માંડવીમાં વ્યસન મુક્તિ અભિયાનને લગતા કાર્યક્રમોનું આયોજન કરાયું છે। વ્યસન મુક્તિના પ્રણેતા નરેશ મુનિના પુસ્તક વિહારનો વૈભવ ભાગ 6 વિમોચન કરવામાં આવશે। ઉપરાંત માંડવી એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિને લગતી પ્રચાર પત્રિકાનું વિતરણ કરાશે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓંગલાઈન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હોવાની ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.

हर मोबाइल एप्लीकेशन पर प्रसारित करा शे। आकाशवाणी समाचार, दूरदर्शन समाचार, पीएम भवानी माहिती अने प्रसारण मंत्रालयनी यूट्यूब चेनल पर पण तेनुं जीवंत प्रसारण कराशे। આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે। મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ભારતની 5 દિવસની મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા છે। કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે ગઈકાલે હવાઈ મથકે તેમનું સ્વાગત કર્યું હતું। અગાઉ રાષ્ટ્રપતિએ બિહારની મુલાકાત લીધી હતી અને ગયાના મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી હતી। તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતની ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે। રાષ્ટ્રપતિ પદ પર રહ્યા બાદ આ તેમની ભારતની પહેલી મુલાકાત છે। વિદેશ

0: કરવા માટે મ્યાનમારના રાષ્ટ્રપતિના સકારાત્મક અભિયાનની પ્રશંસા કરી હતી. મ્યાનમારના રાષ્ટ્રપતિ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. તેઓ એક વેપારિક મંચમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિ મંગળવારે મુંબઈ જશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારતીય નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર પાકિસ્તાની નૌકાદળને તેના બંદરો સુધી સીમિત રહેવાની ફરજ પાડી. લખનૌમાં નૌકાદળ શૌર્ય વાટિકાના ઉદઘાટન સમારોહમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પર દબાણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ શૌર્ય વાટિકા એક ખુલ્લું નૌકાદળ સંગ્રહાલય છે.
1: हमारी सेनाओं ने सटीक हमले करके पाकिस्तान में स्थित आतंकी ढांचे को पूरी तरह से तबाह कर दिया. हमारी आर्मी और एयरफोर्स ने तो अपनी भूमिका निभाई ही, लेकिन जो भूमिका हमारी नेवी ने निभाई वो भी बहुत ही महत्वपूर्ण थी. हमारी नेवी पूरी ताकत के साथ अरब सागर में उस समय मौजूद, जिसमें दुश्मन के मन में लगातार भय बनाए रखा, और इसी का नतीजा ये हुआ कि पाकिस्तान की पूरी नौसेना डरकर अपने बंदरगाहों में डूब कर बैठ गई.
0: નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય નૌકાદળે લડાઈ તૈયારી, કાર્યકારી કાર્યક્ષમતા અને પ્રતિરોધક ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર અરબી સમુદ્રમાં વિમાનવાહક જહાજો અને અગ્રણી દળોની તાત્કાલિક તૈનાતીએ પાકિસ્તાની નૌકાદળને બંદર અથવા મકરાન કિનારે મર્યાદિત રાખ્યું હતું. એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે સંકલન મહત્વપૂર્ણ હતું. ચૂંટણી પંચે નવી દિલ્હીમાં પોતાના કાયદાકીય માળખાને વધુ મજબૂત બનાવવા માટે પંચના વકીલો સાથે બેઠક યોજી હતી. ગઈકાલે બેઠકનું ઉદઘાટન કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે નિષ્પક્ષ મતદાર યાદીઓથી જ નિષ્પક્ષ ચૂંટણીઓ થાય છે. તેમણે મતદાર યાદીઓના સંકલનમાં સૈનિકોની જેમ કામ કરનારા બુથ સ્તરના અધિકારીઓ અને એજન્ટોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં સર્વોચ્ચ અદાલત અને વિવિધ ઉચ્ચ અદાલતોમાં ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા વકીલો, કમિશનના મુખ્ય ચૂંટણી અધિકારી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. કાપડ મંત્રાલયના એક જાહેરનામા અનુસાર આ નિર્ણય કપાસના ખેડૂતો અને સમગ્ર કપાસ મૂલ્ય શૃંખલાના હિતમાં લેવામાં આવ્યો છે. આ પગલાથી કપાસની ઓફ સિઝન દરમિયાન કાપડ ઉદ્યોગ માટે પૂરતા પ્રમાણમાં કપાસની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે, જેનાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો મળશે, ખર્ચમાં ઘટાડો થશે અને ભારતીય કાપડ બજારની સ્પર્ધાત્મકતા મજબૂત બનશે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાથી ખેડૂતોના હિતોનું રક્ષણ થશે અને બજાર સ્થિરતા સુનિશ્ચિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ઇન્ડોનેશિયાના મોહમ્મદ સોહિબુલ ફિક્રી અને ફઝર આલ્ફિયાન સામે ટકરાશે. મે 2024માં થાઇલેન્ડ ઓપન બાદ આ ભારતીય જોડીએ કોઈ ખિતાબ જીત્યો નથી. ભારતીય જોડીએ સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાના સીયુ સેઉંગ જે અને કિમ વોન હોને પરાજય આપ્યો હતો.

0: ચાર કિલોમીટરની વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઇ હતી. આકાશવાણી દૂરદર્શન સીબીસીના તમામ કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. આકાશવાણી અમદાવાદના વડા એન એ ચૌહાણે પોતાનો પ્રતિભાવ આપ્યો.
1: 8 જૂન 1936 માં

0: और 50 मिनट के आसपास में इंग्लिश हुआ।
1: अमदावाद में नरेन्द्र मोदी स्टेडियम खाते आईपीएल क्रिकेट फाइनल में वर्तमान चैम्पियन रॉयल चैलेंजर्स बेंगलोर नो मुकाबलो गुजरात टाइटन्स सामे थशे। मैच सांजे 7:30 वागे शुरू थशे। एक अहेवाल सांभळीए।
0: अहमदाबाद में गुजरात टाइटन्स और रॉयल चैलेंजर्स बेंगलुरु खिताबी मुकाबले में आमने सामने होंगे। ये मुकाबला शाम 7:30 बजे से शुरू होगा। इस सीजन में गुजरात टाइटन्स ने इसी मैदान पर आरसीबी को मात दी थी, लेकिन बेंगलुरु की टीम भी आत्मविश्वास से लबरेज है। पिछले वर्ष इसी मैदान पर अपना पहला आईपीएल खिताब जीतने वाली आरसीबी ने इस बार भी शानदार प्रदर्शन करते हुए फाइनल में जगह पक्की की है। अभी देखना बेहद दिलचस्प होगा कि आईपीएल 2026 की ट्रॉफी आखिर किस टीम के हाथों में जाएगी। समाचार कक्ष से आनंद पाठक।
1: विश्व आरोग्य संस्था के महानियामक टेड्रोस घेब्रेयेसस डेमोक्रेटिक रिपब्लिक ऑफ कोंगो और युगांडा में इबोला रोगचाळाना पगले मुसाफरी प्रतिबंधों और सील करेली सरहदों लागू करना देशों ने तेमना निर्णय पर पुनर्विचार करने विनती की है। तेमनुं मानवुं छे के आवा पगला असरग्रस्त विस्तारों में राहत और बचाव कामगीरी ने अवरोधी शके छे। पूर्वी कोंगोना गुनिया में बोलता तेमणे जणाव्युं के आवा पगला रोग नियंत्रण ने वधु पड़कारजनक बनावी शके छे। હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ।
2: આજના અખબારોમાં ચીનના લોન્ચપેડ, ઈરાનનો કુવૈતના એરબેઝ પર હુમલો, આઈપીએલ ફાઇનલ જેવા સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે। બીજા સમાચારની હેડલાઇન છે, વિશ્વ ઈરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધમાં વ્યસ્ત છે ત્યારે ચીને ઠંડા કલેજે પરમાણુ સાઇટ પર લોન્ચપેડ બનાવ્યા। સંદેશ લખે છે, ઈરાનનો અમેરિકાના કુવૈત એરબેઝ પર વિનાશક હુમલો। દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, એક દેશ એક ચૂંટણી, 2029થી પ્રથમ તબક્કો, 2034 સુધીમાં ચક્ર પૂરું થશે। આ સાથે રાજસ્થાનમાં રેતીનું તોફાન, આઈપીએલમાં ગુજરાત બેંગલુરુ વચ્ચે ફાઇનલ જંગ, ગ્રીન કાર્ડ અંગે અમેરિકાનો યુટર્ન, પ્રવાસીઓને અમેરિકા છોડવું નહીં પડે જેવા સમાચારોને સ્થાન અપાયું છે। સ્થાનિક સમાચારોમાં રાજ્યના ઇબોલા વાયરસના બીજા દર્દીનો રિપોર્ટ પણ નેગેટીવ અને રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે। ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન લાઈન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા। સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ

0: स्टेज समाचार समीक्षक शो। नमस्कार।
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। પ્રસ્તુત છે તમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા।

બીજી સભામાં સાંજે 5:05 કાર્યક્રમ ગુલમહોર યુવા દોસ્તો માટે યુવાણી રજૂ થશે 6:30 વાગે.

0: লোকেশন হুইচ?
1: নমস্কার বেল আকাশবাণী বুঝি
0: આકાશવાણી બ્રિજ ના કાર્યક્રમ સાંભળો છો આપ? સરસ સરસ, આજે જણાવો કે ગીત સાંભળશો?
1: વર્ધનજી, કડવાજી, પછી મનોજભાઈ, જગારીજી,
0: ચોક્કસ બધાને સંભળાવી દઈએ.
1: સારું, ભલે બેન, નમસ્કાર.
0: ભલે, નમસ્કાર.

0: अपने पसंद? जी अली भाई, कम छाओ?
1: अरे एकदम मजा आ गया
0: जी जी बिल्कुल।

कितने पसंद? जी जी रामजी भाई कम छो बस एकदम बराबर हो जी બઉ સરસ ગીત છે ચોક્કસ સાંભળી દઈએ ઓકે આવજો

0: हेलो आकाशवाणी पुलिस।
1: हेलो
0: जी
1: एकदम
0: मजा में है जी जी एकदम मजा में कैसे मिले तुम्हें कम छो ગરમી બહુ સારી છે હમણાં તો પવન પણ બે ત્રણ દિવસ થી બહુ જ નીકળે છે જી જી એવું લાગે તમે વાદળ છાયું રહે છે થોડું હું તન્વી મહેતા વાત કરું છું
1: જી
0: જી હાજી આપ શું કરો છો ત્યાં આપ શું કરો છો
1: ત્યાં
0: હા
1: ખરી
0: વાત છે
1: જી
0: તે ચોક્કસ બધાને સંભળાવી દઈએ.
1: થેન્ક યુ.
0: વેલકમ.

0: जी बिल्कुल सुना देते हैं।
1: धन्यवाद।

ચાલો ને આપણે ગીત લખીએ, સીધી સાદી રીત લખીએ, પથ્થર ને વાદળ કહીશું, ને જળ ને કહીશું જળ, પ્રીતિ કહેશે સાંભળ એલા, સાંભળશે વરસાદ, ઘાસ અને તડકા ને છાની વાત હોય છે નીત લખીએ, એક સરણ ને કાંઠે ઉગ્યા ફૂલ ને ફૂટી પાંખ, એક અજાણ્યું વાદળ ખોલે નક્ષત્રો ની આંખ, વિસ્મય નું જંગલ ને એમાં ઉજળો ઝાંખો દીપ લખીએ, ચાલો આપણે ગીત લખીએ, સીધી સાદી રીત લખીએ. ધારાબેના કવિતામાં પ્રકૃતિના તત્વો ની કેટલી સરસ મજાની વાતો કરી છે, અને જાણે આપણે કોઈ સરસ મજાની પ્રકૃતિના સૌંદર્ય ધરાવતી જગ્યામાં ફરવા ગયા હોય ને એવી અનુભૂતિ આ કવિ આપણને કરાવી છે. અને આ કવિતા સાંભળતા એવું જ લાગે કે આપણે જાણે

0: જુઓ ભાઈ મિત્રો, ગીત સાંભળવાની મજા પડી ગઈ ને? અને દિશાના નામ પણ જાણવા મળી ગયા. અને જેમ આપણે નવું નવું શીખતા જઈએ, ભણતા જઈએ, સમજતા જઈએ, એમ આપણે આગળ વધતા જઈએ.
1: જન્મી લોકો આગળ વધવાની ખૂબ લક્ષ્ય ઊંચા ઊંચા સેવાના પાર પાડવાની વાત તો દર વખતે કરીએ છીએ, પણ આપણે આગળ ક્યારે વધી શકીએ? જો આપણે સ્વસ્થ હોઈએ તો. શારીરિક રીતે પણ અને માનસિક તંદુરસ્તીની રીતે પણ. તો આના માટે બાળ મિત્રો, સમતોલ આહાર ખૂબ જરૂરી છે. એમાં વિટામિન, પ્રોટીન, મિનરલ્સ બધા આપણે આપણા ડાયટમાં સમાવવા જ જોઈએ.
0: અને ધારેબેન, આ બધી જ વસ્તુ આપણને એક જ ખોરાક માંથી લેવી હોય તો?
1: અને જીવનાબેન, એ તો કદાચ આપણા સૌ બાળ મિત્રો માટે પ્રિય ખોરાક હોઈ શકે, અને એ છે દૂધ.
0: જુઓ બાળ મિત્રો, સવાર પડે ને આંગણે આવે સફેદ દૂધની ધારા.
1: સ્વાસ્થ્ય તણી એ જોત જણાવે જીવન વાળું જીયારા.
0: પ્રોટીન, કેલ્શિયમ ને વિટામિન નો અખૂટ છે આ ખજાનો.
1: કુદરત નું છે વરદાન મોટું, આ વાતને સૌ માનો.
0: બાળક પીવે તો બુદ્ધિ વધે અને વૃદ્ધ પીએ તો શક્તિ.
1: આ સફેદ અમૃત પીવાની છે સાચી તંદુરસ્તી.
0: ખેડૂત મિત્રો ના શ્રમ થી મળતી આ દૂધ ની અણમોલ ભેટ.
1: શ્વેત ક્રાંતિ નો પાયો નાખ્યો જગમાં કરે છે તે ભેટ.
0: તો ચાલો બાળ મિત્રો, આજે સંકલ્પ કરીએ ઉત્તમ સ્વાસ્થ્ય પામવા,
1: અને રોજ પીશું એક ગ્લાસ દૂધ અને રોગો ને આપશું પેશવટો.

તો વિશ્વ દૂધ દિવસ છે ને, એ દર વર્ષે પહેલી જૂનના રોજ આ વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ દૂધને એક વૈશ્વિક ખોરાક તરીકે પ્રોત્સાહન આપવાનો છે. મિત્રો, વિશ્વ દૂધ દિવસ ઉજવવાની શરૂઆત 2001માં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા કરવામાં આવી હતી. અને એને મિત્રો દૂધ છે ને એ કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન B12 નો ઉત્તમ સ્ત્રોત છે અને જેનાથી શારીરિક વિકાસ ખૂબ જ ઝડપી અને સરસ રીતે થાય છે. એટલે મિત્રો દૂધ છે ને એ સંપૂર્ણ આહાર છે અને ઉત્તમ સ્વાસ્થ્ય પણ બક્ષે છે અને આ સફેદ ક્રાંતિથી સ્વાસ્થ્ય ક્રાંતિ સુધી લઈ જનારો મહત્વનો ખોરાક છે અને એટલે જ તો શક્તિનો અસ્થિર સ્ત્રોત છે એક ગ્લાસ દૂધ. એટલે મિત્રો આપણા રસોડામાં ચાની ચુસ્કી હોય કે રાત્રે સૂતા પહેલા હળદર વાળું દૂધ, આ સફેદ અમૃત વગર આપણો દિવસ અધૂરો છે. અને મિત્રો આપણે એક વિચાર અવશ્ય કરીએ કે આ દૂધ આપણને ક્યાંથી મળે છે, તો આપણા જે પશુઓ છે એનામાંથી, અને એની જાળવણી કોણ કરે છે? પશુપાલકો. તો આપણે આ બંનેનો આભાર અચૂક માનવો રહ્યો કે જેનાથી આપણને શુદ્ધ અને પીવા લાયક દૂધ મળે છે. અને એટલે જ તો આપણે કહીએ છીએ ને કે પીવો દૂધ રહો મજબૂત. અને આમ પણ મિત્રો ભારત છે ને એ વિશ્વના દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. મિત્રો વિશ્વ દૂધ દિવસે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનને યાદ કરવા પણ એટલા જ જરૂરી છે. અને મિત્રો એ પણ આપણે યાદ રાખવું રહ્યું કે વિશ્વ દૂધ દિવસ 1 જૂનમાં ઉજવાય છે, પણ ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બરે ઉજવવામાં આવે છે. મિત્રો જેમ આપણને દૂધ પાવે છે ને એવી જ રીતે દિલ્હીને પણ એટલું જ દૂધ પાવે છે. દિલ્હી દૂધ.

મિત્રો, દૂધ એટલે કેલ્શિયમનો ખજાનો. હાડકાં અને દાંતની મજબૂતી માટે દૂધથી ચડિયા તો બીજો કોઈ વિકલ્પ નથી. અને એને બાળ મિત્રો, 6 અબજથી પણ વધુ લોકો નિયમિત રીતે દૂધની બધી જ બનાવટોનો ઉપયોગ કરે છે, જેમ કે દહીં, છાશ, પનીર. આ બધા વગર આપણું જીવન આમ જોવા જઈએ તો અશક્ય જેવું જ લાગે. હા બાળ મિત્રો, જો તમે દૂધ પીઓ કે દૂધની જે બનાવટો છે એનો પણ ઉપયોગ કરો તો પણ તમને ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી જ રહે છે. પછી ચાહે તે દૂધ હોય, દહીં હોય, ઘી હોય, પનીર હોય, પછી આપણા બાળ મિત્રોને ખીર પાવે, બાસુંદી પાવે, દૂધપાક પાવે, ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળે જ છે. એટલે હવેથી સંકલ્પ લેજો બાળ મિત્રો, કોલ્ડ ડ્રિંક્સ બંધ અને દૂધની બનાવટો ચાલુ. ચોક્કસ થાય બેન, આપણા બાળ મિત્રો ચોક્કસ થી એ સંકલ્પ લેશે જ અને હંમેશા 1 ગ્લાસ દૂધ તો ચોક્કસ પીશે. અને આમે રાત્રે દૂધ પીવાથી પણ અનેક ફાયદા આપણા શરીરને થાય છે. અને થોડુંક જો હુંફાળું દૂધ પીઓ ને તો રાત્રે ઊંઘ પણ સારી આવે, કેમ કે એમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે. ગામડાની ગલીઓમાંથી શહેરો સુધી પહોંચે છે. સફેદ ધાર બનીને એ નવ જીવન સિંચે છે. નાના વાયલ જેવું પવિત્ર અને શુદ્ધ શક્તિનો બીજું નામ એટલે જ તો દૂધ. મિત્રો, જયારે આપણે સવારે ઉઠીને ગરમ ગરમ દૂધનો ગ્લાસ હાથમાં લઈએ છીએ ને ત્યારે આપણે એ યાદ ચોક્કસથી રાખવું જોઈએ કે કોઈ પશુપાલક મધરાત્રે 3 વાગે ઉઠીને તાડ, તાપ, તડકો, ઠંડી, ગરમી જોયા વગર ગાય ભેંસની સેવા કરતો હોય છે અને દૂધ દોહતો હોય છે. દૂધ એ માત્ર એક સફેદ પ્રવાહી નથી, પણ પશુપાલકની રાત દિવસની મહેનતનું પરિણામ છે. આપણા લોકજીવનમાં દૂધનો મહિમા અપરંપાર છે. જન્મેલા બાળકનો પહેલો આહાર પણ દૂધ છે અને વૃદ્ધાવસ્થામાં પણ જે સહારો આપે છે ને એ પણ દૂધ છે. અને આપણા વેદોમાં પણ જેને અમૃત કહેવાયું છે એવા દૂધના મહત્વને આપણે ચોક્કસ સમજવું જોઈએ. અને માત્ર આજે જ નહીં પણ દરરોજ દૂધને આપણા આહારનો હિસ્સો બનાવીએ, કારણ કે જો ભારત સ્વસ્થ હશે તો જ ભારત સ્વસ્થ હશે. અને જો બાળક સ્વસ્થ હશે તો જ ભારત મસ્ત હશે.

બાર મિત્રો, તમે વિચારો તો કે આપણો દિવસ કેવી રીતે શરૂ થાય છે? કાં તો આદુ વાળીએ ઘરમાં ગરમ ચા થી, કોફી થી, અથવા તો શક્તિ થી ભરપૂર દૂધ ના ગ્લાસ થી. કેમ કે દૂધ એક માત્ર આહાર નથી, પણ તે પૃથ્વી પર નું એક માત્ર એવું પીણું છે કે જેને આપણે સંપૂર્ણ આહાર કહીએ છીએ. હા બાળ મિત્રો, જન્મેલા બાળક થી લઈને વડીલો સુધી દૂધ દરેક માટે અનિવાર્ય છે. એમાં પ્રોટીન છે, કેલ્શિયમ છે અને એવા વિટામિન્સ છે જે આપણા હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવે છે. આજના દિવસે અમારે તમને એટલું જ કહેવું છે કે ચાલો આજે આપણે ઠંડા પીણા કે કેમિકલ્સ વાળા જ્યુસ ને બદલે કુદરતી અને શુદ્ધ દૂધ સાથે દોસ્તી કરીએ. પછી એ હળદર વાળું દૂધ હોય કે મસાલા દૂધ, એ માત્ર સ્વાદ નથી આપતું પણ રોગો સામે લડવાની શક્તિ એટલે કે આપણી ઇમ્યુન સિસ્ટમ ને પણ મજબૂત બનાવે છે. અને આ સરસ મજાની વાત સાથે સાંભળીએ એવું જ સરસ મજાનું ગીત.

ઈરિયાશે વિશ્વદૂત દિવસની જોડાણ મિત્રો સફેદ આ રંગમાં શક્તિનો સાગર છલકાય છે. દૂધ તો અમૃત ધારા છે જે ઘરે ઘરે વરસી જાય છે. ગાય ભેંસના આશીર્વાદથી આંગણો મહેકી જાય છે. સ્વાસ્થ્યનું સરનામું આપણને દૂધમાં જ મળી જાય છે. બાળકનું પહેલું વાળ છે વૃદ્ધોની લાકડી છે. થાકેલા માનવી માટે સ્ફૂર્તિની પાંખડી છે. ચા કોફી ને છોડો હવે દૂધનો પ્યાલો ભરીએ. રોગ સામે લડવા કાજે કાયાને કંચન કરીએ. મત્રા તેજે જાગતા એ પશુપાલકોને વંદન. જેમના પરિશ્રમથી મહેકે આપણું જીવન ઉપવન. શ્વેત ક્રાંતિના મંત્રથી દેશનું ગૌરવ વધતું જાય. ગામડાની લક્ષ્મી આજે શહેરોમાં પૂજાય. ખીર વાસુંદીને માખણ છે સ્વાદની મિજબાની. દૂધ વિના અધૂરી લાગે રસોઈની દરેક કહાની. ચાલો આજે સંકલ્પ કરીએ શુદ્ધતાને અપનાવીએ. વિશ્વ દૂધ દિવસના પર્વે આરોગ્યની જ્યોત જગાવીએ. તો બાળ મિત્રો આ સરસ મજાના સંકલ્પ સાથે આજનો કાર્યક્રમ આજ સંપન્ન કરીએ. ફરી મળીશું આજ સમયે આપના માન્યતા કાર્યક્રમ કિલ્લામાં.

છો આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. આજનો મનોરંજન કાર્યક્રમ કેન્દ્રિત છે સંગીતકાર અનિલ વિશ્વાસની પુણ્યતિથિ પર, એમણે સંગીતબદ્ધ કરેલા કેટલાક વિશેષ ફિલ્મી ગીતો પર. પ્રથમ સાંભળીએ લતા મંગેશકરનો સ્વર. ફિલ્મ છે બેકસૂર.

0: सुरक्षा सूचनाओं का पालन करो अने लूट ही बचो।
1: हीट वेव એટલે કે લૂંટી બચવા લોકોએ 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કમરા પહેરવા. બાળકો, સગર્ભ સ્ત્રીઓ અને વડીલોએ

0: कहा विशेष काळजी लेवी पुष्कळ प्रमाणात पाणी लिंबू पाणी आणि छान शिवाय पाणी पिवा
1: आणि लिंबू लागल्याने असं झालंय
0: સફેદ કાપડથી ઢાકો તથા ખુલ્લા કપડા પહેરવા બાળકો સગર્ભ સ્ત્રીઓ અને વડીલો તડકામાં વિશેષ કાળજી લેવી પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લીંબુ લાગવાને અસર જણાય સરકારી દવાખાના સંપર્ક કરવો ગુજરાત સરકારના ઉપક્રમ GSBI દ્વારા જનહિતમાં

ને લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. ક્વિઝ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સૂતરાઉ કપડાં પહેરવા.

0: સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂંટથી બચો.
1: બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી.

0: દ્વારા જનહિતમાં આવનારામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂંથી બચો.
1: લગ્ન આવિષ્કારની સામાન્ય ફિલ્મ છે અનુભવ પ્યાર.

ઝડપથી બદલાયું. ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. ભીડ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણ

લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, મેદાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત સાંજે 8:00

0: मन की बात कार्यक्रम को जो लोग टीवी पर देख रहे हैं, मैं उनसे कहूंगा एक वीडियो जरूर देखिएगा। ये वीडियो पिछले दिनों बहुत चर्चा में रहा। इसमें कुछ लोग बहुत धैर्य से, बहुत सावधानी से एक गंगा डॉल्फिन को बचाने की कोशिश कर रहे हैं। आपको ये जानकर आश्चर्य होगा, इस पूरे प्रयास में करीब 13 घंटे लगे और आखिरकार वो डॉल्फिन बच गई। साथियों, इसमें बहुत बड़ी भूमिका रही भारत की पहली गंगा डॉल्फिन रेस्क्यू एम्बुलेंस की। ये घटना उत्तर प्रदेश की है। वहां एक गंगा डॉल्फिन नहर में फंस गई थी। ऐसे समय में नमामि गंगे अभियान के तहत बनी ये एम्बुलेंस उसके लिए उम्मीद बनकर पहुंची। फिर बहुत सावधानी से उसे बाहर निकाला गया, उसकी जांच की गई, उसका इलाज किया गया और उसके बाद उसे सुरक्षित राप्ती नदी में छोड़ दिया गया। एक तरह से कहें तो एक जीवन फिर अपने घर लौट गया। साथियों, एक डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है। इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है। इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है। यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है। साथियों, जब हम गंगा डॉल्फिन को बचाते हैं तो हम सिर्फ एक प्रजाति को नहीं बचाते, हम गंगा की जैव विविधता को बचाते हैं, नदी के पूरे जीवन तंत्र को बचाते हैं और अपनी आने वाली पीढ़ियों के लिए प्रकृति की एक अमूल्य धरोहर भी बचाते हैं। मेरे प्यारे देशवासियों, आप में से बहुत लोगों की नदी, तालाब और कुएं के पानी से जुड़ी यादें जरूर होगी। किसी को तालाब में तैरना याद होगा, किसी को दोस्तों के साथ तालाब किनारे खेलना, किसी को उस मिट्टी की खुशबू याद होगी। बचपन की ऐसी यादें जीवन भर मन में बसी रहती है। साथियों, ऐसी ही यादों को बचाने की प्रेरक गाथा उत्तर प्रदेश के बस्ती जिले से सामने आई है। बस्ती के आकाश गुप्ता अपने गांव की मनोरमा नदी को देखकर बहुत दुखी होते थे, क्योंकि जिस नदी को उन्होंने बचपन में साफ और जीवन देखा था, समय के साथ उस नदी में प्लास्टिक जमा होने लगा था, गंदगी बढ़ती चली जा रही थी। श्रीमान आकाश ने तय किया कि शिकायत नहीं करेंगे, एक नई शुरुआत करेंगे। शिकायत नहीं, शुरुआत मंत्र बन गया। उन्होंने अपने दोस्तों को साथ लिया। सिर्फ जाल था, फावड़ा था, टोकरी थी और सबसे बड़ी ताकत थी कुछ बदलने का संकल्प। ये युवा नदी में उतरते थे, जलकुंभी निकालते थे, प्लास्टिक और कचरा बाहर लाते थे। कई बार एक दिन में 50-60 किलो तक कचरा नदी से निकाला गया। धीरे धीरे मनोरमा नदी का वह हिस्सा फिर से साफ दिखने लगा। आसपास के लोगों का ध्यान भी इस काम की तरफ गया। लोगों में स्वच्छता को लेकर जागरूकता बढ़ी। साथियों, ऐसी ही एक प्रेरक कहानी गोवा से भी सामने आई है। गोवा के बाल कृष्ण अय्या जी रिटायर्ड टीचर हैं, लेकिन समाज के लिए काम करने का उनका उत्साह आज भी वैसा ही है। उन्हें मड्डी तोलाब इलाके में पानी की समस्या बहुत परेशान करती थी। उन्होंने भी समाधान के लिए काम शुरू किया। बालकृष्ण जी ने पाइपलाइन बिछाने के काम में महत्वपूर्ण भूमिका निभाई। इसे कई घरों तक पानी पहुंचा। जिन परिवारों को पानी के लिए रोज संघर्ष करना पड़ता था, उनके लिए यह बहुत बड़ी राहत बनी। साथियों, पिछले महीने मुझे एक बहुत अच्छा अनुभव हुआ। इसका संबंध मन की बात से भी जुड़ा है, इसलिए आज मैं इसकी चर्चा आपसे करना चाहता हूँ। तमिलनाडु के नागरकोइल में मेरी मुलाकात एक टीचर से हुई। करीब 3 दशक पहले भी मैं उनसे मिला था। मैं बात कर रहा हूँ गिरिजा अम्मा जी की। इस मुलाकात के दौरान कुछ युवा स्टूडेंट भी उनके साथ थे। साथियों, गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं। इनमें चेन्नई का जय गोपाल गरोड़िया हिंदू विद्यालय बहुत प्रमुख है। उनकी देशभक्ति की भावना हर भारतवासी को प्रेरित करने वाली है। उन्होंने मन की बात से प्रेरणा लेकर देश के अनेक सैनिकों के लिए योगदान का संकल्प लिया। इसके लिए उन्होंने अपने सभी स्कूलों के स्टूडेंट्स को प्रेरित किया। उन्होंने बच्चों से कहा कि वे वीर जवानों के लिए हर दिन 1 रुपया योगदान दे, यानी 1 साल में हर स्टूडेंट की ओर से 365 रुपये जमा हुए। इस छोटे छोटे योगदान से करीब 40 लाख रुपये इकट्ठा हुए। गिरिजा अम्मा जी ने इस पूरी राशि का चेक मुझे सौंपा। उनसे बातचीत के दौरान मैंने महसूस किया कि माँ भारती के प्रति उनका समर्पण कितना गहरा है। पिछले वर्ष ही चेन्नई के पहले हिंदू विद्यालय ने अपने 50 वर्ष पूरे किए हैं। देश की शिक्षा और सांस्कृतिक गौरव को आगे बढ़ाने में स्कूल नेटवर्क की भूमिका बहुत प्रशंसनीय है। मैं इससे जुड़े सभी लोगों को बहुत बहुत बधाई देता हूँ और उन स्टूडेंट्स की भी विशेष सराहना करता हूँ जिन्होंने अपने वीर सैनिकों के लिए योगदान दिया। साथियों, भारत के हर गांव में, हर शहर में कुछ न कुछ ऐसा हो रहा है जो हमें प्रेरणा देता है। कई बार इन प्रयासों की ज्यादा चर्चा नहीं होती, लेकिन जब हम इन्हें जानते हैं तो ये विश्वास और मजबूत होता है कि देश अपने लोगों की शक्ति से आगे बढ़ रहा है। मेरा आपसे आग्रह है, अपने आसपास के ऐसे प्रयासों को जरूर देखिए। जो लोग समाज के लिए अच्छा काम कर रहे हैं उन्हें पहचानिए, उनकी सराहना कीजिए, उनसे सीखिए और हो सके तो खुद भी किसी अच्छे काम से जुड़िए। अगले महीने मन की बात में कुछ और प्रेरक गाथाओं के साथ मैं फिर आपसे जुड़ूंगा। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: मन की बात माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी आकाशवाणी माध्यम द्वारा भारतनी जनता समक्ष પોતાના મનની વાત રજૂ કરી, જેનું પ્રસારણ અમારા દિલ્હી કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલ મન કી બાતનો ગુજરાતી ભાવાનુવાદ।
3: મારા વાલા દેશવાસીઓ નમસ્કાર। મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે। દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં સમાજહિતમાં અદભુત કાર્યો કરી રહ્યા છે। જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો આપણને એક નવી પ્રેરણા મળે છે। આજે કાર્યક્રમની શરૂઆત હું રમત ગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ। થોડા દિવસ પહેલા જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમત ગમત મહાસંઘની સ્પર્ધાઓ થઈ, તેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો। તેઓ આખા દેશમાંથી આવ્યા હતા। આ દરમિયાન 4 અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદર વીરસિંહ, વિશાળ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલા તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઈ રહી છે તે છે 100 મીટરની દોડ. માત્ર 2 દિવસમાં જ પુરુષો માટેની 100 મીટર દોડમાં 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો. જે 2 ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે તે છે ગુરિંદર વીરસિંહ અને અનિમેશ કુજુર. મેં વિચાર્યું કે આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે. અનિમેશજી નમસ્કાર, ગુરિંદર વીરસિંહ આપને પણ નમસ્કાર, સત શ્રી અકાલ.
4: નમસ્કાર સર.
3: સરસ ભાઈઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે. તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે અને સંગીતમાં તો જુગલબંદી જોઈ હતી, પણ હવે રમતના પડકારમાં જુગલબંદી હોય છે કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે, પછી ત્રીજી વાર પણ કરી બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઈચ્છું છું કે મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે તમને જાણકારી મળે, તમે જે પરાક્રમ કર્યું છે તેની માહિતી મળે.
5: નમસ્તે સર, મારું નામ અનિમેશ કુજુર. હું 200 મીટર અને 400 મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમ ધારક છું. હું છત્તીસગઢનો રહેવાસી છું સર અને હાલમાં ઓડિશા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઈ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઈ આવ્યો અને મેં 2021માં એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપુરમાંથી પાસ આઉટ થયો છું અને હું પહેલા ફૂટબોલ રમતો હતો અને મારા માતા પિતા કોવિડ વખતે મને થોડી છૂટ આપતા હતા કે તું બહાર જઈને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે તો તેમાં જઈને તું ભાગ લે, અને મેં એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થયો અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
3: અને ગુરિંદર વીરજી, તમે શું છો?
6: નમસ્તે સર, મારું નામ ગુરિંદર વીર છે અને હું ભારતીય નૌકાદળમાં પેટી ઓફિસર છું અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મેં 100 મીટરમાં 10.09 સેકન્ડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે અને હું પહેલો ભારતીય છું જે 10.1થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે. અને હું કોશિશ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરું. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે, જેમ કે દિવાળી, નવ વર્ષ વગેરે, તો આપણે પોતાના ઘરની સાફ સફાઈ કરીએ છીએ. એ જ રીતે હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઈ ટ્રોફી સાફ કરતો હતો ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા કે ભાઈ, હું અહીં રમવા ગયો હતો, મેં આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો, મેં મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા, મારે પણ કોઈ રમતમાં જોડાવું છે. તો દરરોજ સવારમાં દોડવા જતા હતા એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઈ જવા લાગ્યા અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા. આમ મારો રસ વધવા લાગ્યો. મેં ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો તો એક મજાની વાત બની. હું ટીવી જોઈ રહ્યો હતો અને મમ્મીએ મારું ટીવી બંધ કરી દીધું અને કહ્યું કે બેટા, હવે ભણવાનો સમય થઈ ગયો છે તો તું ભણવા બેસ. તો મેં કહ્યું કે મમ્મી ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે તમે મને ટીવીમાં જોશો અને કહેશો કે જુઓ, મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે ને તો મને પણ આનંદ થાય છે.
3: વાહ વાહ વાહ, તમારે તો બહુ શાનદાર વાત છે.
6: હાજી, મધ્યમ વર્ગીય પરિવાર છે સર. પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા, પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમત ગમત છોડી દીધી અને તેમનું સપનું અધૂરું રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું કે ભાઈ, મારો દીકરો એ સપનું પૂરું કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા, ત્યારે હું એમને કહેતો હતો કે હું પણ એક દિવસ તમારું સપનું પૂરું કરીશ. તો કહેતા, સપનું એમને એમ પૂરું નથી થતું, તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલટીઓ થતી હતી, તડકામાં દોડતા હતા, આખે આખો દિવસ તાલીમ લેતા હતા અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે જ્યારે મેં સ્પર્ધા પસંદ કરી 100 મીટરની, તો બધા મને કહેતા હતા કે ભાઈ, 100 મીટર સ્પર્ધા ના લે, 100 મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં, ભારતીયોનું શરીર તો 100 મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે અમે આ સ્પર્ધા પસંદ કરી છે અને એમાંથી હવે અમે પાછા નહીં હટીએ. જે લોકો અમને કહેતા હતા કે અમે આ નહીં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે તું આ કરીને જ બતાવીશ, મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો, તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે ભાઈ, ભારતીય પણ દોડવીર બની શકે છે.
3: જો તમે બંને બહુ મોટી કમાઈ કરી છે અને માત્ર 2 દિવસમાં જ તમે બંનેએ 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 100 મીટરની સ્પર્ધામાં દોડવું, જેમ ગુરિંદર વડે કહ્યું, તેમ લોકો કહે છે કે ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહીં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું, તો તમારા બંને પાસેથી હું એ જાણવા માંગુ છું અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માંગે છે કે કયું એવું જનન હતું, કઈ એવી જીદ હતી, શું વિચાર્યું હતું અને કેવી રીતે આ કરી રહ્યા હતા, એ કેટલું મુશ્કેલ હોય છે.
6: જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણી વાર મનમાં શક પણ થયો કે શું હું આ બરાબર કરી રહ્યો છું, મેં સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને, કેમ કે તમે દર વખતે જીતતા નથી, કોઈ કોઈ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો ત્યારે બરાબર દોડી નહોતો શકતો, કોઈ ઈજા થઈ જતી હતી ત્યારે મારા ઘરને મને ટેકો આપતા હતા કે ભાઈ, કઈ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયો, તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઈ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ તો બીજું કોઈ નહીં કરી શકે. તો આ રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહિત કરે છે અને અમારું પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
3: અનિમેશજી, તમે
5: સર, જ્યારે હું 2021માં રમત ગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે જો આ નવું ક્ષેત્ર છે, તું કરી શકીશ કે નહીં. તો મેં તમને કહેલું કે હવે જયારે હું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છું તો કરી શકું. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો ક્યારેય પાછું વળીને ના જોઈશ, કારણ કે વિચારે તો બધા જ છે કે આમ કરવું છે તેમ કરવું છે, પણ બહુ ઓછા કરી બતાવે છે. તું જયારે ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો તેમાં અડગ રહે છે, તારે આગળ વધવાનું છે. તમે બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું. કુટુંબનો ટેકો, નાણાકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર અને ભારતને બતાવો કે ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે આ મને પણ લોકો કહેતા હતા કે 10 સેકન્ડ કે 10.1 સેકન્ડ થી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી. પરંતુ અમે બંને હાલમાં એ પુરવાર કર્યું કે ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઈ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને જેમ જેમ અમે તાલીમ લઈ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે ભારતીયો પણ આ કરી શકે છે અને અમે વધુ સારું કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રીય કુલ રમતો માટે પણ થઈ છે, તો ત્યાં આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારું પ્રદર્શન કરીશું.
3: ભાઈ, મારા મનમાં પણ એક કુતૂહલ છે અને લોકોને પણ એક કુતૂહલ હશે. મેં સાંભળ્યું છે કે તમે બંને સારા દોસ્ત પણ છો અને તમે બંને નક્કી કરી રાખ્યું હતું કે તે મારો વિક્રમ તોડે છે તો હું તારો વિક્રમ તોડી નાખીશ. અનિમેશ તમે કહો.
5: સરજી, પહેલો વિક્રમ 10.18 નો હતો જે મારો જ હતો અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમિફાઇનલમાં તેને તોડી નાખ્યો 10.17 કરીને અને મેં ફરીથી તેને બીજી સેમિફાઇનલમાં 10.15 કરીને તોડી નાખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમિફાઇનલ થઈ ત્યારે અમે બંને ખુશ હતા કે ચલો સારું થયું, આજે વિક્રમ તૂટ્યો અને અમે બંને તોડ્યો. કેમ કે તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઈ હતી પરંતુ અમે બંને અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલા અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે, તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા અને ત્યાં પણ અમે વાત કરતા હતા કે ભારતમાં દોડ સ્પર્ધાને આગળ લઈ જવાની છે અને તે આપણા જ હાથમાં છે, આપણે જે કરીશું એ બાકીના લોકોને પ્રોત્સાહિત કરશે.
3: ગોવિંદરવર, તમે શું કહેવા માંગો છો?
6: અમે બંને નક્કી કર્યું હતું કે અમે બંને સારું દોડીશું, તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઉભા રહીએ છીએ. જેમ કે હમણાં વિક્રમ સ્થાપતા પહેલા જયારે મેં વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેશ સ્થાપ્યો. અમે જયારે વોર્મ અપ કરી રહ્યા હતા ત્યારે હું અનિમેશને કહેતો હતો કે અનિમેશ, પેલો બ્લોક બરાબર છે, તેના પર જઈને બેસ, ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મ અપ અહીં કરીશું, અહીંયાથી વોર્મ અપ બરાબર રહેશે અને આમ એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધરી શકે છે અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર, દોસ્તી પણ જોઈએ પણ તે મેદાનની બહાર છે, સ્પર્ધાની બહાર છે, તો અમે દોસ્તો છીએ પણ જ્યારે અમે મેદાનમાં છીએ તો એકબીજાના હરીફ બની જઈએ છીએ. અને એવું બને છે કે હું તેનાથી ઝડપી દોડીશ તો તે એમ કહે છે કે હું તારાથી સારું દોડીશ.
3: જો અમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે તમારી આ જે ખેલ ભાવના છે, ખેલ સ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો, તે અદભુત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે આ રીતે મહેનત કરતા રહેશો, ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
6: આભાર સર, આભાર સર,
3: ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વાલા દેશવાસીઓ, અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો, તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદા જુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહીં. સાથીઓ, આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઈ જાય છે, રસોઈની રીત બદલાઈ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે, તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે અને પછી શરૂ થાય છે દેશી પીણાનો દોર. આ દેશી પીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમ પન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે, મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ જાણે દરેક ભોજનની સાથી બની જાય છે અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં સત્તુનું શરબત, તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરે અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલકડી. દક્ષિણ ભારતમાં પાનકમ, નિરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના. તે માત્ર પીણું નથી, ભારતના જુદા જુદા ક્ષેત્રની પરંપરાનો એક ભાગ છે અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો, એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે, આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઈ મોટું નામ નથી, પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો. સાથીઓ, ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઈ જાય છે, અને તે છે કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ કોઈ એવું ઘર હશે કે જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ આલ્ફાન્ઝો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પણ પ્રાણ છે. ઉત્તર પ્રદેશની દશેરી અને મલિકાશીનો લંગડો, જો કે લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે પાક્યા પછી પણ તેનો રંગ મોટે ભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ, જેની સોડમ દૂરથી ઓળખાઈ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, માલગોવા, બંગાળની હિમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુવર્ણરેખા, એટલે કે સ્થળ બદલાય છે તો કેરીના રૂપ, રંગ અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. અને સાચો કેરીનો આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈઓ બહેનોની પ્રશંસા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં, બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો. સાથીઓ, ગરમીના આ દિવસોમાં આમ તો શાળાઓમાં રજા હોય છે, પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો, એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે, યુવાનો પણ આવે છે અને વડીલો પણ. ત્યાં કોઈ ફી ના હોય, કોઈ મોટી ઇમારત ન હોય, કોઈ વર્ગખંડ પણ ન હોય, અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય. સાથીઓ, આ કોઈ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળના આલોવામાં સાજી વરાશરીલજી એવી જ એક સ્વિમિંગ ક્લબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકો અહીં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતા શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલા એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતા આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત. બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન. સાથીઓ, સાજીવાલા શેરીલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધનની જરૂર નથી હોતી. જરૂર હોય છે એક શુભ ઈરાદો અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. એના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. મારા વાલા દેશવાસીઓ, પાછલા દિવસોમાં મને યુરોપના નેધરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટિંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરલેન્ડમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તામ્રપત્રોને લઈને મને દેશ વિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે. સાથીઓ, આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જિજ્ઞાસા પણ છે, તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઈચ્છું છું. તેમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્ર છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજ રાજા ચોલાના એક વચનને પૂરું કરવા સાથે જોડાયેલા છે. તેમાં આને મંગલમ ગામને એક બૌદ્ધ વિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલા વંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેમાંથી જાણવા મળે છે ચોલા સામ્રાજ્યની સમુદ્ર શક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે. ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં જ્ઞાન ભારતમ અભિયાન અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી 3 દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહારિષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ લખાણો 6-7 સદીના છે, એટલે કે 1400-1500 વર્ષ પુરાણા. આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસન વ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે. સાથીઓ, આપણે ભારતીયોમાં ખગોળ વિજ્ઞાન એટલે એસ્ટ્રોનોમી વિશે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેધશાળાઓ આવેલી છે. અહીં અદભુત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશા વિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળ વિદ્યાએ દરેક પેઢીમાં કુતૂહલ જગાવેલું છે. તેના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે અને આજના યુવાનોમાં પણ તેને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે દેશભરમાં ખગોળશાસ્ત્રીય ક્લબો ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. મોટા શહેરોથી લઈને નાના ગામો સુધી, શાળાઓથી લઈને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગ્લોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશ દર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. ખગોળ મંડળ નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતાસભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સાથીઓ, રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદભુત અનુભવ હોય છે. એસ્ટ્રો કેરેલા નામની એક સંસ્થા રાત્રે આકાશ દર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દૂરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે ગીરના જંગલોથી લઈને કચ્છના રણ સુધી અનેક આકાશ દર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશ દર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાયબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઈસેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે, જે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક ક્લબને પરસ્પર જોડે છે. સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઈક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ કોઈ ને કોઈ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઈ તારાગ્રહને પણ જરૂર જોવા જાય. સાથીઓ, મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઈ રહ્યા છે તેમને હું કહીશ કે એક વિડીયો જરૂર જોજો. આ વિડીયો વિતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગા નદીમાં એક ડોલ્ફિનને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફિન બચી ગઈ. સાથીઓ, તેમાં બહુ મોટી ભૂમિકા રહી ભારતની પહેલી ગંગા ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તરપ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. આ સમયે નમામી ગંગે અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફિનને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, તેનો ઇલાજ કરવામાં આવ્યો અને ત્યાર પછી તેને સલામત રીતે રાપ્તી નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું. સાથીઓ, આ ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતી ફરતી હોસ્પિટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફિનને સલામત રાખવાની વ્યવસ્થા છે, ઓક્સિજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવવાના સાધનો છે. એટલે કે જો કોઈ ડોલ્ફિન ઘાયલ થાય, નહેરમાં ફસાઈ જાય અથવા નદીથી દૂર થઈ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગંગા ડોલ્ફિનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા, પણ આપણે ગંગાની જૈવ વિવિધતાને બચાવીએ છીએ, નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ. મારા વાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઈને તળાવમાં તરવાનું યાદ હશે, કોઈને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું, તો કોઈને તે માટીની મહેક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે. સાથીઓ, એવી જ યાદોને બચાવવાની એક પ્રેરક ગાથા ઉત્તરપ્રદેશના બસ્સી જિલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઈને બહુ દુઃખી થતા હતા, કેમ કે જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઈ હતી તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટિક એકઠું થવા લાગ્યું હતું, ગંદકી વધતી જઈ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરીશું. ફરિયાદ નહીં પણ શરૂઆત મંત્ર બની ગયો છે. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી કંઈક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા, જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટિક અને કચરો બહાર લાવતા હતા. કેટલીય વાર એક દિવસમાં 50-60 કિલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરે ધીરે મનોરમા નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી. સાથીઓ, એવી જ એક પ્રેરક કહાની ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ અય્યાજી નિવૃત્ત શિક્ષક છે, પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવો ને એવો જ છે. તેમને મંડી તોલા વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખા મારવા પડતા હતા તેમના માટે આ બહુ મોટી રાહત હતી. સાથીઓ, ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે, તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઈ. લગભગ 3 દાયકા પહેલા પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું ગિરિજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા. સાથીઓ, ગિરિજા અમ્માજી લગભગ 15 શાળાઓ ચલાવે છે. તેમાં ચેન્નઈનું જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય પણ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે તેઓ વીર જવાનો માટે દરરોજ 1 રૂપિયાનો ફાળો આપે, એટલે કે એક વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગિરિજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા

0: વર્ષે જ ચેન્નાઈના પહેલા હિન્દુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળા સમૂહની ભૂમિકા બહુ પ્રશંસનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ધન્યવાદ આપું છું અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રશંસા કરું છું. સાથીઓ, ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણીવાર આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી, પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દ્રઢ થાય છે કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારું કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઈક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઈ સારા કામ સાથે જોડાઓ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરક ગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મન કી બાત. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી, જેનો ગુજરાતી ભાવાનુવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આપને જણાવવાનું કે આ ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આપ સાંભળી શકશો આજે રાત્રે 8 વાગે. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું હિમાલી વ્યાસ નાયકે ગાયેલી જયશ્રી મહેતાની રચનાથી.

નું સંચાલન થઈ રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સ્વીકાર કરતી આજે આકાશવાણી ભારતના 90% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરેલા છે. દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડેલી છે. આધુનિક સમયને માન આપીને DTH મોબાઇલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 9 વર્ષે લાખ લાખ અભિનંદન. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સમયશો વિરાજ ઉપાધ્યાય અને બીજેલ ઉપાધ્યાય કાયલી વિનોદ જોશીની શબ્દરચના.

આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ.

0: ટેલિગ્રામમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને હું કૃપા જીવરાજાની.
0: કૃપાબેન, આજે રવિવાર છે અને આપણા શ્રોતાઓ થોડીક નિરાશ સાથે રવિવારની મજા માણી રહ્યા હશે. ઉનાળો છે એટલે બધા જ લોકો ઘરમાં હશે અને આપણો શહેર કાર્યક્રમ સાંભળતા હશે.
1: બરાબર, અને આજે તો ખૂબ નિરાશથી સાંભળી શકાય એવું છે.
0: આજે આપણે ઈમેલના ઉત્તર લેવાના છીએ
1: અને એ તો આપણે લઈશું જ ભાવનાબેન. એ પહેલા આપણે એક ખાસ વાત કરીએ કે આજનો દિવસ જે ખાસ ઉજવાય છે ને એ છે વર્લ્ડ નો ટોબેકો ડે, જેની શરૂઆત થઈ છે 1987 થી, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ મળીને એની શરૂઆત કરેલી. અને તેનો ખાસ ઉદ્દેશ એ છે કે લોકોમાં સ્વાસ્થ્ય વિશે જાગૃતિ આવે અને વ્યસન જે આપણા શરીરને કઈ રીતે નુકસાન કરે છે તે વિશે પણ લોકો જાણે.
0: આવા બધા દિવસ ત્યારે ઉજવવા પડે છે જ્યારે સમાજમાં વધારે તેની અસર જોવામાં આવતી હોય છે. અત્યારના સમયમાં આપણે જોઈએ તો પાન મસાલા, સિગરેટ, હુડી, તમાકુ જેવા અનેક પ્રકારના વ્યસન લોકોને હોય છે અને ઘણા લોકો શોખથી પણ વ્યસન કરતા હોય છે અને ઘણી વાર તો આ અસર છે એ એટલી બધી ભયંકર હોય છે કે માણસનો જીવ પણ જાય છે અને કેન્સર જેવા રોગ થાય છે.
1: અને આર્થિક અને સામાજિક રીતે પાયમાલી આવે એ તો અલગ છે. હું ભાવ
0: અને ઘણી વખત લોકો કોઈ ચિંતા હોય કે પછી કોઈ મુશ્કેલી હોય કે જીવનમાં કોઈ પ્રશ્ન હોય ને ત્યારે દુઃખના કારણે પણ લોકો વ્યસન કરતા હોય છે. આપણું જીવન છે એટલે કંઈક ને કંઈક નાના મોટી તકલીફ આવતી હોય, આમ છતાં આ વ્યસનથી દૂર રહી અને જીવનને માણવું જોઈએ. કારણ કે આપણી પાછળ આપણા સગાવાલા હોય, પરિવાર હોય, તો આ બધાની સામે જોઈને પણ વ્યસનનો ત્યાગ કરવો જોઈએ
1: અને થોડું ધૈર્ય રાખીએ ને ભાવનાબેન, તો મુશ્કેલીઓમાંથી હલ નીકળી જ જાય.
0: પરંતુ અત્યારે કેવું છે કે દેખાદેખી પણ છે અને યુવાનો તો તરત જ આ દેખાદેખીની અસરમાં આવી જતા હોય છે. અને આપણે તમાકુની વાત કરીએ તો તમાકુ છે એ પાન મસાલા સિગરેટ વગેરેમાં લેવામાં આવે અને

0: થાય છે, ગળાના કેન્સર જેવા રોગ પણ થાય છે.
1: અને આ રોગ પછી એના ઇલાજ પાછળ પણ પોતે તો ખૂબ જ હેરાન થાય છે વ્યક્તિ, પણ એની સાથે સાથે ઘરના સભ્યો પણ એટલા જ હેરાન થાય છે.
0: ખરી વાત છે. અને કૃપાબેન, આમ તો આપણે એવું ઈચ્છીએ
1: કે
0: કોઈ વ્યક્તિ આવા પ્રકારના વ્યસન ન કરે.
1: હા,
0: આમ છતાં અમુક લોકો આવા વ્યસન કરતા હોય તો અમુક શારીરિક તકલીફ થાય તો તરત જ ડોક્ટર પાસે જઈ અને સારવાર લે તે ઇચ્છનીય છે. અને ખાસ તો તમાકુના સેવનથી મૂંઢામાં ચાંદા થાય અથવા તો જમવાનું ગળે ઉતરવામાં તકલીફ થાય કે પછી કોઈ પણ મોઢું અથવા તો ગળાને લગતી સમસ્યા થાય તો ખાસ ડોક્ટરની સલાહ લઈ અને સારવાર લેવી ખૂબ જ જરૂરી છે.
1: હા, અને જો શરૂઆત હોય અને તકલીફ થોડી હજી ઓછી હોય ને તો આપણે એમાંથી ચોક્કસ બહાર આવી જ શકીએ અને વ્યસન મુક્ત પણ બની શકીએ.
0: એટલે આજના દિવસે ખાસ આપણે શ્રોતાઓને જણાવીએ કે આ બધા જ પ્રકારના વ્યસનોથી દૂર રહીએ અને આમ છતાં જો કઈ પણ તકલીફ થાય તો ગભરાવા વગર સારવાર લઈએ.
1: હા, અને એના અનુસંધાનમાં જ ભાવનાબેન આ વર્ષનું તેમનું થીમ પણ એ જ છે કે અનમાસ્કિંગ ધ અપીલ કાઉન્ટરિંગ નિકોટિન એન્ડ ટોબેકો એડિક્શન.
0: વાહ. અને કૃપાબેન, આમ જોઈએ તો ઘણી વાર આ બધા વ્યસનો નાના લગતા હોય, પણ આ વ્યસનો ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ જો કરતા હોય ને તો એની અસર બાળકો ઉપર પણ થાય અને વડીલો ઉપર પણ થાય. એ વ્યક્તિને જોઈને એના બાળકો પણ વ્યસન કરતા થઈ જાય, જે ખરેખર સમાજ માટે પણ ગંભીર બાબત છે.
1: તો આજના દિવસે આ સરસ મજાના સંદેશ સાથે આપણે કાર્યક્રમનો આરંભ કર્યો ભાવનાબેન.
0: ચોક્કસ કરીએ. અને સૌથી પહેલા ઈમેલ કોનો છે એ જોઈએ.
1: હા, સૌથી પહેલો ઈમેલ આપણને મળેલ છે મધુભાઈ ચૌહાણનો, ગામ જાળિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. અને તેમની સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજયભાઈ, વિવેકભાઈ, રાહુલભાઈ. અને તેઓ કહે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ અને બહેનોની રજૂઆત ખૂબ જ સરસ હોય છે અને ખાસ કરીને 26 માર્ચ જે રામનવમીની વાત કરવામાં આવી એ તેમને ખૂબ ગમી અને સાથે સાથે ભજન સાંભળવાની પણ મજા આવી. અને આ સાથે તેમનો બીજો પણ ઈમેલ મળે છે, તેમાં તેઓ જણાવે છે કે દિશિતાબેનની જે મુલાકાત રજૂ થઈ એની માહિતી જે કિચન ગાર્ડન વિશે આપણે આપી એ તેમને ખૂબ ગમી. અને એક ઈમેલમાં તેઓ જણાવે છે કે 2 એપ્રિલના રોજ જે કાર્યક્રમ આપણે રજૂ કર્યો જેમાં ઈમેલના ઉત્તરો અને સાથે સાથે હનુમાન જયંતિ વિશે માહિતી રજૂ કરી અને તેના ભજનો એ બધું જ તેમને ખૂબ પસંદ પડ્યું છે. અને અથાણા વિશેની જે માહિતી, કાનનબેને લીધેલી જલપાબેનની મુલાકાત તે તેમને ખૂબ પસંદ પડી છે. અને તેઓ કહે છે કે અમે પણ ખૂબ સરસ મજાના અથાણા બનાવીએ છીએ અને હાલ અથાણાની સીઝન છે ભાવનાબેન, તો આપણને ખબર જ છે કે બધા બહેનો અત્યારે એમાં વ્યસ્ત છે. અને તેમના અનેક ઈમેલ છે તેમાં તેઓ જણાવે છે કે 23 તારીખે જે પુસ્તક વિશેની માહિતી રજૂ કરી રૂપલબેનની મુલાકાત એ પણ તેમને ખૂબ ગમી છે. અને 17/5 કાર્યક્રમમાં અનન્યા વિશેની માહિતી પણ તેમને પસંદ પડી છે. અને આ સાથે તેઓ કહે છે કે આ રીતે કાર્યક્રમો આપતા રહો અને 21 તારીખે જે પત્રના જવાબો આપણે આપ્યા એ પણ તેમને ખૂબ ગમ્યા છે. અને તેમની ઈમેલમાં તેમના અન્ય શ્રોતા મિત્રોના નામ પણ લખી જણાવ્યા છે. તે મિત્રો છે ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, હિરેનભાઈ સુપેડા, પોપટભાઈ રાવળ, જસમતભાઈ મેર, કલ્પનાબેન ઉપાધ્યાય, અલ્પાબેન, નિર્મળાબેન, નંદુબેન, જિજ્ઞેશભાઈ ખારવા, દીપકભાઈ લાઠી, અમિતભાઈ, કમલેશભાઈ સરસિયા. આ બધા શ્રોતા મિત્રોની સાથે તેઓ નિયમિત કાર્યક્રમો સાંભળે છે અને આ જ રીતે આપણે તેમને કહીએ ભાવનાબેન કે કાર્યક્રમના પ્રતિભાવો પાઠવતા રહે. અને ભાવનાબેન તેઓને ફિલ્મ રાજા ભરત રેનું ભિક્ષા દેને મૈયા પિંગલા એ ગીત સાંભળ્યું છે.
0: ચોક્કસ, તો આપણે એમને સંભળાવી દઈએ તેમની પસંદગીનું આ ગીત.

0: વા ભાવનાબેન, ખૂબ સરસ મજાના ગીત પછી આપણે ઇમેઇલનો દોર ફરી શરૂ કરીએ.
1: ચોક્કસ. અને હવે પછીનો આ ઇમેઇલ છે હેજીભાઈનો, તાલુકો થરાદ, ગામ પઠામડા, જિલ્લો વાવ થરાદ. હેજીભાઈ નોનોલ ગામના સીમાડે આવેલ ખેતરમાં રહે છે અને ત્યાંથી તેઓ પોતાનો પ્રતિભાવ આપે છે. તેઓ જણાવે છે કે 29 માર્ચ રવિવારના રોજની મુલાકાત સાંભળવાની ખૂબ મજા આવી. ખૂબ ખૂબ આભાર. મેં પણ અમારા ઘર પાસે ગુવાર, કાકડી જેવા શાકભાજી અને સેતુર, રાયણ, બોરડી વગેરે ઝાડ વાવ્યા છે. મને ઉનાળો ખૂબ જ ગમે છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજસ્થાનના અમુક જોવાલાયક સ્થળોના પ્રવાસની માહિતી આપશો તો અમારા જેવા લોકોને ખૂબ જ ઉપયોગી થશે. અને ત્યાર પછીનો ઇમેઇલ છે ધીરજભાઈ રબારીનો. તેઓ જણાવે છે કે આકાશવાણી રાજકોટ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. વ્હીકલ ચલાવતી વખતે હોર્નનો જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ, ટ્રાફિક નિયમનમાં સહયોગ કરીએ, બની શકે ત્યાં સુધી વાહનની ગતિ મર્યાદિત રાખીએ. વાહન ચલાવવા માટે તેમનું આ સૂચન છે તે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. તેઓ જણાવે છે કે 22 માર્ચના પાણી વિશે ચિન્મયબેન હેમાળી દ્વારા ખૂબ ઉપયોગી માહિતી આપવામાં આવી, સાથે મુલાકાત અનુરૂપ ગીત પણ પસંદ પડ્યું. રાજકોટ શહેર કાર્યક્રમ થકી ઘણી ઉપયોગી મુલાકાતો રજૂ થાય છે અને શ્રોતા બહેનો ભાઈઓ રસપૂર્વક સાંભળે છે અને

0: સુકાની અટલ બેનને કાર્યક્રમને લોકપ્રિય બના બદલ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. દેર પાટણથી ધીરજભાઈ વી રબારી આપણા નિયમિત શ્રોતા મિત્ર છે. અને કૃપાબેન આ બીજો ઇમેલ છે ધીરજભાઈ રબારી દેર પાટણથી. તેઓ જણાવે છે કે આકાશવાણી રાજકોટ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ અને શ્રોતાઓને સાદર પ્રણામ. સહાર કાર્યક્રમમાં ઘણી ઉપયોગી મુલાકાતો રજૂ થાય છે, સાથે આપ એ વિશેષ વ્યક્તિના મોબાઈલ નંબર શ્રોતાઓને આપો છો, એ ખૂબ સારી બાબત છે. ઘણીવાર પાણી વિશે આપણે બોલતા હોઈએ છીએ, પણ આપણે કેટલું પાણી બચાવીએ છીએ અને એ પાણી બચાવવા શું કરવું જોઈએ એ મનોમંથન કરવાની જરૂર છે. ખૂબ સાચી વાત છે આપની, અને આપણે દરેકે દરેક વ્યક્તિએ પાણી બચાવવા માટે શું કરવું જોઈએ એ વિચારવું જોઈએ.
1: અને હવે પછીનો ઇમેલ છે કનૈયાલાલ પંડ્યાનો, ગામ નેસવડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તેઓ લખે છે કે ભાવનાબેન જોશી અને કૃપાબેન જીવરાજાની તેમજ અટલબેન શર્મા તથા સહિયર કાર્યક્રમની સમગ્ર ટીમ, અને તેઓ નમસ્કાર સાથે લખે છે કે તમારો કાર્યક્રમ અમે આખો પરિવાર સાથે બેસીને સાંભળીએ છીએ. તારીખ 26 માર્ચ રામનવમીના દિવસે સહિયર કાર્યક્રમમાં રામાયણ જે આપણને શીખવે છે તેની વાતો સાંભળવાની મજા આવી. કુટુંબ પ્રેમ કોને કહેવાય, ભ્રાતૃપ્રેમ કેવો હોય, પિતા પ્રેમ પણ રામાયણ શીખવાડે છે. એક આદર્શ કુટુંબનું ઉદાહરણ રામાયણ પૂરું પાડે છે. તારીખ 29 માર્ચના સહિયર કાર્યક્રમમાં દીક્ષિતાબેનની મુલાકાત સાંભળવાની પણ મજા આવી. આ બેન ઘણી કામગીરી કરે છે, પોતે શિક્ષક છે, લેખક છે, પર્યાવરણ પ્રેમી છે, અને છતાં સમય કાઢીને કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન પણ જાતે ઉગાડે છે. જો તમે ધારો ને તો બધું જ કરી શકાય, પણ તેની શરૂઆત કરવી પડે. તારીખ 2 એપ્રિલના સહિયર કાર્યક્રમમાં હનુમાન જયંતિ વિશે કૃપાબેન અને ભાવનાબેને હનુમાનજી વિશે જે વાતો કરી અને જે માહિતી આપી તે અદભુત હતી. ગીતો પણ સરસ હતા. કાર્યક્રમો ખૂબ જ આનંદ આપે છે. બંને બહેનોની રજૂઆત અને શૈલી મનભાવન છે. અને ભાવનાબેન તેમને ગીત સાંભળવું છે જેના શબ્દો છે, સહેજ ટીપું અડ્યું ને હું તો દરિયો થઈ ગઈ, વિભા દેસાઈના કંઠમાં.

Sirus mo yung naagit na Jehovah Pachino email siya. Parmar omit kamrish par gam sarasya talukudhari jillo omreli. Tanya saithe che pushpa ben, hiral ben, komal ben, kashal ben, daya ben, chitnasa ben, jayesh bhai, tatya radio mitra dhirubhai mesuriya, ame garya dharna jadish bhai guhil. Aoprant kshaya mit urvesh rudra jima pari puja hiva tatha riva ben. To જણાવે છે કે ત્રણેક દિવસના કાર્યક્રમ સરસ હતા, લખવાનો સમય નથી, માટે માત્ર ઇમેઇલ કરું છું. 19 માર્ચ પંખીઓનો કલબલાટ, જીવનનો ચઢવાટ વિશે ડોક્ટર શબનમ સૈયદનો વાર્તાલાપ સરસ હતો તથા ગીતો પણ ગમ્યા. 22 માર્ચ જળ સંકટ નિવારણ માટે જળ વ્યવસ્થાપન વિશ્વ જળ દિવસ નિમિત્તે ચિન્મય હેમાણીનો વાર્તાલાપ સરસ હતો, ગુજરાતી ગીત ખૂબ સરસ હતું. 26 માર્ચ પત્રોના ઉત્તર તથા રામનવમી વિશે કાર્યક્રમ સરસ હતો અને ગીતો પણ ગમ્યા. 29 માર્ચ કિચન ગાર્ડન અને વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિની સેવા વિશે દીક્ષિતા કુરેચાનો વાર્તાલાપ સરસ, માહિતીસભર અને ઉપયોગી તથા જ્ઞાનવર્ધક લાજવાબ હતો. 5 એપ્રિલ આત્મનિર્ભર બનીને આત્મવિશ્વાસની જોત ચલાવીએ કાજલ બંજાલાની મુલાકાત સરસ રહી. 9 એપ્રિલ શ્રેણી વારસાનો વૈભવ અંતર્ગત આપણા વિસરાતા અથાણા વિશે જલ્પાબેન છાયાની કાનનબેન છાયા સાથેનો વાર્તાલાપ સરસ રહ્યો અને લીંબોડો ઝૂલે તારા બાગમાં ગુજરાતી ગીત પણ સરસ હતું અને કૃપાબેન તેઓને મનેર ઉદાસના સ્વરમાં ગવાયેલ ગઝલ સાંભળવી છે તો તેઓની પસંદગીની આ ગઝલ આપણે સંભળાવી દઈએ.

0: સમય પછી ગામ નાના પાળિયાદ કુંભારા તાલુકો જિલ્લો બોટાદ ના જે નિયમિત શ્રોતા છે જસમતભાઈ મેર એના બે ઇમેલ મળેલ છે. તેમની સાથે છે વિજયભાઈ મેર, કૈલાસબેન મેર અને વિલાસબેન. તેઓ કહે છે કે આકાશવાણી રાજકોટના સહિયર કાર્યક્રમમાં ખૂબ જ ઉપયોગી માહિતી મળતી હોય છે. તારીખ 16 એપ્રિલના રોજ જસદણના વિછિયા તાલુકાના લીલાપુર ગામના જે લીલાબેનની તેમના જીવન વિશેની વાતો એ તેમને ખૂબ પસંદ પડી છે અને તેઓ કહે છે કે ઓછું ભણેલા હોય તો પણ આપણે આપણી કળાથી અને આપણી આવડતથી ઘણું બધું જીવનમાં કરી શકીએ છીએ એવો આપણને એક સંદેશ એમના જીવનમાંથી મળે છે અને જે અલગ અલગ રેસીપીની વાતો કરવામાં આવે છે એ પણ તેમને ખૂબ ગમે છે. તો આપણે સર્વ શ્રોતાઓને કહીએ ભાવનાબેન કે આ જ રીતે કાર્યક્રમ નિયમિત સાંભળતા રહો અને સરસ મજાના પ્રતિભાવો અને આપના સૂચનો પણ અમને આપતા રહો.
1: પ્રતિભાવ આપવા માટે શ્રોતા મિત્રો પત્ર અને ઇમેલ કરી શકે છે. પત્ર લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ પંડિત સીતારામ માર્ગ આકાશવાણી રાજકોટ 3600001
0: અને ઇમેઇલનું એડ્રેસ પણ નોંધી લેશો. ઇમેઇલ એડ્રેસ છે rajkotsahiyar@gmail.com rajkotsahiyar@gmail.com.
1: તો ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રેડિયો સખી ભાવના દોશી
0: અને કૃપા જીવરાજાની આપો અનુમતિ.
1: નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કલાકાર છે હેતલ રાવલ. સૌપ્રથમ તેમની પાસેથી રમેશ પારેખની શબ્દરચના સાંભળીએ.

0: આકાશવાણી સમાચાર સુનિલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળમાં 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદાજીતા અને ત્રણ બચ્ચાને કુનો રાષ્ટ્ર ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઈરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં જ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર ભારતના અમૂલ્ય વારસાગત સ્થળોનું જતન કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢના મલ્હારમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધ વિશે માહિતી આપી હતી. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધિત કરતા શ્રી મોદીએ કહ્યું કે ત્યાં 6મી-7મી સદીના પાંડુવંશી વંશના મહર્ષિ બાલાજી સાથે સંબંધિત 3 દુર્લભ તાંબાની પ્લેટો મળી આવી છે.
1: ज्ञान भारतम अभियान के तहत छत्तीसगढ़ के महार में भी एक महत्वपूर्ण खोज हुई है. यहाँ 3 दुर्लभ ताम्र पट्टिकाएं मिली है. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शन 6वीं-7वीं सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई है. इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
0: પ્રધાનમંત્રી નેધરલેન્ડની તેમની તાજેતરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યારે એક ખાસ સમારંભમાં ચોલકારના પ્રાચીન તામ્રપત્ર ભારતને પરત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના તમિલ સમુદાય પણ આ અંગે ખાસ ઉત્સાહિત છે.
1: નેધરલેન્ડમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચોલા કાળની પ્રાચીન તામ્રપટ્ટિકાએ ભારત કો વાપસ સોંપી ગઈ. उस कार्यक्रम में नेदरलैंड्स के प्रधानमंत्री भी मौजूद थे. इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं. ये मुख्य रूप से राजा राजेंद्र चोला प्रथम द्वारा अपने पिता राजा राज राजा चोला के एक वचन को पूरा करने से जुड़ी है. इनमें आनाई मंगलम गांव को एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है.
0: પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને હાલના ગરમ હવામાન દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: પ્રધાનમંત્રીએ લોકોને ગરમીથી બચવા માટે દેશના વિવિધ ભાગોમાં પરંપરાગત રીતે બનાવવામાં આવતા વિવિધ ઉનાળાના પીણા પીવાનું સૂચન કર્યું. પ્રધાનમંત્રીએ તાજેતરમાં ઝારખંડના રાંચીમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ

साफ करने माटे एक नवी शुरूआत करी। श्री मोदीए गोवाना निवृत्त शिक्षक बालकृष्ण अय्यरनी साथेनी गाथा पण शेर करी, जेमणे मड्डी तालुक विस्तारमां पाणीनी समस्याने उकेल माटे काम करवानुं शुरू कर्युं। प्रधानमंत्री नरेन्द्र मोदीए डॉल्फिन रेस्क्यू ऑपरेशन माटे तैयार करवामां आवेली एम्ब्युलेंसनो पण मन की बात कार्यक्रममां विशेष उल्लेख कर्यो हतो। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સેમ્બલ AIR_ABAD ને ફોલો કરશો। એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે। તેઓ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીના સ્થાન લેશે। કમાન સંભાળ્યા બાદ મીડિયાને સંબોધતા એડમિરલ સ્વામીનાથને કહ્યું કે ભારતીય નૌકાદળ રાષ્ટ્રના હિતોનું રક્ષણ કરવા માટે સતત છે અને પ્રાદેશિક સુરક્ષા વાતાવરણમાં સક્રિયપણે તૈનાત છે, જે પડકારજનક, જટિલ, અણધારી અને અનિશ્ચિત રહ્યું છે। નવનિયુક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્યએ કહ્યું કે નવાચારનો સમાવેશ લશ્કરી ક્ષમતાઓના વિકાસને વેગ આપશે। તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો, ઉદ્યોગ, શિક્ષણ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ઇકોસિસ્ટમ વચ્ચેનો તાલમેલ આધુનિકીકરણને આગળ ધપાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા અહિલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે રાષ્ટ્ર સુશ્રી હોલકરને તેમની બુદ્ધિ, કરુણા અને લોકકલ્યાણ પ્રત્યેના અતૂટ સમર્પણ માટે યાદ કરે છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ લોકમાતા અહિલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી ચિત્તા પ્રોજેક્ટે વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે। ગઈકાલે માદા ચિત્તા નિર્ભય અને તેના ત્રણ બચ્ચાને તેમના વાડામાંથી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરવામાં આવ્યા હતા। આનાથી કુનોમાં ચિત્તાઓની સંખ્યા 20 થઈ ગઈ છે। આનાથી પર્યટનને વેગ મળશે અને સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારની નવી તકો ઉભી થશે। દક્ષિણ દિલ્હીમાં સાકેત મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે સાંજે 4 માળની કોમર્શિયલ ઇમારત ધરાશાયી થતા 3 લોકોના મોત થયા। ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર 11 ઇજાગ્રસ્તોને જયપ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા। તેમાંથી 3ને પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા। 5 વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 3ને સારવાર મળ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઇરાન સાથે પરમાણુ કરાર કરવાની નજીક છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો વાટાઘાટો નિષ્ફળ જાય તો લશ્કરી કાર્યવાહી એક વિકલ્પ રહેશે। વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે ઇરાન ક્યારે પરમાણુ શસ્ત્ર ન મળે તે તેમની પ્રાથમિકતા છે। આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર બેંગ્લોરનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે। મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે। ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સલામતીની વ્યવસ્થા ખડે પગે રહેશે। ક્રિકેટ ફેન્સને આવા જવાબમાં કોઈ તકલીફ ન પડે તે માટે AMTS, VRTS અને મેટ્રોની વિશેષ સેવા શરૂ

લેવાનો આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને ત્રણ બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઇરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને હાલની ગરમીની સ્થિતિ દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોએ પાણી પીતા રહેવું જોઈએ અને તડકામાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવી જોઈએ. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું કે લોકો ગરમીથી બચવા માટે પરંપરાગત રીતે બનાવવામાં આવતા ઉનાળાના વિવિધ પીણા પીવા જોઈએ.
1: हमारे यहाँ गर्मी से लड़ने का तरीका भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है. और एक बात जरूर ध्यान रखिएगा, इनमें से ज्यादातर चीजें हमारी अपनी रसोई से निकली है. आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર અમૂલ્ય વારસાના સ્થળોને જાળવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢમાં મલ્હારમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મલ્હારમાં 6-7મી સદીના પાંડુવંશી વંશના મહર્ષિ બાલાર્જુન સાથે સંબંધિત 3 દુર્લભ તાંબાની પ્લેટો મળી આવી છે.
1: જ્ઞાન ભારતમ અભિયાન કે તહેત છત્તીસગઢ કે મલ્હારમાં ભી एक महत्वपूर्ण खोज हुई है. यहाँ 3 दुर्लभ ताम्र पट्टिकाएं मिली है. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस 6-7वीं सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई है. इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
0: પ્રધાનમંત્રીએ ઝારખંડના રાંચીમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ગુરિન્દરવીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વીન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં 4 રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કર્યા, જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ભાજપની ઓફિસ ખાતે મન કી બાત કાર્યક્રમ સાંભળવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં પ્રધાનમંત્રીને મન કી બાત કાર્યક્રમ બાદ સંગઠનને મજબૂત કરવા ટિફિન બેઠક યોજાઈ. મન કી બાત કાર્યક્રમનું વાવ થરાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ ઉત્સાહભેર નિહાળવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના બોકલ ઘુમા ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેઘા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસમાં રમતગમત અને રમકડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે તેમણે નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુને વધુ રમકડા દાન કરીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો. આકાશવાણીમાં 9 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ. 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એનએલ ચૌહાણે જણાવ્યું હતું કે દેશની દરેક પરિસ્થિતિમાં આકાશવાણી હંમેશા દેશવાસીઓની સેવામાં અગ્રેસર રહ્યું છે. દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગના શ્રીષિ કપૂરે પણ આકાશવાણીના કર્મચારીઓને 90મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
2: આકાશવાણી જેસે બતાયા પહેલે કે સંસ્કૃતિ પર ખેલને આરામ કરતા હૈ ઉસમે યે સબકો સાથ લેકે ચલને કી બાત હૈ કે સબ એક સાથ હોંગે ઇકઠા હોંગે ઓર હમ સહયોગ મે કર રહે હૈ ઓર મેસેજ ભી જાય કી હમ સાથ હૈ ઓર સુબહ જબ વોક કરતે હૈ તો હોના ચાહિએ અપની સેહત કે લિયે અચ્છી રહે.
0: રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં માવઠું થયું છે. મહીસાગર જિલ્લાના વિજયપુર અને અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં આજે વહેલી સવારે સોનગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો, જેને પગલે કેરી, શાકભાજી અને અન્ય પાકોને નુકસાનની ભીતિ છે. ભારે પવન સાથે અચાનક આવી પડેલા વરસાદના કારણે અનેક જિલ્લામાં નુકસાનના પણ અહેવાલ છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં રાત્રે આમરોલી ગામે વૃક્ષ પડતા એકનું મોત થયું હતું, જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના હાડદાસપુરમાં વીજપોલ તેમજ ડીપી ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરૂ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અને અમદાવાદ ઉમટી રહ્યા છે. ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મી સલામતીની વ્યવસ્થામાં ખડે પગે રહેશે તેમ અમદાવાદના પોલીસ કમિશનર
3: स्क्वाड वगैरह की टीम भी यहाँ रहेंगी, उसके अलावा एंटी ड्रोन की टीम भी यहाँ रहेगी और कह सकते हैं कि हमारी तरफ से काफी तैयारियां हैं। यहाँ हमने पिछली करीब 2 महीने से यहाँ एक एडिशनल होल्डिंग एरिया हमने ऐड किया है ताकि होल्डिंग एरिया से क्या है कि स्टैम्पेड की संभावना नेग्लिजिबल हो जाती है। तो इफेक्टिवली अब यहाँ पे 3 होल्डिंग एरिया है, एक गेट नंबर 1 के बाहर की तरफ, एक गेट नंबर 1 के अंदर और एक और के जहाँ पे है उनकी स्क्रीनिंग वगैरह हो रही है। तो अपनी तरफ से सारी तैयारियां हमने कर ली है।
0: આજના મેચ માટે એમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_EBAD ફોલો કરશો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા। આજનો વિષય છે 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઈવર્સ સાથે ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની। લેખન હર્ષલ પંડ્યા, રજૂઆત સોનલ પરમાર। 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઈવર્સ સાથે ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની છે। આજે ભારત ટેક્સી યુઝર્સની પ્રથમ પસંદગી બની ગઈ છે। સામાન્ય રીતે જ્યારે પણ સહકારિતા શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે સૌને અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે, પરંતુ આજે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે જેનું નામ છે ભારત ટેક્સી। આ માત્ર એક એપ નથી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના સપનાને સાકાર કરતી એ હજારો ડ્રાઈવરોની ગાથા છે જે હવે કોઈ કંપનીના કર્મચારી નહીં પણ આ મોબિલિટી પ્લેટફોર્મના સ્વયં માલિક છે। 5 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ પહેલ ટેકનોલોજી અને માનવીય ગરિમાના સંગમનું વિશ્વનું સૌથી મોટું ઉદાહરણ બની રહી છે।
4: સારથી કે એકાઉન્ટ સે જો ફિક્સ ચાર્જ તય હોગા ભારત ટેક્સી કે દ્વારા ઉસકે અલાવે आपके पसीने की कमाई से 1% भी कमीशन भारत टैक्सी कभी नहीं काटेगी। इसका मतलब है आपकी समृद्धि बढ़ेगी। भारत टैक्सी का उद्देश्य भारत टैक्सी की पूंजी बढ़ाना नहीं है, भारत टैक्सी का उद्देश्य भारत टैक्सी के मालिक ऐसे मेरे सारथी भाइयों और सारथी दीदियों का मुनाफा बढ़ाना है।
0: મોબિલિટી ક્ષેત્રમાં અત્યાર સુધી ડ્રાઈવરો માટે સૌથી મોટી મુશ્કેલી ભારે કમિશન અને અનિશ્ચિત આવક રહી છે, પરંતુ ભારત ટેક્સીએ આ જૂની પેટર્નને બદલી નાખી છે। અહીં કોઈ વચેટિયા કે કોર્પોરેટ નથી, પરંતુ ડ્રાઈવર્સ જ આ કોઓપરેટિવના સ્ટેક હોલ્ડર્સ છે। તેનો સીધો પ્રભાવ પાયાના સ્તરે જોવા મળી રહ્યો છે। આ પ્લેટફોર્મમાં જોડાયા પછી એક સરેરાશ ડ્રાઈવરની માસિક આવક 25%-30% વધી છે। આ આંકડો ફક્ત કમાણીનો નહીં, પરંતુ એ હજારો પરિવારોની સમૃદ્ધિનો દસ્તાવેજ છે જેઓ હવે પરંપરાગત એગ્રીગેટેડ મોડેલથી બહાર નીકળી રહ્યા છે। ભારત ટેક્સી ફક્ત ડ્રાઈવર્સની આવક વધારવા સુધી સીમિત નથી, પરંતુ તેણે પેસેન્જર એક્સપિરિયન્સને પણ નવો આયામ આપ્યો છે। ખાનગી એગ્રીગેટર પ્લેટફોર્મમાં ઘણીવાર ડાયનેમિક પ્રાઇસિંગને કારણે ફેરમાં અનિશ્ચિતતા રહેતી હોય છે, જો કે ભારત ટેક્સીએ આ માળખું સ્થિર અને પારદર્શક રાખ્યું છે। આનો મુસાફરોને સીધો ફાયદો થઈ રહ્યો છે અને તેઓ સરેરાશ 15% ઓછું ભાડું ચૂકવી રહ્યા છે। મુસાફરોની આ બચત અને ડ્રાઈવરોની સ્વતંત્રતાના આ વિન વિન મોડેલમાં 0 કમિશન છે અને ચૂકવણી સીધી ડ્રાઈવરોના ખાતામાં થાય છે। એમને એક માલિક હોવાનો અનુભવ થાય છે। અન્ય કંપનીઓ 30 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું વસૂલે છે, જેની સરખામણીમાં ભારત ટેક્સી ગ્રાહકો પાસેથી 17-18 રૂપિયા ભાડું લઈ રહ્યા છે। ગુજરાતમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઈવરો અને 35 લાખથી વધુ એપ ડાઉનલોડ્સની સાથે ભારત ટેક્સી ઝડપથી એક મજબૂત રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહી છે। અમદાવાદ અને સુરતમાં જબરદસ્ત સફળતા મેળવ્યા પછી હવે વડોદરા આ કંપનીના વિસ્તારનું આગામી મુખ્ય કેન્દ્ર છે। પોતાની જમીની સ્તરની હાજરીને વધુ મજબૂત કરવા માટે આઈટી પાર્ક, હાઉસિંગ સોસાયટીઓ અને એરપોર્ટ

0: જેવા ઉચ્ચ આવાગમનવાળા વિસ્તારોમાં વપરાશકર્તાઓ સાથે સીધા જોડાવા માટે કંપની બિલા ધ લાઇનની વ્યૂહરચના અપનાવી રહી છે, જે તેને એક જનકેન્દ્રિત બ્રાન્ડ બનાવે છે. સલામતી અને ટેકનોલોજીના અજોડ મિશ્રણનો પુરાવો છે. ગુજરાત પોલીસ સાથે તેનું સીધું SOS સંકલન, જે મુસાફરો અને ડ્રાઇવરો માટે સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે. વધુમાં સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામો માટે એક સમર્પિત રૂટ કનેક્ટિવિટીને કારણે ભારત ટેક્સી માત્ર શહેરી પરિવહન સુધી સીમિત ન રહેતા શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસની સારથી પણ બની ગઈ છે. વધુમાં સેવાની ગુણવત્તા જાળવી રાખવા માટે 10,000થી વધુ ડ્રાઇવરોની ડિજીટલ સાક્ષરતા અને સોફ્ટ સ્કિલ્સમાં વ્યાપક તાલીમ આપવામાં આવી છે. મેટ્રો, GSRTC અને એરપોર્ટ ઓથોરિટી સાથેની તેની ઇન્ટીગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એ ગુજરાતમાં મુસાફરીને એક સરળ અનુભવમાં પરિવર્તિત કરી છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા. આજનો વિષય હતો 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ સાથે ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટીવ બની. લેખક હતા હર્ષલ પંડ્યા. રજૂઆત સુનિલ પરમાર દ્વારા કરાઈ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે સંઘગાન શિક્ષણ. આજના કાર્યક્રમમાં આપ સાંભળશો અસમિયા ભાષાનું શિક્ષણ ગીત.

0: લાગે છે
1: માની કિયો નું લાગે લાગે
0: પહેલી વખત ભરના
1: લાગે ખાલી લખો

हम आज आप सुन रहे हैं संविधान शिक्षा है। आज ने कार्यक्रम में आप असमीय भाषा नु गीत सांभ जेने कवि हेठ सतीश दास અમારી પ્રથમ સભા અહી સમાપ્ત કરીએ છીએ। બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું। ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા ડીટીએચ માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો। નમસ્કાર।

लता मंगेशकर અને શબ્બીર કુમારને આપ સાંભળી રહ્યા હતા ફિલ્મનું નામ હતું ગુલામી. સાંભળીએ સાહેબ.

دانش بچه فهیم ارشاد کامل نه ساتیون آپ سامنے رہتا فلم نامہ تو سیارہ ఇంకా ఫిల్మ్ సంగీత కార్యక్రమం వ్యవహార సమాప్త అయ్యే ప్రసారణ ఆకాశవాణి అహ్మదాబాద్ వడోదరా కేంద్ర పరిధి కరవామా આવ્યું. પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ પ્રભાત ભારતી ગોસ્વામીના સ્વરમાં સાંભળીએ પ્રાચીન ભજન.

0: खोज हुई है यहाँ तीन दुर्लभ ताम्र पट्टिकाएं मिली है। विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शन छठी सातवीं सदी के हैं। ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई है। इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है।
1: પ્રધાનમંત્રી ઝારખંડના રાંચીમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ગુરિંદર વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વી શંકર દેવમીના અને કૌતિક કુમારને વિવિધ ઇવેન્ટ્સના 4 રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા. મન કી બાતમાં આવી રીતે કચ્છ બુલેટિન આજે સાંજે 7 વાગે 5 મિનિટે આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થશે. મે માસમાં તીવ્ર ગરમીની સાથે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલિયમ પેદાશોની માંગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના પેટ્રોલિયમ

છે.

0: سنگر ساس و نیسه و محفظ به سرایون چه کردین سطح دیلا ما بنا بنا چه جان سوده گردی سطح هر و مدن و سر و سنان ها و نیبالی اگر کری چه و سطح را تر و چه جلان مطا بعد مانوستر و مواد چه و تاوان جا نرو بطن و تا لیت من چه که راجی پر الگ الگ چه جتی سیستم سر زیلی چه جنی اصلا تاری آجی راجی نا کتلا گستر و مکنا بر سطح را شیشه अहमदाबाद में नरेंद्र मोदी स्टेडियम का एक प्लेइंग फाइनल मैच रमा से गुजरात टाइटन्स ने रॉयल चैलेंजर्स बेंगलुरु को चेहरा मनारी आ मैच में आने का उत्साह जमा रही है। आज सांजे 7:30 बजे सारू थनारी आ मैच में अभी तक सुरक्षा व्यवस्था गोठाई में रही है। इस बार मुख्य क्रिकेट फैंस अहमदाबाद आ गए थे और 3,000 से वधु पुलिस अधिकारियों ने पुलिस कर्मी ने सलामती की व्यवस्था में खड़े पर रहे से टीम अहमदाबाद पुलिस कमिश्नर जीएस मलिक के जाना तुम अनासर के स्थानीय समाचार बुलेटिन पूर्व थी नमस्कार।
1: જૈવિક કે સજીવક કરવી જરૂરી છે કારણ કે જૈવિક ખેતી કરીશું તો જમીનમાં સૂક્ષ્મ જીવો વધશે અને પરંપરાગત પાકો કે વનસ્પતિઓ વધશે।
2: જૈવિક ખેતી દ્વારા ખર્ચ ઓછો કરીને તમામ જીવોના રક્ષણ સંવર્ધન છતાં સરવાળે નફાકારક ખેતી કરતા અને નિવૃત્ત કૃષિ અધિકારી શ્રી નરેન્દ્રભાઈ મંદિરે આજે આપણે બધાને આ સરસ કિમ્યો બતાવ્યો છે।
1: હા મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડની પણ એ જ અપીલ છે કે જૈવિક વિવિધતાનું જતન કરો। તો ચાલો બેસી જઈએ નરેન્દ્રભાઈ મંદિર સામે અને શરૂ કરીએ ખૂબ કામની ચર્ચા।
3: નમસ્કાર મંદિર સર।
4: શ્રોતા મિત્રોને ગયા રવિવારે તો ખૂબ મજા આવી સજીવ ખેતી વિશે અને એના કરતા સજીવ ખેતી પોસાય તે રીતે કરવાની એમને બધાને ખૂબ અત્યારે ઈચ્છા છે અને એમાં રસ પણ એટલો જ છે। તો આજે આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ।
3: હા મંદિર સાહેબ, આમ ઘણા બધા નામ સાંભળ્યા છે કે સજીવ ખેતી હોય છે, જૈવિક ખેતી હોય છે, પ્રાકૃતિક ખેતી પણ હોય છે। તો આ સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી એક જ કે આમ અલગ અલગ, બધા નામ અલગ અલગ છે અને ખેતી એક જ છે એવું તો નથી ને?
5: આપણો જે આ વિષય છે બાયોડાયવર્સિટીમાં જૈવ વિવિધતા, એમાં ખેતી અને ખેતીમાં આપણે જે શબ્દ વાપર્યો સજીવ ખેતી, તો આમ તમે જુઓ ને તો અત્યારે ખેતીના ઘણા બધા પ્રકાર છે। ખેડૂતો પોતે પણ વિચારમાં છે કઈ પ્રકારની ખેતી કરવી, તો માનો કે હું તમને એનો થોડોક ડિફરન્સ વિસ્તારમાં બતાવું કે ખેતીના પ્રકારમાં અત્યારે મોટી મોટી જો ખેતીને નામ આપીએ તો અત્યારે ગુજરાત રાજ્યના મહામહિમ ગવર્નર સાહેબ જે ખેતીની ભલામણ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી, ત્યાર પછી જેને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એ પોતે સુભાષ પાલેકર કૃષિ એસપીકે ખેતી, પછી ત્રીજા નંબરની ખેતી માનો કે ગુજરાતમાં આપણને ત્યાં ગોપાલભાઈ સુતરે બંસી ગીગીરી ગૌશાળા કે જે ગૌકૃપા અમૃતમ દ્વારા ખેતી કરવાની વાત કરે છે। મધ્યપ્રદેશની અંદર માનો કે બે વ્યક્તિત્વ છે, તો એમાંનું એક વ્યક્તિત્વ તારાચંદ બેલજી એસીબીટી એ પોતાની ખેતીની વાત કરે છે, એવી જ રીતે આકાશ ચારસિયા કરીને છે એ પોતાની ખેતીની વાત કરે છે, માનો કે કચ્છમાં માધાપુરમાં વેલજીભાઈ ભુડિયા એ પોતાની ખેતીની વાત કરે છે, નરેન્દ્ર મંડી માનો કે દાખલા તરીકે છે તો પ્રાકૃતિક કૃષિની વાત કરું છું। તો આવી વિવિધ પ્રકારની ખેતી ની સાથે એ સિવાય પણ અત્યારે છે હમણાં એક અનાવર્તક ખેતી તરીકે પ્રખ્યાત, એટલે ખેડૂત અત્યારે એવું મૂંઝવણમાં છે કે કઈ પ્રકારની ખેતી કરે,
1: ઘણા બધા ઝીરો બજેટ ખેતી।
5: હવે હકીકતે ઝીરો બજેટ ખેતી છે એ શબ્દ અત્યારે અસ્થાને થોડુંક સંગ્રહ વિવરણ કરતા પાડીશ, પણ એ પ્રકારે તમે જે વાત કરી કે સજીવ ખેતી, તો સજીવ ખેતી છે એ ખેતીનો પ્રકાર છે જેમાં સજીવતાની વાત છે, શબ્દ સજીવ તો જ લાગે। હવે માનો કે તમે જંગલ ખેતી, માનો કે આપણે અત્યારે ગીર ફાઉન્ડેશન છે તો જંગલ ખેતી, તો જંગલ ખેતી પણ એક ખેતીનો પ્રકાર છે, પણ સામાન્ય ખેડૂતને જંગલ ખેતી નહીં પોસાય, કેમ નહીં પોસાય? માનો કે 5 વીઘા જમીન છે અને જંગલ ખેતી કરવી છે તો જંગલ ખેતીમાં ખેડ કરવાની આવતી નથી, દવા છાંટવાની આવતી
1: નથી,
5: જંગલમાં કોણ દવા છાંટવા જાય છે? અને છતાંય તમારે એમાં થતી લીંબોળી હોય, એમાં થતા આંબળા હોય, એમાં થતી દેશી કેરી હોય, એમાં થતા જાંબુડા હોય, તો એનો સ્વાદ અને સુગંધ કેટલું હોય છે એ જંગલ ખેતી છે. એમાં કોઈ રાસાયણિક ખાતર નાખવા નથી જતું, કોઈ દવાનો પંપ હોય નથી થતો, અને એ પ્રોટેક્ટેડ હોય છે. તો એ પ્રકારની જે ખેતી ખેડૂત કરતો એ જંગલ ખેતી. પણ જંગલ ખેતી ખેડૂતને બહુ વધારે પડતું ઉત્પાદન નહીં આપે. એનું કારણ છે કે એની પાસે ગાય ભેંસ છે. જંગલ ખેતીમાં પ્રાણીઓ છે, એમાં પ્રાણીઓ એક સજીવના જેમ બાયો વિવિધતા છે, જેમ બાયોડાયવર્સિટી ની વાત જૈવ વિવિધતા એકબીજા ઉપર નભે છે. જૈવિક ખેતી જંગલના અંદર માનો કે ખેતી કરી છે ખેડૂતો, તો એમાં એને ગાય કે ભેંસ પશુ જ છે, બીજા કોઈ પશુ નથી. એટલે એ જંગલ ખેતી. હવે વાત આવે સજીવ ખેતી. તો સજીવ ખેતી મેં અગાઉની બધી ખેતી કીધી જંગલ ખેતી, એમ જંગલ ખેતીની જેમ એક સજીવ ખેતી. સજીવ ખેતીની અંદર તમામ કાર્ય પદ્ધતિ સજીવો કરે છે. હવે તમામ કાર્યો સજીવો કરે છે એટલે બાયોડાયવર્સિટી નો ભાગ છે. પણ સજીવ ખેતી એઝ લાઈક એઝ પ્રાકૃતિક ખેતી એકદમ કોરિલેટેડ છે. સજીવ ખેતી અને આ જે મેં ખેતીના પ્રકાર આપ્યા એમાં હું વ્યક્તિગત જો હું વાત કરું તો ખેડૂતને એવી જ ખેતી પોસાય કે જેમાં ઝીરો બજેટ નહીં. અત્યારે ઝીરો બજેટ કોઈ પણ પ્રકારની ખેતી કરો એમાં ખર્ચ તો આવવાનો જ,
6: સીધી વાત છે.
5: તો ઝીરો બજેટ નહીં થઈ શકાય. મેં જેમ સોનામતી ઘઉંમાં કીધું કે ઝીરો ગ્લુટેન એવો શબ્દ લોકો વાપરે છે, તો એ ઝીરો ગ્લુટેન નથી પણ મિનિમમ ગ્લુટેન છે.
6: બરાબર,
5: ધેર ઇઝ વાસ્ટ ડિફરન્સ બિટવીન ઝીરો એન્ડ મિનિમમ. એમ સજીવ ખેતી છે એ ખેતી છે, પણ એ ઝીરો બજેટ ખેતી નહીં કહી શકાય. માનો કે જંગલ ખેતી છે એ પણ ઝીરો બજેટ નહીં. એને પ્રોટેક્ટેડ કરવા માટે સરકારને એના માણસો રાખવા પડે છે, ઘાસ ના દેવા હોય તો ઘાસ કટિંગ કરીને ગંજી કરવી પડે છે. એનો ખર્ચ તો થાય છે, પણ એ ખર્ચ ઉત્પાદનના પ્રમાણમાં ઘણો ઓછો છે. એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જે કોઈ ખેતી હોય એ સારામાં સારી ખેતી. હવે એમાં પ્રાકૃતિક ખેતીમાં એક મુદ્દો એ છે એટલા માટે કે એમાં ઝીરો બજેટ નહીં પણ ઓછામાં ઓછા ઉત્પાદન, ઓછામાં ઓછું ઇનપુટ દાખલ કરવાની જે વસ્તુ છે ઓછામાં ઓછી છે, અને વધારેમાં વધારે આઉટપુટ. એટલે એમાં ઉત્પાદન થી માંડી અને મળનાર ભાગ વધારે છે, એની કિંમત ગણો, એનું ઉત્પાદન ગણો, તો એ બંને વચ્ચે મોટો ગેપ પડે. એટલે ખેડૂતને

0: ખેતી છે એ આખી જુદી ખેતી છે.
1: ખરું,
0: સજીવ ખેતી કરતા હું એને પેરેલલ જૈવિક શબ્દ વાપરીશ. અત્યારે દરેક સામાન્ય ગામડાનો માણસથી માંડીને 21મી સદીમાં સોફિસ્ટિકેટેડ માણસના મોઢે ઓર્ગેનિક, અમે ઓર્ગેનિક વાપરીએ છીએ. ઓર્ગેનિકનું દેશી ગુજરાતી જૈવિક થાય, પ્રાકૃતિક એટલે નેચરલ. હવે જૈવિક છે એ જૈવ વિવિધતા વાળો ભાગ છે, તો એમાં બાયો શબ્દ આવે. જેમ બાયોડાયવર્સિટીમાં જૈવ વિવિધતા, એમ જૈવિકમાં પણ બાયો આવે. માનો કે ઇનપુટ દાખલા તરીકે લઈ તો આપણે અળસિયા, તો અળસિયા પ્રાકૃતિકમાં, અળસિયા જમીનમાં બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત નાખવાથી ઉત્પન્ન થાય છે અને દેશી અળસિયા છે. ઓર્ગેનિકમાં, જૈવિકમાં અળસિયા બહારથી ઉમેરવાનો આવે છે, બાયોમાં. બીજું, ઘણી વાર એમાં દેશી અળસિયાની સાથે વિદેશી અળસિયા પડીકાના રૂપમાં કિલો બે કિલોમાં પણ લાવી અને એનું મલ્ટીપ્લિકેશન કરવામાં, ખર્ચ થયો કે ન થયો. અચ્છા, હવે બાયોમાં માને કે બાયો નેનો યુરિયા, બાયો પેસ્ટિસાઇડ, બાયો ઇન્સેક્ટિસાઇડ છે, આ ઓર્ગેનિક જૈવિક શબ્દો. પણ બાયો છે એટલે એ બધી વસ્તુ તમારા બજારમાંથી ખરીદવી
1: પડે.
0: તો પછી ખેડૂત ક્યાં ત્યાં આવી ગયો? તો પછી ડીએપી, યુરિયા દવાને છાંટીને બાયોને જેમ બધું ખરીદવાનું આવે તો ખેડૂતનો ખર્ચ, ઇનપુટ વધશે. માટે જૈવિક ખેતી છે, ખર્ચાળ ખેતી છે. શબ્દ વાપરું, વજન લઈને કહું છું, ઓર્ગેનિક ખેતી. બીજું, એમાંથી જે બહાર વસ્તુ પડે છે, આઉટપુટ મળે છે, એની અંદર એની ન્યુટ્રિટી વેલ્યુ બહુ વજન, આપણે પૈસા મૂલ્ય, પોષણ મૂલ્ય. પ્રાકૃતિક ખેતીની અંદર જે માનો કે રીંગણા છે એના કરતા જૈવિક અથવા ઓર્ગેનિકના રીંગણાની ક્વોલિટી, પોષક તત્વો નબળા રહેશે, ખર્ચ વધારે છે. એટલે એ રાસાયણિક ખેતીનો જ ભાગ ગણી શકાય, ભાગ ન ગણી શકાય. પણ એ જૈવિક ખેતી આપણને વધારે ખર્ચાળ છે. એટલે ખેડૂતને હું એક જ વ્યક્તિગત રીતે ભલામણ કરવાની વાત આવે તો બે જ શબ્દ આવે, ઝેર મુક્ત ખેતી.
1: ખેતી સરસ,
0: એમાં ઝેર નાખવાનું નહીં.
2: એટલે બહારથી લઈને કશું જ નાખવાનું,
0: ઝેર મુક્ત ખેતી અને દેશી ગાય. હવે દેશી ગાય છે આપણી, મેં તમને અગાઉ વાત કરી, તો આધ્યાત્મિક દ્રષ્ટિએ ટોપોગ્રાફી ઓફ સોઇલ ગુજરાત, તો ડાંગીર ને વિસ્તાર થયું ડાંગી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તો કાંકરા, અને ગીર ટોપોગ્રાફી છે તો ગીર ગાય. તો ત્રણ ગાય આપણી દેશી ગાય છે. હવે દેશી ગાય તમે લઈ લો, એકવાર ખરીદી લો, અથવા તમારી પાસે છે તો કોઈ ખર્ચ નથી. દેશી બીજ મારું પોતાનું છે અથવા આપણા ખેડૂતનું છે તો ખર્ચ નથી. તો આ બંને થી આપણે એમાં કઈ ઝેર નાખતા નથી, એટલે ઝેર મુક્ત ખેતી, દેશી ગાય અને દેશી બીજ દ્વારા જે ખેતી થાય જેને આપણે પ્રાકૃતિક ખેતી કહેવાય, અને એ ઝેર મુક્ત ખેતી થાય. એટલે ખેડૂત મિત્રો, કોઈ પણ પ્રકારની, દરેક પોતપોતાના, આપણે જેમ આપણે ધર્મ સમાજમાં વાળા હોય છે દેવી દેવતા, એમ કોઈ પણ વસ્તુમાં પીડાય સિવાય, જેમ આપણે અગાઉના વર્ષોમાં 1960 પહેલા આપણું ગામડાની અંદર દેશી ગૌચર હતા, દેશી ગાયો હતી, દેશી છાણિયું ખાતર હતું, આપણે આગળ દેશી બીજ હતા, વાટકી વ્યવહાર હતો કે ભાઈ તમારે આગળ રીંગણાનું બીજ હતું, મારી પાસે ગુવાર લઈ જાઓ, ગુવાર એને દે, રીંગણા લઈ, બિયારણ આપણે એક્સચેન્જ કરતા હતા, છાણિયું ખાતર ને તાસ નાખીને આપણે ખેતરો ભરતા હતા. કોઈ પણ પ્રકારનો ખર્ચ નતો અને એમાંથી જે મળનાર ઉત્પાદન હતું આપણને હજી અત્યારે યાદ આવે સ્વાદ, તો આપણને મગજમાં આવે કે પહેલાનો બાજરો, જુવાર, એક શાકભાજી, શેરડીનો ગોળ કેવો સરસ હતો. તો એ બધું જ ઝેર મુક્ત ખેતી, દેશી બીજ અને દેશી ગાય. એટલે જૈવિક ખેતી પણ ખર્ચાળ છે, સજીવ ખેતી એ જૈવિક ખેતીનો ભાગ છે.
2: બરાબર છે.
1: તો એનો અર્થ કે મંડળ સાહેબ આવું કહે ને કે આપણે આ જૈવિક ખેતી છે એ જૈવ વિવિધતાનું રક્ષણ અને સંવર્ધન પણ એનાથી વધારે થાય ને?
0: યસ, એક સરસ તમે શબ્દ, જૈવ વિવિધતા એટલે બાયો ડાયવર્સિટી. જૈવિક ખેતી એ જીવને લગતી ખેતી છે, તો એ બાયોડાયવર્સિટીમાં છે. પણ બાયોડાયવર્સિટીનો મેઇન ગોલ છે જૈવ વિવિધતામાં તમારે ખર્ચ નથી કરવો. જો ખર્ચ આવે, બાયોડાયવર્સિટી છે. હવે જંગલની અંદર આપણે બાયોડાયવર્સિટીમાં ક્યાં ખર્ચ કરીએ છીએ? જંગલમાં તમારે માનો કે એક સિંહ છે, તો સિંહ જેનો ખોરાક છે એ ખોરાક પાછો તૃણધાન્ય ઘાસ ખાય છે.
1: બરાબર,
0: ઘાસ સિંહ પાછો જંગલમાં મોટા વૃક્ષની નીચે

0: થાય છે. હવે એને ક્યાંય આપણે વાવવા જતા નથી તો એમાં ખર્ચ નથી. તમે ઉનાળાની સીઝન હોય, જંગલ એકદમ માણસનો જેમ ઉંમર લાયક થાય ને ટકો હોય ને એવો ટકો થઈ ગયો હોય, જંગલ ઘસાઈ
1: થઈ ગયા.
0: પણ કુદરતનો એક છાંટો કે એક વરસાદનું થોડું પડે એટલે આખી જમીન છે એ નવસભ્ય થઈને એકદમ લીલી ચાદર ઓઢી હોય, જંગલ કેમ થઈ જાય છે. તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે એની અંદર, માનો કે હું તમને દાખલો દઉં, ઘાસ ની અંદર જંગલ નો દાખલો દઉં, જૈવ વિવિધતા નો સબ્જેક્ટ છે, ખર્ચ નો ભાવ છે. એની અંદર માનો કે તમારા જમીન ની અંદર સાસણ નું જંગલ આપણે લઈએ તો ત્યાં કોણ ઝીંઝો નાખવા જાય છે, કોણ ખેવાઈ નાખવા જાય છે, કોણ શિયાળપૂછ નાખવા જાય છે, કોણ ઘાસિયા છે. તો એ જયારે પાક ઘાસ નો થયો, સરસ મજાનું ઘાસ થયું, એને તૃણધાન્ય નાના હરણ કે નાના સસલા કે નાના જાનવરો જે ખાય છે એ એનો ખોરાક છે. એના ખોરાક દ્વારા, મળ દ્વારા બહાર પડે. કોઈ પક્ષી માનો કે ઝીંઝવાનું બી છે, એની ચાંચમાં લઈ અને ઉડીને પોતાના ખોરાક કરે, એની હગારમાં ચરકમાં પણ એ નીકળે. હવે એ 12 મહિના સુધી એ માનો કે ઝીંઝવો જો ઝીંઝવાને જ પકડી રાખું બીજા ઘાસ ને, તો એ જયારે સુકાઈ જાય ત્યારે જમીનની અંદર એ બિયારણ પાછું પાકી અને પડી જાય એટલે આપણને એમ લાગે કે સુકાઈ ગયું છે. ઉપરથી ભગવાન જેવો વરસાદ જૂન કે જુલાઈ મહિનામાં વરસાદ પડે અને ટકો જમીન હોય અને એમાં પડેલા ઘાસના બીજમાંથી 12 મહિના સુધી એ ભગવાને એવી બધી વ્યવસ્થા કરેલી છે કે ડોર્મન્સી સ્ટેજ એ બિયારણો સુસુપ્ત અવસ્થામાં રહે. પ્રકૃતિ આધીન જેટલા બિયારણો છે એ કુદરતી અવસ્થામાં એને કઈ ન હોય ને તો એને મારે એમને પોતાનું સુસુપ્ત અવસ્થામાં પડી રહે.
1: એટલે અંકુરણની જયારે સમય મળે ત્યારે જ એવું.
0: એટલે હું આપણે એ કહું છું કે વરસાદ પડે, વાતાવરણ મળે, ભેજ મળે, એટમોસ્ફિયર મળે એટલે એ ડોર્મન્સી સ્ટેજ માંથી એક્ટિવ મોડ માં આવે. અને હળવો એટલે તમે જો આ એક નાનકડો કેમેરો સ્લો મોશન માં ગોઠવ્યો હોય અને એને છોડ પકડ્યો હોય અને એને તમે કન્ટિન્યુ તો ધીમે ધીમે ધીમે કુંપળો બહાર નીકળે અને 5-15 દિવસમાં આખું જંગલ લીલું છમરી
1: થઈ જાય.
0: તો આ જે વિવિધતા છે એટલે ઘાસના મેદાનો ની અંદર આ બિયારણો કોઈ નાખતા એટલે આ એની જ ખેતી છે પ્રાકૃતિક કે આપણું જ દેશી બીજ છે. આપણે ત્યાં નાખવા નથી જતા ખેડૂતે એક આપણી આગળ જે બિયારણ માનો મારી આગળ રીંગણા છે પાકી ગયા ઉતારી લીધા ફરી શિયાળા સિઝન આવે ત્યારે મારે રોપ બનાવવું પડે. એટલે પ્રાકૃતિક ખેતીમાં ખાલી આપણે મહેનત કરવી પડે રોપ કે બિયારણ રોપવાની, પેલામાં કુદરત પોતે એ વ્યવસ્થા કરે.
2: બરાબર છે.
1: એટલે પોષક તત્વો પણ એના સ્થાનિક માંથી જ મળી રહેવાના છે અને એની વિવિધતા રહેવાની જ છે.
0: બહુ સરસ વાત તમે એમ કીધું, બાયોડાયવર્સિટીમાં પોષક તત્વો જમીનની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશી તો મુખ્ય છે. હવે કયા જંગલમાં કોણ ખાતર નાખવા ગયું નાખવા નથી ગયું, છતાં તમે જંગલની ચેકપોસ્ટ થી એન્ટ્રી લો એટલે તમારું મગજ કંટ્રોલમાં ન રહે. વાહ કુદરત છે. કારણ જમીનની અંદર એટલા પોષક તત્વોનો ભંડાર સચવાઈ રહ્યો છે, એને કોઈ ડિસ્ટર્બ કર્યો નથી. જયારે પ્રાકૃતિક ખેતીમાં મેં તમને કહ્યું કે બીજામૃત, ગંજીવામૃત, જીવામૃત જે સ્થિતિ છે, ઇવન તો પ્રાકૃતિક ખેતીમાં એક બહુ અગત્યનો પોઈન્ટ પણ આપણે ધ્યાન ઉપર મૂકવું, એમાં મિનિમમ ટીએજ ઓછામાં ઓછી ખેડ કરવાની વાત છે. અને બીજું, જંગલમાં જેમ પાંદડા પડે અને જમીન ઢંકાઈ રહે એમ પ્રાકૃતિક ખેતીમાં પણ આચ્છાદન શબ્દ હોય છે. આચ્છાદન, આચ્છાદન એટલે ઓછાડ. જમીન માનો કે 2 વીઘા હોય તો એવડો ઓછાડ હોય ન હોય, પણ આચ્છાદન ના પ્રકાર છે. સૂકું આચ્છાદન આપી શકો, લીલું આચ્છાદન આપી શકો, અથવા તમારી આગળ ઘઉંનું પરાળ, ડાંગરનો હુકો કડવો હોય, એ તમે જે પાક વાવ્યો હોય એની વચ્ચે એટલે ઉપરથી નીચેથી જે ભેજ છે ભેજ પણ ઉપર ન જાય અને સીધો સીધો સૂર્યપ્રકાશ આજે 44-45 ડિગ્રી છે તો એ પાક પાકને પણ લાગે એટલે પાક સારો થાય, એના મળતું પાણી અને છાયાના હિસાબે નીચે એક પ્રકારની સજીવ બાયોડાયવર્સિટી ડેવલપ થાય. એટલે પ્રાકૃતિક ખેતી છે બાયોડાયવર્સિટી સાથે સીધી સંલગ્ન છે.
2: બરાબર છે. તો પછી મંદિર સાહેબ, આ સજીવ ખેતીથી ઉત્પાદકતા વધે કે ઘટે?
0: યસ, બહુ સરસ પ્રશ્ન છે. અત્યારે 0 બજેટ ખેતી, સુવાસ વાલેકર ખેતી, પ્રાકૃતિક ખેતી, કે મેં તમને એમ કીધું ગૌ કરો, બધા જ ખેતી છે. એમાં એક જ મુદ્દો છે, આપણે ઝીરો બજેટ છે એટલે એનો અર્થ થયો કે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી. પણ કોઈ પણ પ્રકારની ખેતીમાં ખર્ચ કરવાનો જ પડે, ખર્ચ વિના થઈ શકે જ નહીં. પહેલો મુદ્દો, સિવાય કે તમે જંગલ ખેતી કરો, જંગલને માટે આપણે ખર્ચ કરવાનો નથી. તો જયારે ખેતી આપણે કરીએ છીએ ત્યારે જે ઇનપુટ નાખીએ છીએ, બિયારણ આપણા ઘરનું છે એટલે ખર્ચ નથી ગણતા, પણ એને માનો કે થોડી ઘણી ખેતી કરીએ, પછી એને ક્યારે પાળા બનાવીએ, કોઈ બિયારણો બહારથી લાવીએ, આપણું જીવામૃત ઘનજીવામૃત રાસાયણિક ખાતર ને બદલે આપણું પોતાનો એટલાનો કોઈ ખર્ચ નથી, પછી પાક ઉગી ગયો પછી એને કાપીએ, લણણી કરીએ, તો એનો ખર્ચ થાય છે. એટલે ઓછામાં ઓછો ખર્ચ, ઝીરો ખર્ચ ને
1: ઓછામાં ઓછો ખર્ચ,
0: મિનિમમ એક્સપેન્ડિચર અને મેક્સિમમ આઉટપુટ.
1: આઉટપુટ
0: એટલે વચ્ચે જેમ સાહેબ એમ કહ્યું કે નફાનો ધોરણ
2: વધી જાય,
0: એટલે ઝીરો બજેટ ખેતી નહીં કહી શકાય, પણ થોડો ખર્ચ ઓછો કરવાનો. અચ્છા, હવે બીજું, તમે ખર્ચ ઓછો કરો છો, ઉત્પાદન સારું મળે છે, ક્વોલિટી વાળું મળે છે, એટલે માનો કે અત્યારે હું સોના મોતી ઘઉં રાસાયણિક ખેતીથી નથી થતા, પણ માનો કે ટુકડી ઘઉં કહું, તો ટુકડી ઘઉં બંને રીતે થાય. ટુકડી ઘઉં ને તમે વાવો, ખેતનો ખર્ચ, બિયારણ નો ખર્ચ, ડીએપી નો ખર્ચ, યુરિયા નો ખર્ચ, માપણી નો ખર્ચ, અને પછી તમે એના સ્ટોરેજ કરો એનો ખર્ચ, આ બધા ખર્ચો સાત પાણી આ બધાનો ખર્ચ ગણો. હવે એ જ સામે પ્રાકૃતિક ખેતી, બિયારણ મેં આ વર્ષે ટુકડી ઘઉં વાવે મારા ઘરનું બિયારણ, વાવેતર પણ મારા માણસો દ્વારા હું માનો કે કરું, તો કદાચ વાવેતર નો ખર્ચ
1: ઓછામાં
0: ઓછો, પિયત નો ખર્ચ, આ ત્રણ સામાન્ય ખર્ચ સિવાય કઈ નહીં. બીજું, એની જે ન્યુટ્રિટેબલ રાસાયણિક ખાતર ના જે ટુકડી ઘઉં છે અને પ્રાકૃતિક માં જે ઘઉં ની પોષક તત્વો છે એમાં ક્વોલિટી માં ફેર છે. એટલે માનો કે તમને 500-600 રૂપિયા ઘઉં જતા હોય એ સીધા 900-1000 એટલે ડબલ ભાવ મળે, ખર્ચ ઓછો, ભાવ ડબલ, એટલે નફાનું ધોરણ
2: વધી જાય.
0: એટલે મિનિમમ ઇનપુટ મેક્સિમમ આઉટપુટ, આ પ્રાકૃતિક ખેતીનું નિયમ છે. જૈવિક ખેતી અથવા કોઈ પણ પ્રકારની ખેતીમાં ઇનપુટ નો ખર્ચ થાય છે, સિવાય કે તમે જંગલ ખેતી કરો કે માનો કે સજીવ ખેતી કરો કે એ પ્રકારની ખેતી. બાકી જૈવિક ખેતી પણ રાસાયણિક ખેતીની જેમ ખર્ચાળ છે. એટલે ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો, જૈવિક ખેતી એટલે ઓર્ગેનિક ખેતી એ પણ ખર્ચાળ ખેતી છે. એટલે માત્ર ને માત્ર પ્રાકૃતિક, અને વર્ષો પહેલા આપણા બાપ દાદાઓ ગ્રીન રિવોલ્યુશન ડોક્ટર સ્વામીનાથન આવ્યું એ પહેલા આપણે માત્ર ને માત્ર દેશી પદ્ધતિથી દેશી ખેતી કરતા, એના બિયારણો આપણા ઘરના જાણ ટ્રેક્ટર નતું એટલે ડીઝલ બળદ થી ખેતી કરતા, એ આપણી એમાં ઉત્પાદન આપણે બધું માનો કે જોડી જોડી ને ડાંગર કાઢતા હતા, તો એ હવેનો પણ ખર્ચ નતો, ખડા કરતા હતા. તો મિનિમમ ખર્ચ કરી અને વધારે વધારે ઉત્પાદન સારું મેળવતા.
1: બઉ સાચી વાત કરી મોનીશ સાહેબ. અને આ એક જે આપણે વાત કરી એ પ્રમાણે જૈવિક ખેતી થી કુદરતી સંસાધનો એટલે કે પાણી, જમીન, હવા, એમાં સુધારો થાય ખરો, બગાડ નહીં થાય ને?
0: જી, હવે એક બહુ સરસ વાત કરી. જૈવિક ખેતી નો હું તમને એક દાખલો દઉં. જૈવિક ખેતી એટલે બાયો. બાયો માં આપણે વર્મી કમ્પોસ્ટ,
2: અળસિયાનું
1: ખાતર.
0: પ્રાકૃતિક ખેતીમાં અળસિયાનું ખાતર આપણે બજારમાંથી લાવવાનું નથી. બીજા અમૃત, જીવામૃત, ઘનજીવામૃત આપણે ફાર્મ પર બનાવવાની છે, આપણે ગાય છે એમાંથી ગૌમૂત્ર નો ગોબર માંથી
1: બરાબર છે.
0: વર્મી કમ્પોસ્ટ છે એ છાણિયું ખાતર છે, એ આપણે ગાયને બનાવવા માટે વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે ખર્ચ થાય છે. અચ્છા, વર્મી કમ્પોસ્ટ ની અંદર આપણે અળસિયાના પ્રકાર આવે, દેશી અળસિયા હોય તો સારું છે, પણ આપણે વિદેશી અળસિયાના બહુ સ્પષ્ટ કહું, જૈવિક ખેતીમાં રવાને ચડી ગયા છે. એટલે વિદેશી અળસિયા બહુ મોંઘા છે, માનો કે 2 ફૂટ 1/2 ફૂટ ના લાંબા આવે, લાલ કલર ના આવે, એની પાતળી સાઈઝ આવે, વજન ઉપર અળસિયા મળે વેચાતા. હવે એ વર્મી કમ્પોસ્ટ છે એમાં આપણે નાખી, અને એ વર્મી કમ્પોસ્ટ પોતે અળસિયા શું છે, પોતાના શરીરની અંદર જે કચરો છે એ ખાય, પોતાની હગારમાં પોતાના શરીર કરતા ત્રણ ગણો કચરો બહાર કાઢે. હવે એ વિદેશી રશિયા છે એટલે એની અંદર ઇન્ગ્રેડિયન્ટ જે બહાર નીકળવાના છે એ માઇક્રોન્યુટ્રિયન્ટ સાથેનું રાસાયણિક વર્મી કમ્પોસ્ટ છે કરું, પણ એની જે તત્વોની પોષક તત્વોની જે બહાર વસ્તુ પડશે એ આપણી દેશી જમીન છે, આપણી વિદેશી જમીન નથી. એ દેશી જમીનમાં એ પોષક તત્વોની કદાચ લભ્યતા જરૂરિયાત ઓછી છે. આપણે જે જોઈએ છે લભ્યતા મળે ને તો પાછા આપણે ઠેરના
1: ઠેર
0: એટલે
1: આપણે જે કહીએ છીએ સાહેબ કે જર્સી ગાયોમાં એમાં જેમાં થાય છે એવી સ્થિતિ થઈ રહી છે મને એવું લાગે એના દૂધમાં.
0: હા, એટલે તમે એક સરસ પ્રશ્ન કર્યો કે જર્સી ગાય અથવા એચએફ ઓસ્ટ્રેલિયન ફિશિંગ ગાય જીવામૃત ઘન જીવામૃતમાં છાણિયું ખાતર ભેંસનું પણ ચાલે, પણ એક કિલોગ્રામમાં એક ગ્રામમાં 300 કરોડ દેશી ગાયમાં જીવાણુ છે. હવે એની અમે લાખોની સંખ્યામાં છે જર્સી એચએફમાં. તો એ જેમ મેં વર્ષની અંદર વાત કરી એમ જેનું મલ્ટીપ્લિકેશન છે એ મર્યાદિત સંખ્યામાં થશે, જયારે પ્રાકૃતિક ખેતીમાં દેશી સંસાધનોથી એની વર્ષની સંખ્યામાં પણ મલ્ટીપ્લિકેશન દર 20 મિનિટે માઇક્રોન્યુટ્રિયન્ટ અને ખોરાક વર્ષનો સારો મળશે.
1: એ જ છે, સાચી વાત છે. એટલે ઘણા હજી પણ દેશી ખેતીને વળગી રહેનારા કેટલાક ખેડૂતો તો કહે છે અહીંના કે તમે એચએફ કે જર્સી ગાય છે એ ગાયનું દૂધ એટલે દૂધ જેવું પ્રવાહી છે, એ દૂધ નથી, કારણ કે એમાં તત્વો પોષક તત્વો નથી. એમ
0: બીજું સાહેબ એક તમને એક આનો ડિફરન્સ કહું, જર્સી એચએફ એચએફ એટલે ઓસ્ટ્રેલિયન ફિશર એ મિલ્કિંગ એનિમલ છે, એ કાઉ નથી, COW ગાય નથી.
1: અચ્છા,
0: ઇટ્સ અ મિલ્કિંગ એનિમલ. અચ્છા, ઊંટડી દૂધ દે કે ન દે, બકરી દૂધ દે કે ન દે, બરાબર, ઇવન તો સિંહણ પણ દૂધ દે કે ન દે, ઇટ્સ ઓન્લી મિલ્કિંગ એનિમલ. એ કાઉ નથી, ગાય નથી. ગાય કોને કહી શકાય? જેના હમ્પ હોય, ખૂંધ હોય,
1: ખૂંધ હોય, સાચી,
0: ઇટ્સ કોલ કાઉ. તો ફોર યોર ઇન્ફોર્મેશન, એ દેશી ગાયની અંદરના ગૌ માતાને જેમ આપણે કામધેનુ શબ્દ વાપર્યો ત્યારે, કોઈ કામધેનુ દ્વારા જે ગૌમૂત્રને ગોબર મળે છે એની અંદર જે જીવાણુઓ છે એ કરોડોની સંખ્યામાં છે, આ લાખોની સંખ્યામાં છે.
1: અચ્છા,
0: એટલે આ મોટો ડિફરન્સ,
1: બહુ મોટો 100મા ભાગનો ફરક છે.
2: તો પછી મંડી સાહેબ, આ સજીવ ખેતીથી આ ગ્રામ વિસ્તારોમાં સમૃદ્ધિ વધારી શકાય ખરી?
0: યસ, તમારી વાત સાચી છે, પણ સજીવ ખેતી ખેડૂત પોતે આ રીતે સ્વીકારવા માટે બહુ ઓછો તૈયાર થશે.
2: અચ્છા,
0: એનું કારણ છે સજીવ ખેતી માટે એમને સજીવના સંસાધનો ડેવલપ કરવા પડશે, એટલે પાછો આપણે જે ખેડૂતોને અપલિફ્ટ કરી અને ઓછા ખર્ચ ને વધારે ઉત્પાદન વાળી જે બાબત છે એ સજીવમાં પાછી સેટલ નહીં થાય તો પાછી પ્રશ્ન આવશે.
2: સીમાંત ખેડૂતો કદાચ આમાં વિચારી,
0: હા, સીમાંત, પણ છતાં એમાં ખર્ચ ઘણો થાય. એટલે સજીવ ખેતી, બાયોડાયવર્સિટીમાં સજીવ ખેતી એ ખર્ચાળ ખેતી ખેડૂતો માટે છે, સરકારી સંસાધનો માટે ઇટ્સ ઓકે, પણ ખેડૂત માનો કે પોતાની પાસે 2 વીઘા જમીન છે અને સજીવ ખેતી કરવા જાય છે તો એ સંસાધનો ડેવલપ કરવા માટેનો એનો ખર્ચ વધતો જાય છે.
2: બરાબર છે,
0: એટલે પ્રાકૃતિક ખેતી છે જેને આપણે, હું એક શોર્ટમાં કોઈ, એ પણ થોડી ખર્ચાળ છે પણ ઝીરો બજેટ ખેતી નથી, પણ ઓછા ખર્ચમાં,
1: ઓછા ખર્ચ,
0: અને એની સામે ઉત્પાદન અને એનો સ્વાદ બંને બહુ સરસ મળે છે. મારે એક નવસારી કૃષિ યુનિવર્સિટી મને એક એવોર્ડ આપેલો, એમાં એક બહુ સરસ શબ્દ લખ્યો કે એમાં બેટર ક્વોલિટી અને મેક્સિમમ પ્રોડક્શન અને નેચરલ ફાર્મિંગ. નેચરલ ફાર્મિંગમાં તમે પ્રાકૃતિક ખેતી દ્વારા ખૂબ સારું ઉત્પાદન મેળવી શકો અને શુદ્ધ ગુણવત્તા વાળું મેળવી શકો,
1: બેટર ગુણવત્તા છે.
0: પણ એમાં એક ખાસ મારે આપણે બધા ખેડૂત મિત્રોને કેવું છે કે તમે આ ત્યારે જ કરી શકો કે જો એના નોર્મ્સ, આપણે કોઈ કાગળ લખો છે તો એમાં ક્યાં કોમા મૂકો, ક્યાં ફૂલ સ્ટોપ મૂકો, ક્યાં ડેશ મૂકો, એમ આપણી ગુજરાતી ભાષામાં જેમ શુદ્ધતા હોય છે, એમ પ્રાકૃતિક ખેતીમાં જેમ સીડીમાં 5-6 પગથિયા છે, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું, એમ તમામ પગથિયા ક્લિયર કટ. હવે એમાં બહુ ક્લિયર કટ કહેતો કે પહેલા ઘનજીવામૃત પાયાના ખાતર તરીકે, બીજને સંસ્કાર કરી એટલે બીજામૃત,
1: બીજામૃત
0: પછી એને બીજામૃત આપો, એક કરતા વધારે પાક વાવો, આચ્છાદન કરો અને ભેજની સ્થિતિ, વાપસા કન્ડિશન, એટલે 1 થી આપણે શું કરીએ છીએ ઘણી વાર પ્રાકૃતિક ખેતી નો દોષ આપીએ છીએ. કેમ દોષ આપે છે? હું જીવામૃત અને ધન જીવામૃત નાખી દઉં, મેં પ્રાકૃતિક ખેતી કરી પણ ઉત્પાદન મળતું નથી. પણ મારું આપણે ફરી ધ્યાન દોરવાનું છે કે તમામ આયામો નો ચોકસાઈથી પાક ઉત્પાદન

0: અંદર જો આ કામ કરવામાં આવે તો ઉત્પાદન મળે છે, ઉત્પાદન મળે છે અને ઉત્પાદન મળે છે.
1: એટલે ખરેખર આ શ્રોતાઓએ સમજવા જેવી વાત છે, પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતી ને જૈવિક ખેતીના કેટલા ડિફરન્સ છે અને કઈ ખેતી આપણે અપનાવવી જોઈએ. કેટલી સાચી વાત છે ને મિત્ર, સંકર એટલે કે હાઇબ્રિડ બિયારણોનું અવલંબન છોડીશું, આક્રમણકારી વિદેશી વૃક્ષો કે વનસ્પતિનો ફેલાવો અટકાવીશું, કેમિકલ્સ ખાતરો અને દવાઓનો વપરાશ બંધ કરીશું, તો જ જૈવિક વિવિધતા ટકી રહેશે, આપણને પણ ફાયદો થશે.
2: આ માટે તમારી નજીકની બીએમસી, પીએસસી કે ગુજરાત બિયારણશ્રી બોર્ડનો સંપર્ક કરો અને આપણી આ અમૂલ જૈવ વિવિધતાને બચાવવા સક્રિય બનાવો.
1: એ માટે અમારો પણ સંપર્ક કરી શકો છો.
2: બિલકુલ,
1: નંબર તો જાણો છો,
2: 96 0566. અને વધુ જાણકારી માટે પત્ર લખો આ સરનામે,
1: જૈવિક વિવિધતાનું જતન,
2: ગુજરાત.

પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે 11 ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. નુસરત ફતેહ અલી ખાનને સાંભળીએ.

આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે તો મન કી બાત કે આવરી હિંદલ કચ્છી બુલેટિન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ છે મારું કે હેવરજી ગરમીજી સ્થિતિ વખતે કાળજી રાખેજી

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને હાલની ગરમીની સ્થિતિ દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોએ પાણી પીતા રહેવું જોઈએ અને તડકામાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવી જોઈએ.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट से जो गाइडलाइन जारी की है वो भी भूलिएगा नहीं.

0: ની વારંવાર ચર્ચાતી કેરીઓનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક પ્રદેશની પોતાની કેરી, તેનો પોતાનો સ્વાદ અને તેની પોતાની સુગંધ હોય છે. તેમણે ગુજરાતની કેસર કેરીનો પણ ઉલ્લેખ કર્યો.
1: ગુજરાત કા કેસર જો પ્રાણસ કે જામ હૈ, ઉત્તર પ્રદેશ કા દશેરી ઓર મેરી કાશી કા રમણા, બિહાર કા જરદાલુ, ચૌસા, માલદા, હર નામ કે સાથ લોગો કી આદત જુડી હુઈ હૈ. દક્ષિણ ભારત જાઈએ તો બમ્મન પલ્લી, તોતાપુરી, નીલમ, મલગોવા, યાની જગહ બદલતી હૈ, આમ કા રૂપ રંગ ઓર ઉસકા સ્વાદ ભી બદલ જાતા હૈ. આમ કી યે યાત્રા અબ ગાંવ સે ગ્લોબલ માર્કેટ તક ભી પહોંચ રહી હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરતના પ્રવાસે આવશે. તેમની મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. બેઠક બાદ માહિતી આપતા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે શ્રી મોદી 18,000 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
2: માનવ પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026 રોજ બપોરે 2 વાગે સુરત ખાતે આવશે અને સૌ પ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે પ્લાન્ટમાં થવાની છે. એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે. આ કાર્યક્રમમાં 18,000 કરોડ થી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્તને લોકાર્પણનું થવાનું છે. જે સમગ્ર કાર્યક્રમ છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ થાય તે પ્રમાણે આયોજન કરવાનું અત્યારે અમારું આયોજન છે.
0: રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. અગાઉ વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. વસ્તી ગણતરી નિયામક સુજલ મહાત્રાએ જણાવ્યું 30 જૂન સુધી ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારે વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા શ્રી મહાત્રાએ અનુરોધ કર્યો છે. છેલ્લા 3 દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એક પણ સિંહનું મૃત્યુ થયું નથી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડાએ આજે ગીરમાં એશિયાઈ સિંહોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું વન વિભાગ દ્વારા સમયસર અને અસરકારક પગલાં લેવાતા હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તેમ છતાં સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો સતત સિંહોના આરોગ્ય પર નજર રાખી રહી છે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં 1100 કરોડ રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ પણ તપાસમાં જોડાઈ છે. એનઆઈએની તપાસ સાથે હવે આ કેસ માત્ર માદક પદાર્થની હેરાફેરીનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય માળખું, વિદેશી જોડાણ અને દેશવ્યાપી શૃંખલાની તપાસ સુધી પહોંચે તેવી સંભાવના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર 1 વર્ષમાં હિમોફિલિયા એટલે કે લોહી ગંઠાવવા માટે જરૂરી તત્વોની ઉણપથી થતી બીમારીના 669 દર્દીઓને 17 કરોડ રૂપિયાથી વધુની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી તબીબી સારવારના ભારણમાંથી મુક્તિ અપાવવા માટે સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. હિમોફિલિયા દર્દીઓ માટે જરૂરી એવા ક્લોટિંગ ફેક્ટરના ઇન્જેક્શન ખૂબ જ મોંઘા હોવાથી સામાન્ય અને ગરીબ દર્દીઓ તે ખરીદી શકતા નથી. ત્યારે દર્દીઓની આર્થિક મુશ્કેલીને સમજીને સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી કોમર્શિયલ લિમિટેડ મારફતે આ મોંઘા ઇન્જેક્શનની જથ્થાબંધ ખરીદી કરી છે. ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે આજની રાત ખૂબ જ ખાસ રાત બનવા જઈ રહી છે. આજે રાત્રે સંપૂર્ણ ચંદ્ર બ્લુ માઇક્રોમૂન તરીકે દેખાશે, જે આ વર્ષ 2026નો સૌથી નાનો પૂર્ણચંદ્ર હશે. આ અંગે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુએ જણાવ્યું આ દ્રશ્ય નિહાળવા રાજ્યના વિજ્ઞાન કેન્દ્રમાં જોવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
3: इसका ब्लू मून क्या रहता है, ब्लू मून ब्लू कलर का नहीं है बट इनका एक स्पेशलिटी होता है. ये ब्लू मून होता है क्योंकि ये मून होना था सेकंड

0: સ્કાઈપ પર હે તો ફરિયાદ તમે દેખ સકતે
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ADIને ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષોભ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

0: શાકભાજી ખેતર જેટસુ પૂનમને પગલે આજે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગરમીને ધ્યાને લઈ છાયડા માટે મંડપ પંખા ફુગલ સહિત છાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમદાવાદમાં નવનિયુક્ત મેયર હિતેશ બારોટ પણ માતાજીના દર્શને અર્થે આવ્યા હતા. આ અંગે વહીવટદાર કૌશિક મોદીએ વધુ માહિતી આપી છે.
1: સર્વે ભક્તોને વ્યવસ્થિત રીતે શાંતિપૂર્વક દર્શન થાય તે માટે ધારાશ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટિબદ્ધ છે. મંદિરમાં ભક્તોને દર્શન લાગે માટે પૂરા મંદિરમાં રોમ બનાવેલો છે. ઉપરની વ્યવસ્થા કરી છે, પાણીના ફુગની વ્યવસ્થા કરી છે, મંદિરમાં ઠંડા પાણીના ફુગનો ચાલુ છે. આ સિવાય ઠંડી છાસ ભક્તોને વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે.
0: ક્રિકેટ આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલો રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. બંને ટીમોની તેમને બીજા આઈપીએલ ખિતાબ પર નજર છે. ગુજરાતે 2022માં તેમનો પ્રથમ ટોસ જીત્યો હતો, જ્યારે આરસીબી ગત સિઝનમાં જીતેલો ખિતાબ બચાવવા પ્રયાસ કરી રહી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં બરડા પરિક્રમા મૂનલાઇટ સાયકલ રાઇડને ચોપાટી ખાતેથી પ્રસ્થાન કરાવી. આ રાઇડમાં પોરબંદર, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ભરાવળ તેમજ ધ્રાંગધ્રા સહિત અમદાવાદ, જસદણ, ખંભાળિયા, કેશોદ, મહેસાણા અને વડોદરા જેવા શહેરોના સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આજે કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બે યુવકના મોત થયા છે. કન્ટેનર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર બાઇક પર સુરત જઈ રહેલા બે શ્રમિક યુવકો સાથે અથડાતા અકસ્માત થયો હતો. આજે 31 મે સમગ્ર વિશ્વના તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે આકર્ષણનો પર્દાફાશ, તમાકુ અને નિકોટીનના વ્યસનનો પ્રતિકાર કરવો, જે અંતર્ગત પાટણ એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તો ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક ખાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપણે 7:50 વાગ્યાના 50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: રામ કાનનબેન, રામ રામ.
1: રામ રામ વિરલભાઈ, આજે કઈ કામ નવા વિષય ઉપર મિત્રોને માહિતી આપીએ?
0: આજે નવો વિષય લઈએ. આજનો વિષય એવો છે કે બાગાયતી પાકોમાં મલ્ચિંગનું મહત્વ. એટલે મલ્ચિંગ એટલે આપણે આમ સીધી ભાષામાં કહીએ તો આવરણ, આચ્છાદન, જમીનમાં રહેલા ભેજને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે છોડ, પાક કે ઝાડની આજુબાજુના વિસ્તારની જમીનને કુદરતી તેમજ કૃત્રિમ પદાર્થથી ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચિંગ કહેવાય.
1: અચ્છા,
0: હવે આપણને બીજો પ્રશ્ન થાય કે ભાઈ આ શું કામ કરવું, બરાબર? આ આપણે જે ઢાંકણ ઉપર કરવાનું છે એ કામ કરવું, બરાબર? મલ્ચિંગ પેડનો ઉપયોગ ભેજને ઉડી જતો અટકાવવા તે માટે આવરણ તરીકે કરવામાં આવે છે, જેથી ઓછા પાણીએ વધારે આપણે ઉત્પાદન મેળવી
1: શકીએ,
0: પાણીની બચત. બરાબર. પછી આવે કે ભાઈ આ જે મલ્ચિંગ છે તો એ ક્યાં ક્યાં પાકોમાં આપણે કરી શકીએ? તો એમાં આવે કે ભાઈ શાકભાજી પાકો જેવા કે ટમેટા છે, મરચી, વેલાવાળા શાકભાજી, તરબૂચ, ટેટી, તેમજ ફળ પાકો જેવા કે પપૈયા, જામફળ અને ગુલાબ, ગલગોટા જેવા ફૂલ પાકોમાં મલ્ચિંગ છે એ ખૂબ જ લાભદાયી થાય છે.
1: હવે મલ્ચિંગના આટલા સરસ મજાના લાભ મળતા હોય તો એના વિશે વધારે આપણે વાત કરીએ કે મલ્ચિંગ છે ને એ જુદા જુદા બે પ્રકારે થતું હોય. એકને કહેવાય ઓર્ગેનિક મલ્ચિંગ અને બીજું કહેવાય ઇનઓર્ગેનિક મલ્ચિંગ. હવે આ ઇનઓર્ગેનિક મલ્ચિંગ છે ને એને પ્લાસ્ટિક મલ્ચિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓર્ગેનિક મલ્ચિંગની જો વાત કરું ને તો સામાન્ય રીતે જે સેન્દ્રિય પદાર્થો છે એટલે કે પાક છે એના જે પાંદડાઓ ખરી જતા હોય, આપણું ખાતર છે કે પછી લીલા ઘાસ છે, એ બધાના ઉપયોગથી જે મલ્ચિંગ થાય ને એને ઓર્ગેનિક મલ્ચિંગ કહેવાય છે. અને ઇનઓર્ગેનિક અથવા તો જેને આપણે પ્લાસ્ટિક મલ્ચિંગ એવું નામ જ આપ્યું છે તો પછી હવે સ્વાભાવિક છે કે મિત્રોને સમજાય જ જશે કે ઇનઓર્ગેનિક મલ્ચિંગ છે એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે મલ્ચિંગ તરીકે. એટલે પાકની જે પ્રમાણેની જરૂરિયાત હોય એ રીતે અલગ અલગ રંગના અને અલગ અલગ જાડાઈના પ્લાસ્ટિક છે એ મલ્ચિંગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
0: વાહ, એટલે રંગ પણ જુદા જુદા હોય છે. પછી કાનનબેન, આજે તમે વાત કરી બે પ્રકારના મલ્ચિંગ, એમાં પહેલો પ્રકાર લઈએ આપણે ઓર્ગેનિક મલ્ચિંગ. તો આપણે ઓર્ગેનિક મલ્ચિંગના ફાયદાઓ અને ગેરફાયદાઓ જો જોઈએ તો સૌથી પહેલા ફાયદા જોઈએ તો ઓર્ગેનિક મલ્ચિંગનો ભાવ છે એ ખૂબ ઓછો હોય છે, બરાબર? એટલે સસ્તા છે આપણને. પછી ઓર્ગેનિક મલ્ચિંગ જમીનની ફળદ્રુપતા છે વધારે. ઓર્ગેનિક મલ્ચિંગ જમીન ઉપર પાથર્યા પછી કોઈ પણ જાળવણી છે ને આપણે રાખવી પડતી નથી, એટલે એનું મેઇન્ટેન કંઈ કરવું ના પડે. પછી હવે ઓર્ગેનિક મલ્ચિંગના ગેરફાયદાની વાત કરીએ તો ઓર્ગેનિક મલ્ચિંગમાં જીવાતનું પ્રમાણ વધારે હોય છે અને તે શરૂઆતમાં ઉગતા બીજને નુકસાન પહોંચાડે છે. પછી બીજું આવે ઓર્ગેનિક મલ્ચિંગ, બીજ ઉગ્યા પહેલા પાથરતી વખતે 3 ઇંચ કરતા વધારે જાડું થઈ જાય તો બીજ ઉગી શકતા નથી, એટલે વધારે વજન થઈ ગયું એટલે બીજને ઉગવામાં તકલીફ પડી જાય. પછી આવે ઓર્ગેનિક મલ્ચિંગમાં દરેક એગ્રીકલ્ચરલ વેસ્ટનો ઉપયોગ કરી શકાતો નથી. ઘણા બધા એગ્રીકલ્ચર વેસ્ટમાં એસિડિક પ્રમાણ વધારે હોય છે, તેથી તેનો સીધો ઉપયોગ થતો નથી, તેથી તે જમીન અને પાક બંનેને નુકસાન કરે છે.
1: એટલે જો ઓર્ગેનિક મલ્ચિંગ અપનાવવું હોય તો થોડીક એવી જાણકારી આપણને હોવી જરૂરી છે. હવે એવી જ રીતે પ્લાસ્ટિક મલ્ચિંગની વાત કરીએ અથવા જેને આપણે ઇનઓર્ગેનિક મલ્ચિંગ તરીકે ઓળખીએ છીએ એની વાત કરીએ,
0: બરોબર,
1: તો આપણે પ્લાસ્ટિક મલ્ચિંગના ફાયદાની વાત કરીએ ને તો જમીનમાં ભેજ છે ને એ લાંબા સમય સુધી ટકી રહે. પછી પ્લાસ્ટિક મલ્ચિંગને કારણે જમીનના ભેજનું સીધું બાષ્પીભવન અટકે અને એ રીતે પાણીનો વ્યય પણ અટકે. નિંદણની વૃદ્ધિ એ પ્લાસ્ટિક મલ્ચિંગ છે ને એ અટકાવે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એની સાથે સાથે પાણી અને હવા દ્વારા થતું જમીનનું ધોવાણ પણ અટકે છે.
0: બરાબર.
1: પ્લાસ્ટિક મલ્ચિંગમાં એવું પણ જોવા મળ્યું છે કે બીજનું અંકુરણ લગભગ 2-3 દિવસ વહેલા થઈ જાય છે.
0: અચ્છા.

0: ઉંમરમાં પણ એ વધારો કરે છે અને ડોલેટર્સની વસ્તી ઓછી જોવા મળે છે. પણ દરેક સિક્કાને બે બાજુ છે, એમ પ્લાસ્ટિક મલ્ચિંગની પણ કેટલીક મર્યાદાઓ છે. તો જો એની વાત કરીએ તો એક તો એનો ખર્ચો વધારે આવે છે અને નર્સરી દ્વારા જો તૈયાર કરેલા કુમળા રોપાઓ છે તો એ મળી જવાની સંભાવના પણ રહે છે. પછી ટોપ ડ્રેસિંગ ખાતર કઈ રીતે આપવું જો પ્લાસ્ટિક મલ્ચિંગ કરી લીધું હોય તો, એ પણ મુશ્કેલી પડે છે. ઉંદરો દ્વારા પ્લાસ્ટિક છે એને નુકસાન થવાની શક્યતાઓ રહેતી હોય છે. ઉપરાંત વરસાદમાં માટીનું ધોવાણ પણ વધારે થાય છે પ્લાસ્ટિક મલ્ચિંગના કારણે. એક બહુ મોટો ખતરો પર્યાવરણ ઉપર એ હોય છે કે પ્લાસ્ટિકનો જે કચરો છે એને કારણે જમીન અને વાતાવરણ બંને પ્રદૂષિત થવાની પણ સંભાવના રહે છે. આ પ્લાસ્ટિક મલ્ચિંગ છે એ પ્રાણીઓ માટે પણ હાનિકારક બને છે. અને પાતળું જો હોય પ્લાસ્ટિક તો એક વખત તમે મલ્ચિંગ કરો પછી બીજી સિઝનમાં એ તમને કામ લાગતું નથી. એટલે આ બધા જે છે એ પાછળ પ્લાસ્ટિક મલ્ચિંગ છે એના ગેરફાયદા પણ આપણે જોઈ શકીએ છીએ.
1: બરોબર. હવે આપણે જોઈએ કાનનબેન, આ મલ્ચિંગ કરવું કેવી રીતે? બરોબર. તો એની જે તકનીક છે, એની પદ્ધતિ છે, તો પ્લાસ્ટિક મલ્ચિંગ પવન ન હોય ને તે સમયે પાક કરવું જોઈએ. પછી મલ્ચિંગ કાગળમાં કોઈ ઘડિયા રહેવી જોઈએ, એટલે આમ સીધું વ્યવસ્થિત થવું જોઈએ. બેડ ઉપર ચુસ્ત રીતે કવરિંગ થવું જોઈએ અને પ્લાસ્ટિક મલ્ચિંગની બંને બાજુઓ ઓછામાં ઓછી 10 સેન્ટીમીટર દબાવી જોઈએ અને તેની ઉપર 7-10 સેન્ટીમીટર જેટલી માટી છે ને એ ઢંકાવી જોઈએ.
0: તો આમ જોઈએ ને વિરલભાઈ, તો ઓર્ગેનિક ને ઇનઓર્ગેનિક મલ્ચિંગ બંને ચોક્કસપણે પોતપોતાના ફાયદા અને ગેરફાયદા ધરાવે છે. મિત્રોએ જેનો પણ ઉપયોગ કરવો હોય એની પ્રાથમિક જાણકારી મેળવી લેવી જરૂરી હોય છે. બરોબર.
1: બંને પ્રકારના મલ્ચિંગ ની જાણકારી હોય પછી ક્યુ મલ્ચિંગ આપણને વધારે અનુકૂળ પડે એ પ્રમાણે આપણે મલ્ચિંગનો ઉપયોગ કરવો જોઈએ.
0: સાચી.
1: આજે આપણે ચોરે છે ને બાગાયતી પાકોમાં મલ્ચિંગનો ઉપયોગ એના વિશે મિત્રોને માહિતી આપી.

0: ના મિત્રો, હવે એક હળવી શૈલીનું નાટક સાંભળીએ. શીર્ષક છે એ નળ આવ્યો. ભાગ લેનાર કલાકારો છે ગિરીશ દેશવાલા, રેણુ યાજ્ઞિક અને સવિતા પટણી.
1: અરે એ નીંદર તો મને આવે છે, પણ નળ ફાલ્યો જશે ને તો બે દિવસ સુધી પાણી વિના કરશો શું?
2: મ્યુનિસિપાલિટીએ
1: નળ આપવાનું પોણા કલાક માંથી હવે અડધો કલાક કરી રાખ્યું છે, અને એ પણ
2: અશોકભાઈ, ચિનુકાકા, સંતોષકુમાર, દીનાબેન એ બધા છે પાછા પાછા, અને એના પાછળ પાછા કરી દે, બોલો
1: અધ્યાપક
2: ગીરે આમ કરીને તમે પાછળ રહી ગયા, સમજ્યા?
1: પ્રાથમિક શાળાના એક સામાન્ય

0: શકવાથી હું કોલેજ નો પ્રોફેસર બની ગયો. હવે તું પાછળ રહી જેમ કે છે
1: એ પાછળ નહીં કરશો. જીવનમાં માત્ર ચોપડી વાંચીએ કઈ દીધ ન વળે, સમજ્યા? એક બે લેક્ચર દીધે કઈ કઈ થતા કઈ ન વળે અને કઈ વળે નહીં. હોય ત્યારે જો મારી વાત સાંભળો. કેરોસીન ગમે ત્યાંથી ન મળતું હોય તોય ઉપાડી લાવે, અને ગેસનો બાટલો ક્યાંયથી મળતો ન હોય અને ગમે ત્યાંથી ઘરમાં ગાલી દે ને ઈ ભાયડો.
0: તું મારી પ્રગતિનું હળહળતો
1: અપમાન કરતી.
0: કોલેજમાં વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં હું કેટલો પ્રિય છું, મારું કેટલું માન છે.
1: અરે માન માન તો હંજા, તારે મોઢે તમે તમારા વખાણ કર્યા કરો અને અહોરા ફાટા જાઓ ને, ઈ ન ચાલે હંજા. બાકી આગળના મોલામાં માન તો છે, ખબર છે કોનું? ઓલા રમેશભાઈ નું માન છે. રમેશભાઈ નું
0: એ વળી કયા રમેશભાઈ?
1: ઓહો, તમે તો જરા સાવ અજાણ્યા થઈ ગયા. રમેશભાઈ નથી ઓળખતા? એ નળ આવ્યો એમ સાંભળે કે એક હાથમાં બે અને બીજા હાથમાં બે ડોલ પકડી અને સાથે આગળ જવાબદાર નળ આગળ પહોંચી જાય ને, એ રમેશભાઈ ઓલા કંચનબેન નો વાળ, ખબર છે કે નહીં?
0: અરે
1: ઓળખ્યા કે નહીં?
0: પેલો એક ઓળખી
1: આવ્યો. અરે બાંધાની અત્યારે ક્યાં વાત કરો છો? આ છે ભૂખ લખી છે ભારે ફરો. નળ આવ્યો નથી કે ઉઠ્યો નથી? સૌથી પેલો પહોંચી ગયો નળ આગળ, ઈ રમેશભાઈ.
0: અચ્છા, તો તારું કહેવાનું એમ છે કે તું નળ પાસે પહોંચી જાય?
1: હા, પહોંચી જાય, પહોંચી જાય.
0: તારી વાત તો સાચી છે, પણ પાણી ભરવામાં મારી પ્રગતિ ઓછી કે જાય? ઓછી કે પાણી ભરવામાં? રમેશભાઈ છે ને એ નળ આગળ કેળે હાથ દઈ
1: સ્થૂળ
0: શરીર ના છે અને તું કંચન જેવી કાયા કહે છે?
1: અરે એટલે જ કંચન જેવી કાયા કહેવાય ને. જો તમે સમજતા નથી, ચાલે તો પેટનું પાણી હલે છે.
0: રમેશભાઈ નું હલે પછી એનું શા માટે હલે?
1: મારું એ જ કહેવાનું છે ને પ્રોફેસર સાહેબ, હું એ જ કહું છું કે આ પાણીની તંગીમાં કંચનબેન મોલામાં ઉપડ્યા ઉપડતા નથી. કેમ હોય? આ બધા દુષ્કાળના પાણીની તંગી અનુભવે છે, પણ કંચનબેન તો એવા છૂટે હાથે પાણી વાપરે છે કે મારો તો જીવ બળી જાય છે. અને એ પાછા કેવી રીતે સુકામ વાપરે છે એના ધણીની આવડત ઉપર ફૂલા સમતા નથી. કેટલું પાણી ભરી આવે છે રમેશભાઈ?
0: એનો ધણી પાણી ભરવું, ખાવું, વાસણ માંજવા, આ સિવાય કરે છે શું? એ કોઈ પ્રિન્સિપાલ છે? એ શું કરે છે?
1: અરે એ જે કરતો હોય, જે કરે એની મારે શું કામ પંચાયત કરવી જોઈએ? એ દેખાય તો છે ને જે કામ કરે છે એ. પતિની ફરજ શું છે બોલો તો?
0: શું ફરજ છે પતિની?
1: એ તમને ખબર નથી? તમે જ કહો ને, બહુ ભણેલ છો તે વળી મોટા, બહુ આવડે છે તમને તો.
0: પતિની ફરજ સ્ત્રીને વફાદાર રહેવું અને રક્ષણ કરવું.
1: વફાદાર એટલે શું એ પેલા સમજાવો.
0: વફાદાર એટલે
1: રક્ષણ કરવું, બરાબર ને? એમાં તમારું કેવું છે ને?
0: બરાબર છે.
1: હવે એને અચિંત કરી દેવી, કોઈ પ્રકારની ચિંતા પત્નીને ન રહે એવું કામ કરવું, એ પતિની ફરજ ખરી કે નહીં?
0: એમાં હું ક્યાં ના પાડું છું પૈસા?
1: તમે નાના પછી શેમાં પાડો છો? તમે મને પાણીની ચિંતામાંથી કેમે કોઈ બી ચિંતા વગરની બનાવી છે? રમેશભાઈ એ કંચનબેનને ક્યારેય જિંદગીમાં વાંધો આવવા દીધો નથી. લેક્ચર ફાળવા છે છોકરાને બે અક્ષર ભણવા છે.
0: લેક્ચર ફાળવા છે કોઈ કામ નથી,
1: પણ મારે તો આખો દી રસોઈ કરવી, છોકરાને સાચવવા, ઘરનું કામ કરવું, પાણી ની લાઈન માં જવું, આ બધા મારા કામ નહીં.
0: બબુચક જેવો છે ને ઓલો રમેશ, એટલે એમ જ હોય.
1: એ બબુચક તો તમે છો. તમે
0: બબુચક?
1: હા, 17 વખત બબુચક. આ મ્યુનિસિપાલિટી કેદી પાણી આપશે, કેદી નહીં આપે, ક્યારે આપશે, કેટલું આપશે, એ બધી રજે રજની માહિતી રમેશભાઈ પાસે હોય છે.
0: રમેશભાઈ પાસે માહિતી હશે તો હું એક પ્રોફેસર છું, એની માહિતી હોય. મ્યુનિસિપાલિટી ક્યારે પાણી આપે છે, ક્યારે નથી આપતી, મારે માહિતી રાખવાનું ના હોય, સમજી?
1: એ હું કઈ ન જાણું. મારે તો પાણી સાથે સંબંધ છે સીધો અત્યારે.
0: એટલે તારું કહેવું છે કે
1: એને ખબર હોય ને.

0: તમારો તારો માપદંડ ગજબ છે, છે તો અરિયલ ટટ્ટુ જેવો.
1: મારી
0: દ્રષ્ટિએ એ હીરો બની ગયો.
1: મારે આજ બાંધ્યો છે. અમે તમારી ફિલસૂફી માંથી અને ફિશરી માંથી ઊંચો નથી આવતા. એ સૌથી આગળ પોતાના વાસણ મૂકી દે છે કે નહીં, સૌથી વધારે પાણી ખેંચી લે એટલે મારે મન હીરો, અને બધું પાણી પાછો ઘર ભેગું કરે છે એ અડિયલ. અને એક પછી એક ઓલી અજ્ઞાની ની બાઈ દગલા ભરતી હોય ને એમ આગળ વધો, અને જ્યાં નળ આગળ પહોંચો ત્યાં નળ નો ફોર્સ ધીમો થઈ ગયો હોય અને કાં જવાની તૈયારીમાં હોય, બરાબર બોલતા હોય. હવે શું કહું, ડોલ ભરાય ન ભરાય અને વિલે મોઢે પાછા તમે બોલશો નીતા નીતા નળ તો ચાલ્યા ગયા એમ મોઢું વકાસી ઉભા રહ્યા છો.
0: એક રમેશભાઈ સિવાય મારા જેવી દશા તો ઘણી થાય છે નીતા.
1: બસ મારે એ જ કેવું છે. જુઓ તમે છે ને હંમેશા આદર્શ ઊંચો રાખો, આગળ વધવું હોય ને તો નીચું જળ ન જવાય, સમજો. તમે રમેશભાઈ ની નજર સામે કાં ના રાખ્યા અને બીજા બધા ની વાતો કર્યા કરો છો?
0: મારી નજર સામે પાણી, કંચનબેન અને રમેશભાઈ છે.
1: મારી નજર સામે એ
0: જ. એટલે દલીલ ને કોઈ અવકાશ નથી.
1: તો પછી શા માટે દલીલ કરો છો પ્રોફેસર સાહેબ? હું એ જ કહું છું કે તમે તમારી દલીલ બાજી રેવા દો અને વાસણ લઈને જલ્દી પહોંચો. અત્યારે દોષ ક્યાં જોવા બેઠા, દોષ આપણો નહીં તો કોનો? પણ પણ બધું રેવા દો, આ તમે જો તો ખરા ઓર આવડતે તમારી દશા કેવી કરી નાખી છે જો તો ખરા. જાઓ હવે જલ્દી પાણી માટે જાઓ જાઓ.
0: ઉતાવળમાં
1: તું કોક ને મારી નાખીશ, આમ આમ મર કે ભાગી જાય છે તો આમ દોષ મુકાશ તું.
0: તમે અને હું થોડા ઝડપથી ચાલ્યા એમાં જરા વાસણ ભટકાઈ ગયા.
1: હા હા હા હા હા, એટલે ફરે ભટકે એ તો કઈ છે દી. અરે કહું છું તું જરા આમ જો તો ખરો, આ મારી ઉંમર અમે જો આ ડોહી હું છું એ મરી જાય ને પડી જાય ને તો હાથકા રિપેર હવે નહીં થાય. આ ઉંમરે ભટકાય જ કરે છે, રોજ ભટકાય રોજ ભટકાય.
0: તમે સાહેબ એ લખો
1: કે બુઆ ન આવવા નથી અને
0: રાજા બહેન ગાળો નથી, આ વિભક્ત ગાળો સારી નથી લાગતી આપણા મને.
1: ગાળો નથી કહું છું, આમ જોર થી ભટકાયો અને તો હતરાયો થાય છે. બોલ જો ઓલા રમેશભાઈ બોલે બોલે નથી અને તે દોટ મૂકી નથી. અને કહું છું એમાં એક વખત એની બહુ રસોડા માંથી ઓલા રમેશભાઈ બોલાવતી હતી અને રમેશભાઈ એ કીધું કે એ આવ્યો અને તું દોડો નળ આવ્યો એમ સમજીને નતો દોડો. બોલ હાચું બોલ
0: થાય છે. હવે હદ થાય છે મારી સહન શક્તિ ને તમે લલકારો નહીં.
1: એટલે એટલે તું મને આવડી મોટી ને ધમકી દે છે? તું મને સમજે છે હું એ? અરે તારા કરતા ઉંમર માં ડબલ મોટી છું, તું ભલે ને ભણેલો ગણેલો પ્રોફેસર હો પણ તારે મને કઈ ન કહેવાય. એ દેખતો નથી દેખતો નથી આંધળો છો થી ભટકાયો.
0: હું એકલો નહોતો ભટકાયો, તમે પણ આંધળા હતા કે ભટકાયા?
1: અરર અરર મારા રોયા મને આમ દેખાશ? અરે આંધળો તું આંધળો તું આંધળો તું આંધળી તારી માં એ ઉપાડીને એક ડોલ
0: મારા સામે જાવ નહીં કહું છું.
1: પાણી નહીં રાખ સમજો મારા સ્વામી.

0: જલ્દી વાસણ લઈને ઉપડો.
1: ચાલો નળ આવ્યો.

સાંભળવાયા હતા હળી શૈલીનું નાટક એ ના આવ્યું. ભાગ લેનાર કલાકારો હતા ગિરીશ કેશવાલા, રેણુ યાજ્ઞિક અને સવિતા પટણી.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: તૈયારી કરવાની છે.
2: તો બધાને કહીએ.

0: सनातन इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है। तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी। पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभलकर निकले। इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट से जो गाइडलाइन जारी की है वो भी मुझे
1: खास सघन सुधारा ने त्रीजा तबक्का हेठ मतदार ओळख गईकाले ओडिशा, मिजोरम, सिक्किम और मणिपुर में शुरू थी थी। पंचे जणाव्युं छे के 28 जून अथवा ते पहेला मतदार नोंधणी अधिकारी द्वारा मतगणतरी फॉर्म प्राप्त थयेला तमाम पात्र मतदारों ने मुसद्दा मतदार यादी में समावेश करवामां आवशे। पंचे जणाव्युं छे के मतदारों ने 1 तारीख सुधी में तेमना मतगणतरी फॉर्म सबमिट करवामां असमर्थ छे तेवो दावा अने वांधाना समयगाळा दरमियान फॉर्म 6 अने निर्धारित कोषा द्वारा अरजी करी शके छे। संरक्षण सचिव राजेश कुमार सिंह आज सिंगापुर में यूएस कांग्रेस प्रतिनिधिमंडल नेतृत्व कर पैट हेरिगन साथ बातचीत करी। संरक्षण मंत्रालय एक सोशल मीडिया संदेश में जणाव्युं हतुं के आ बातचीत भारत अमेरिका संरक्षण भागीदारी ने मजबूत बनावा पर केन्द्रित थी। तेमां प्रादेशिक सुरक्षा, संरक्षण सहयोग विस्तार और इंडो पेसिफिक क्षेत्र में सहयारा व्यूहात्मक हितों ने आगे वधारवा पर चर्चा करवामां आवी हती। कृषि मंत्री शिवराज सिंह चौहान आवतीकाले मध्य प्रदेश रायसेन जिलामांथी खेत बचाव अभियान प्रारंभ करशे। आ अभियान 30 जून सुधी चालशे। तेना मुख्य उद्देश्य खातरोनो संतुलित अने विवेकपूर्ण उपयोग, हवामान संबंधित पड़कारों ने ध्यानमां राखीने खेडूतोने समयसर सलाह, पंचायत स्तरे सक्रिय भागीदारी अने गामडाओमां योजनाना लाभोनो सीधो पहोंचाडवानो छे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અમારા એક્સએમએલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો। જળશક્તિ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં જળ સંશોધન અને વિકાસ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં જળ સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે। મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જળ સંસાધન વ્યવસ્થાપન, પીવાના પાણી અને આબોહવા પરિવર્તનને સમજવા માટે એક પહેલનો પ્રારંભ છે। આ કાર્યક્રમ દરમિયાન જળશક્તિ મંત્રાલય અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન વચ્ચે જળ સંસાધન મૂલ્યાંકન, દેખરેખ અને વ્યવસ્થાપન માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની અપેક્ષા છે। આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી ચંદ્રકાંત પાટીલ અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહ કરશે। વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે છેલ્લા 12 વર્ષના ટેકનોલોજીકલ પરિવર્તન દરમિયાન ભારત ટેકનોલોજી અપનાવનારને બદલે ટેકનોલોજી લીડર તરીકે ઉભરી આવ્યું છે। તેમણે આજે દૂરદર્શન ન્યૂઝ સાથેના પોડકાસ્ટ દરમિયાન આ વાત કહી હતી। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત વૈશ્વિક ટેકનોલોજી વિકાસમાં ઝડપથી ભાગ લઈ રહ્યું છે અને નવીનતા દ્વારા ભવિષ્યને આકાર આપી રહ્યું છે। અત્યાધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના વધતા કદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશ અવકાશ, પરમાણુ ઉર્જા, ક્વોન્ટમ ટેકનોલોજી અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે। કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે આજે અગરતલામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ પીએમ સ્વનિધિ યોજનાએ દેશભરના નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યું છે। તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સાહુકારો, શહેરી વિક્રેતાઓ પાસેથી અતિશય વ્યાજદર વસૂલતા હતા। પીએમ સ્વનિધિ યોજનાએ તેમને આ દેવાના ચક્રમાંથી સફળતાપૂર્વક મુક્ત કર્યા છે। આ યોજના વિક્રેતાઓને ઔપચારિક બેન્કિંગ સિસ્ટમ દ્વારા ક્રેડિટની સરળ અને સંસ્થાકીય એક્સેસ પ્રદાન કરે છે। કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે નવા વિતરિત ક્યુઆર ક્રેડિટ કાર્ડ અત્યાધુનિક ટેકનોલોજી સાથે સંકલિત છે, જેનાથી આ દુકાનદારો વ્યાજ વગરના દૈનિક વ્યવહારો કરી શકે છે। મે મહિનાના વિદેશી મૂડીરોકાણકારો એફપીઆઈએસએ 32,963 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા, જે સતત ત્રીજા મહિને વેચાણનો દોર ચાલુ રહ્યો। આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી કુલ એફપીઆઈએસએ વેચાણ 2,24,000 કરોડ રૂપિયાને બગાડી ગયું છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે તેલના ભાવમાં વધારો થયો છે, આનાથી ભારતમાં આયાત ખર્ચ અને ફુગાવા અંગે ચિંતા વધી છે। જોકે આ અઠવાડિયે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલર નીચેથી આવી ગયા છે, તેમ છતાં વૈશ્વિક તણાવ પહેલાના સ્તરની તુલનામાં ક્રૂડ ઓઇલ મોંઘુ રહે છે। આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરવામાં આવી હતી। આ પ્રસંગે આકાશવાણી અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એમ એલ ચૌહાણ, દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયર

0: અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીશું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ.
1: કઈ કઈને થાકી ગયો? શું થયું? મને ફીડબેક જોઈએ છે. પહેલા ત્યાં કહે નો મળે તો મેનેજર ને કરેક્ટ તો આમાં પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે નામંજૂર. જોઈએ હવે આવી ગઈ નવી ફીડબેક. RBI કહે છે પહેલા આપણે બેંક પછી RBI.
0: નમસ્કાર. મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશ હિતમાં, સમાજ હિતમાં અદભુત કાર્યો કરી રહ્યા છે. દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલા જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમત ગમત મહાસંઘની સ્પર્ધાઓ થઈ. તેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન 4 અલગ અલગ સ્પર્ધામાં 4 રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદર વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મેરા અને કુલદીપ કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલા તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઈ રહી છે તે છે 100 મીટરની દોડ. માત્ર 2 દિવસમાં જ પુરૂષો માટેની 100 મીટર દોડમાં 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો. જે 2 ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે તે છે ગુરિંદર વીરસિંહ અને અનિમેશ કુજુર. મેં વિચાર્યું કે આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે. અનિમેશજી નમસ્કાર, ગુરિંદર વીરસિંહ આપને પણ નમસ્કાર, સત શ્રી અકાલ.
2: નમસ્કાર સર.
0: સરસ ભાઈઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે. તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે. અમે સંગીતમાં તો જુગલબંદી જોઈ હતી, પણ હવે રમતના પડકારમાં જુગલબંદી હોય છે કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે, પછી ત્રીજી વાર પણ કરી બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઈચ્છું છું કે મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપનો વિષય તેમને જાણકારી મળે, તમે જે પરાક્રમ કર્યું છે તેની માહિતી મળે.
3: નમસ્તે સર, મારું નામ અનિમેશ કુજુર. હું 200 મીટર અને 400 મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમ ધારક છું. હું છત્તીસગઢનો રહેવાસી છું સર અને હાલમાં ઓડિશા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઈ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઈ આવ્યો અને મેં 2021માં એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપુરમાંથી પાસ આઉટ થયો છું અને હું પહેલા ફૂટબોલ રમતો હતો અને મારા માતા પિતા કોવિડ વખતે મને થોડી છૂટ આપતા હતા કે તું બહાર જઈને દોડ અથવા રમી લે. તો હવે જયારે કોવિડ નાબૂદ થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે, તો તેમાં જઈને તું ભાગ લે અને મેં એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થયો અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
0: અને ગુરિંદર વીરજી, તમે શું છો?
4: નમસ્તે સર, મારું નામ ગુરિંદર વીર છે અને હું ભારતીય નૌકાદળનો પેટી ઓફિસર છું અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મેં 100 મીટરમાં 10.09 સેકન્ડનો રાષ્ટ્રીય પ્રથમ સાટો છે અને હું પહેલો ભારતીય છું જે 10.1 થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે અને હું કોશિશ કરી રહ્યો છું કે રમતનું મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરું. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે, જેમ કે દિવાળી, નવ વર્ષ વગેરે, તો આપણે પોતાના ઘરની સાફ સફાઈ કરીએ છીએ. એ જ રીતે હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઈ ટ્રોફી સાફ કરતો હતો ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો કેવો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાની સંભળાવતા હતા કે ભાઈ, હું અહીં રમવા ગયો હતો, મેં આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો, મેં મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા, મારે પણ કોઈ રમતમાં જોડાવું છે. તો દરરોજ સવારમાં દોડવા જતા હતા એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઈ જવા લાગ્યા અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા. આમ મારો રસ વધવા લાગ્યો. મેં ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો તો એક મજાની વાત બની. હું ટીવી જોઈ રહ્યો હતો અને મમ્મીએ મારું ટીવી બંધ કરી દીધું અને કહ્યું કે બેટા, હવે ભણવાનો સમય થઈ ગયો છે તો તું ભણવા બેસ. તો મેં કહ્યું કે મમ્મી ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે તમે મને ટીવીમાં જોશો અને કહેશો કે જુઓ, મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી માયા ટીવીમાં દોડતો જુએ છે ને, તો મને પણ આનંદ થાય છે.
0: વાહ વાહ વાહ, તમારી તે બહુ શાનદાર વાત છે.
4: હાજી, મધ્યમ વર્ગીય પરિવાર છે સર. પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા, પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમત ગમત છોડી દીધી અને તેમનું સપનું અધૂરું રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું કે ભાઈ, મારો દીકરો એ સપનું પૂરું કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા ત્યારે હું એમને કહેતો હતો

0: આપણે સ્પર્ધા પસંદ કરી 100 મીટરની, તો બધા મને કહેતા હતા કે ભાઈ 100 મીટર સ્પર્ધા ની હવે 100 મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં, ભારતીયોનું શરીર તો 100 મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે અમે આ સ્પર્ધા પસંદ કરી છે અને એનાથી હવે અમે પાછા નહીં હટીએ. જે લોકો અમને કહેતા હતા કે અમે નહીં કરી શકીએ તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે તું કરીને જ બતાવીશ, મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે ભાઈ ભારતીય પણ બાળવીર બની શકે છે.
1: જો તમે બંને બહુ મોટી કમાલ કરી છે અને માત્ર 2 દિવસમાં જ તમે બંને 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 100 મીટરની સ્પર્ધાનું ધાડું જેમ ગુરિંદર વીરે કહ્યું તેમ લોકો કહે છે કે ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહીં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું તો તમારા બંને પાસેથી હું એ જાણવા માંગુ છું અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માંગે છે કે કયું એવું જીવન હતું, કઈ એવી જીદ હતી, શું વિચાર્યું હતું અને કેવી રીતે આ કરી રહ્યા હતા, એ કેટલું મુશ્કેલ હોય છે.
0: જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણી વાર મને શક પણ થયો કે શું હું આ બરાબર કરી રહ્યો છું. મેં સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને, કેમ કે તમે દર વખતે જીતતા નથી, કોઈ કોઈ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો ત્યારે બરાબર દોડી નહોતો શકતો, કોઈ ઈજા થઈ જતી હતી ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા કે ભાઈ કઈ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયું, તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઈ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મને કોચે પણ મને શીખવ્યું કે જો તું નહીં કરીશ તો બીજું કોઈ નહીં કરી શકે. તો આ રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહિત કરે છે અને અમારું પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
1: અને અનિમેશજી, તમે સર, જ્યારે હું 2021માં રમત ગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે જો આ નવું ક્ષેત્ર છે તો કરી શકીશ કે નહીં, તો મેં તેમને કહેલું કે હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છું તો કરી શક. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો ક્યારે પાછું વળીને ના જોઈશ, કારણ કે વિચારે તો બધા જ છે કે આમ કરવું છે તેમ કરવું છે પણ બહુ ઓછા કરી બતાવે છે. તું જયારે ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો તેના અવરોધ રહે છે, ત્યારે આગળ વધવાનું છે. તેની બધી સગવડો દરેક વસ્તુમાં અમે તેને સમર્થન આપીશું. કુટુંબમાં ટેકો, ન્યાયકીય ટેકો, બધી વસ્તુ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર અને ભારતને બતાવ કે ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે આ મને પણ લોકો કહેતા હતા કે 10 સેકન્ડ કે 10.1 સેકન્ડ થી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોની મહિમા નથી. પરંતુ અમે બંનેએ હાલમાં એ પુરવાર કર્યું કે ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઈ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને જેમ જેમ અમે તાલીમ લઈ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટી રહ્યા છે અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે ભારતીયો પણ આ કરી શકે છે અને અમે વધુ સારું કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રીય પૂર્વ રમતો માટે પણ થઈ છે, તો ત્યાં આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારું પ્રદર્શન કરીશું.
2: ભાઈ, મારા મનમાં પણ એક કુતૂહલ છે અને લોકોને પણ એક કુતૂહલ હશે. મેં સાંભળ્યું છે કે તમે બંને સારા દોસ્ત પણ છો અને તમે બંને નક્કી કરી રાખ્યું હતું કે તે મારો વિક્રમ તોડ્યો છે તો હું તારો વિક્રમ તોડી નાખીશ.

0: પણ સર એકબીજાની જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઉભા રહીએ છીએ. જેમ કે હમણાં વિક્રમ સ્થાપતા પહેલા જયારે મેં વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેષ સ્થાપ્યો. અમે જયારે વોર્મ અપ કરી રહ્યા હતા ત્યારે હું અનિમેષને કહેતો હતો કે અનિમેષ પેલા બ્લોક બરાબર છે, પહેલા પર જઈને બસ ત્યાંથી સ્ટ્રાઇક કરીને આપણે વોર્મ અપ અહીં કરીશું, અહીંયાથી વોર્મ અપ બરાબર રહેશે અને આમ એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધરી શકે છે અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર દોસ્તી પણ જોઈએ તો તે મેદાનની બહાર છે, સ્પર્ધાની બહાર છે તો અમે દોસ્તો છીએ, પણ જયારે અમે મેદાનમાં છીએ તો એકબીજાના હરીફ બની જઈએ છીએ. અને એવું બને છે કે હું તેનાથી ઝડપી દોડીશ તો તે એમ કહે છે કે હું તારાથી સારો દોડીશ.
1: જુઓ, તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી, પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે તમારી આ જે ખેલ ભાવના છે, ખેલ સ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો, તે અદભુત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે આ રીતે મહેનત કરતા રહેશો, ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: આભાર સર, આભાર સર,
1: ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વાલા દેશવાસીઓ, અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ મૂળ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો, તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદા જુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહીં. સાથીઓ, આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણી વાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઈ જાય છે, રસોઈની રીત બદલાઈ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જાંબા લાગે છે, તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે. અને પછી શરૂ થાય છે દેશી પીણાનો દોર. આ દેશી પીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે, મોટો ગ્લાસ ભરીની લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ, જ્યારે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં સત્તુનું શરબત, ત્યાં જે વાત જ અલગ છે. પેટ પણ ભરે અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલકડી. દક્ષિણ ભારતમાં પાનકમ, નિર્મોર, સંભારમ અને ઓડિશામાં બેલપના. તે માત્ર પીણું નથી, ભારતના જુદા જુદા ક્ષેત્રની પરંપરાનો એક ભાગ છે અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો, એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે, આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઈ મોટું નામ નથી, પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળાના આ પીણાનો ખૂબ આનંદ માણજો. સાથીઓ, ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઈ જાય છે અને તે છે કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ કોઈ એવું ઘર હશે કે જ્યાં

પ્રદેશમાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ આલ્ફોન્સો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પણ પ્રાણ છે. ઉત્તર પ્રદેશની દશેરી અને મારી કાશીનો લમડો, જો કે લમડા કેરીની એક ખાસ વાત હોય છે કે પાક્યા પછી પણ તેનો રંગ મોટે ભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ, જેની સોડમ દૂરથી ઓળખાઈ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, માલગોવા, બંગાળની હિમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુવર્ણરેખા, એટલે કે સ્થળ બદલાય છે તો કેરીનો રૂપ, રંગ અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. અને સાથીઓ, કેરીનો આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈઓ બહેનોની પ્રશંસા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં, બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો. સાથીઓ, ગરમીના આ દિવસોમાં આમ તો શાળાઓમાં રજા હોય છે, પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો. એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે, યુવાનો પણ આવે છે, વડીલો પણ. ત્યાં કોઈ ફી ના હોય, કોઈ મોટી ઇમારત ના હોય, કોઈ વર્ગખંડ પણ ના હોય. અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય. સાથીઓ, આ કોઈ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળના આલુવાના સાજી વલાશેરીજી એવી જ એક સ્વિમિંગ ક્લબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકો અહીં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતા શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલા એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતા આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત. બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન. સાથીઓ, સાજી વલાશેરીજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધનની જરૂર નથી હોતી. જરૂર હોય છે એક શુભ ઈરાદો અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. મારા વાલા દેશવાસીઓ, પાછલા દિવસોમાં મને યુરોપના નેધરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટિંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેને દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરલેન્ડમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચૌલા કાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તામ્રપત્રોને લઈને મને દેશ વિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે. સાથીઓ, આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જિજ્ઞાસા પણ છે, તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઈચ્છું છું. તેમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્રો છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજ રાજા ચોલાના એક વચનને પૂરું કરવા સાથે જોડાયેલા છે. તેમાં આને મંગલમ ગામને એક બૌદ્ધ વિહારના દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રમાં ચોલા વંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજ્યની સમુદ્ર શક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે. ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સાથે

yaşanmıyor, kaldırılmıyor çünkü. Genel olarak bir semeni şahsen yavaşta durma. Ama sanskriti bir şey muhat ona gelin karımla işe. Satıyor. Ama vartıyorma kabul bir gelin ki astronomi bir şey. Ama işe kalas atarsın bir uçu. Ama değişme ağaçlar sadiyo cüni ve dışarıya aveli için. Ve adbut genetik şanşadını tayla açı. Dışarı bir gelin var. Pancang var. Yapına parmak tengarı var. Abdhan sambad akash me tarao sathe rahyo chhe. Apne tya khagol vidyae darek pedhi ma kutuhal jagavelu chhe. Tena umbar purvak ne abhyas mate apne prerit karya chhe. Ane aaj na yuvano ma pan tene laine saro evo utsah jova mle chhe. Aajkal tame pan jota hasho ke desh bhar ma khagol shastriya klabo chhadti lokpriya thai rahi chhe. Mota shaharo thi laine nana gano sudhi shaharo thi laine ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગ્લોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશ દર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રમાં ખગોળશાસ્ત્રીના લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. ખગોળ મંડળ નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતા સમર્ક અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સાથીઓ, રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનો જ એક અદભુત અનુભવ હોય છે. એસ્ટ્રો કેરેલા નામની એક સંસ્થા રાત્રિ આકાશ દર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દૂરબીન બનાવવાનો અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનો શીખવે છે. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે ગીરના જંગલોથી લઈને કચ્છના રણ સુધી અનેક આકાશ દર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશ દર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાયબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઈસેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે, જે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક ક્લબને પરસ્પર જોડે છે. સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઈક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ કોઈને કોઈ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઈ તારાગ્રહને પણ જરૂર જોવા જાય. સાથીઓ, મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઈ રહ્યા છે તેમને હું કહીશ કે એક વિડીયો જરૂર જોજો. આ વિડીયો વિતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગા નદીમાં એક ડોલ્ફિનને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફિન બચી ગઈ. સાથીઓ, તેમાં બહુ મોટી ભૂમિકા રહી ભારતની પહેલી ગંગા ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. આ સમયે નમામી ગંગે અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફિનને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, તેનો ઇલાજ કરવામાં આવ્યો અને ત્યાર પછી તેને સલામત રીતે રાપ્તી નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું. સાથીઓ, આ ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતી ફરતી હોસ્પિટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફિનને સલામત રાખવાની વ્યવસ્થા છે, ઓક્સિજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવવાના સાધનો છે. એટલે કે જો કોઈ ડોલ્ફિન ઘાયલ થાય, નહેરમાં ફસાઈ જાય અથવા નદીથી દૂર થઈ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગંગા ડોલ્ફિનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા, પણ આપણે ગંગાની જૈવ વિવિધતાને બચાવીએ છીએ, નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ અને આપણે આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ. મારા વાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ

0: સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઈને તળાવમાં તરવાનું યાદ હશે, કોઈને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું, તો કોઈને તે માટીની મહેક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે. સાથીઓ, એવી જ યાદોને બચાવવાની એક પ્રેરક ગાથા ઉત્તર પ્રદેશના બસ્સી જિલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઈને બહુ દુઃખી થતા હતા, કેમ કે જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઈ હતી તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટિક એકઠો થવા લાગ્યું હતું, ગંદકી વધતી જઈ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરીશું. ફરિયાદ નહીં પણ શરૂઆત મંત્ર બની ગયો છે. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી કંઈક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા, જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટિક અને કચરો બહાર લાવતા હતા. કેટલીય વાર એક દિવસમાં 50 થી 60 કિલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરે ધીરે મનોરમા નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી. સાથીઓ, એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ અય્યાજી નિવૃત્ત શિક્ષક છે, પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવો ને એવો જ છે. તેમને મડી તોરા વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વળખા મારવા પડતા હતા તેમના માટે આ બહુ મોટી રાહત હતી. સાથીઓ, ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે, તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઈ. લગભગ 3 દાયકા પહેલા પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું ગિરિજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા. સાથીઓ, ગિરિજા અમ્માજી લગભગ 15 શાળાઓ ચલાવે છે. તેમાં ચેન્નાઈનું જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય પણ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે તેઓ વીર જવાનો માટે દરરોજ 1 રૂપિયાનો ફાળો આપે, એટલે કે 1 વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગિરિજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નાઈના કેલા હિન્દુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળા સમૂહની ભૂમિકા બહુ પ્રશંસનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ધન્યવાદ આપું છું અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રશંસા કરું છું. સાથીઓ, ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણી વાર આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી, પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દ્રઢ થાય છે કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારું કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઈક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઈ સારા કામ સાથે જોડાઓ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરક ગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂથી બચો.

0: તેની વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ જીએસડીએમ દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂથી

0: વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBI દ્વારા જનહિતમાં.
2: ગાંધીનગર વડોદરા સંગ્રહ રચનેશ્વર ઉમાશંકર જોશીની.

सर्वत्र

परसेंटेज देखा मेरा संपर्क कर वो।